નમસ્કાર, સુપ્રભાત. મીડિયો વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. આજે શનિવાર, અષાઢ સુદ પાંચમ, વિક્રમ સંવત 2082 એટલે કે 18 જુલાઈ સન 2024. અત્યારે સવારના 5:57 અને 40 સેકન્ડ થઈ છે. પ્રસારણની પ્રથમ સભામાં આપ સૌનું સ્વાગત. શરૂઆત મંગલ સ્વરથી.

રહ્યા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. થોડી જ વારમાં એટલે કે 6:35 શ્રી રામચરિત માનસ ગાન અમારો વિવિધ ભારતી કાર્યક્રમ સાંભળી શકશો.

0: आप सुन रहा था विविध भारती कार्यक्रम श्री रामचरित मानस गान आकाशवाणी नुआ राजकोट केंद्र छे। अत्यारे सवारना 6:45 થઈ ચૂકી છે। મેળવીએ કૃષિ માહિતી। વિષય છે બાયોમાસ બ્રિકવેટની ઉપયોગિતા। રજૂઆત કાનન છાયા।
1: વહેલી સવારના રામ રામ સાથે કૃષિ માહિતીમાં આજે વાત કરીએ બાયોમાસ બ્રિકવેટની ઉપયોગિતા વિશે। તો સૌ પ્રથમ તો એ જાણવું રહ્યું કે બ્રિકવેટ એટલે શું। તો કૃષિ કચરો એટલે કે બાયોમાસ, તેના ચોસલા બનાવી તેનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને બ્રિકવેટ કહે છે। બ્રિકવેટ બનાવવાની રીત અત્યંત સરળ અને આધુનિક છે। બ્રિકવેટ બનાવવા માટે સૌ પ્રથમ કૃષિ બાયોમાસનું પાવડરમાં રૂપાંતર કરવામાં આવે છે। બાયોમાસની અંદર કૃષિજન્ય સૂકા કચરાનો સમાવેશ થાય છે। ત્યારબાદ બાયોમાસને એક નળાકાર ડાય

0: અંદરથી ખૂબ જ ઊંચા દબાણે પસાર કરવામાં આવે છે. આ સમયે ગરમી ઉત્પન્ન થવાથી કચરાના કણોમાં રહેલ લિગ્નિન છૂટું પડે છે, જે કચરાના કણોને પરસ્પર જોડી નક્કર પદાર્થમાં રૂપાંતર કરે છે. આ પદાર્થને બ્રિકવેટ કહે છે. બાદમાં તેને જોઈતા આકારમાં અને સાઇઝમાં ચોસલા કે ટુકડામાં રૂપાંતર કરી શકાય છે. મિત્રો, કોઈપણ દેશની આર્થિક પરિસ્થિતિ તેના ઉર્જા વપરાશ દ્વારા જાણી શકાય છે. ઉર્જા એ આર્થિક પ્રગતિનો મુખ્ય આધારસ્તંભ છે. ભારત દેશે ઉર્જામાં ખૂબ જ પ્રગતિ કરી છે, જેમાં રિન્યુએબલ એનર્જીનું યોગદાન દિવસે દિવસે વધી રહ્યું છે. આમ કૃષિ બાયોમાસ યોગ્ય વ્યવસ્થાપન કરી પરંપરાગત ઉર્જા સ્રોતોનો વપરાશ ઘટાડી શકાય છે. ગુજરાત રાજ્યમાં મગફળી, કપાસ, તુવેર, દિવેલા, ઘઉં, રાયડો આ બધા મુખ્ય ખેતી પાકો છે. આવા પાકોની લણણી કર્યા બાદ પાક અવશેષો અને કચરો પણ બહોળા પ્રમાણમાં ઉત્પન્ન થતો હોય છે. રાજ્ય સ્તરે લગભગ 250 લાખ મેટ્રિક ટન, જ્યારે ભારતભરમાં 500 મિલિયન મેટ્રિક ટન કૃષિ અને વનીકરણના અવશેષો ઉપલબ્ધ થાય છે, જેમાંથી વધારાના બાયોમાસ 120 થી 150 મિલિયન મેટ્રિક ટન ભારતમાં અને 60 લાખ મેટ્રિક ટન ગુજરાતમાં કૃષિ અને વનીકરણમાંથી મેળવી શકાય તેમ છે, જેમાંથી અંદાજિત 18,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાય તેમ છે. પરંતુ દુઃખની બાબત એ છે કે હજુ ખેડૂતો ઘઉં અને ડાંગરના પરાળ, કપાસ, દિવેલા અને તુવેરની સાઠીઓ બાળીને નવા પાકો માટે જમીન તૈયાર કરતા હોય છે. આવી રીતે કૃષિ અવશેષો બાળવાથી પ્રદૂષણની સમસ્યા ઉત્તર ભારતમાં સામે આવેલ છે, જે હવે આપણા રાજ્યમાં પણ આપણે અનુભવી શકીએ છીએ. ખેડૂતો એક કરતા વધારે પાકો લેતા થયા છે, જેના કારણે તેઓને જમીન તૈયાર કરવા માટે અવશેષો બાળવાની ફરજ પડે છે. પરંતુ આધુનિક મશીનરી જેવા કે રોટાવેટર, મોબાઈલ શ્રેડર, ઝીરો ટીલ ડ્રીલ, બેલર આ બધાનો ઉપયોગ કરી તેને જમીનમાં ભેળવી દેવામાં આવે અથવા તો યોગ્ય પ્રબંધન કરવામાં આવે તો જમીનમાં ઓર્ગેનિક કાર્બન અને ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે અને ખેતી ખર્ચ ઘટાડી શકાય છે. બ્રિકવેટ બનાવવાના ફાયદાઓની વાત કરીએ તો ઔદ્યોગિક ક્ષેત્રે કોલસા કરતાં તે સસ્તો પડે છે. બ્રિકવેટમાં રાખનું પ્રમાણ 2 થી 10% જેટલું હોય છે, જ્યારે કોલસામાં 20 થી 40% જેટલું હોય છે, જેના કારણે ફ્લાય એશનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. બાયોમાસ બ્રિકવેટમાં સલ્ફર ન હોવાથી તેને સળગવાથી વાતાવરણમાં પ્રદૂષણ પણ થતું નથી. કૃષિ કચરામાંથી બ્રિકવેટ બનાવવાથી તેમનું કદ ઘટે છે, જેથી સંગ્રહ અને પરિવહન ખર્ચમાં ઘટાડો થાય છે, તેમજ તેની ઉર્જા ક્ષમતા વધે છે. બ્રિકવેટનો ઇંધણ તરીકે ઉપયોગ ઔદ્યોગિક બોઇલર તેમજ ઈંટોના ભઠ્ઠામાં બી અને સી ગ્રેડ કોલસાની જગ્યાએ વાપરી શકાય છે, તેમજ ઘરગથ્થુ ઇંધણમાં ચૂલામાં પણ ઉપયોગ કરી શકાય છે. બ્રિકવેટ બનાવવા માટે આપણે બધા જ કૃષિ ઉપેદાશોનો ઉપયોગ કરી શકીએ, પરંતુ કૃષિ ઉપેદાશોનો મોટાભાગનો હિસ્સો પશુઓના આહાર તરીકે થતો હોય છે, જેથી પશુ આહારમાં ઉપયોગમાં ન લેવાતા હોય તેવા પાકના ઉપેદાશોનો ઉપયોગ બ્રિકવેટ બનાવવા માટે કરવો જોઈએ. જેમ કે દિવેલાની ફોતરી, કપાસ, દિવેલા, તુવેરની સાઠી, ઘઉં અને ડાંગરનું પરાળ વગેરેના ઉપયોગ દ્વારા આપણે બ્રિકવેટ બનાવી શકીએ છીએ. બ્રિકવેટનો ઉપયોગ મુખ્યત્વે ઉષ્મા ઉત્પન્ન કરવા માટે થાય છે, જેમ કે કેમિકલ, ડેરી, સિરામિક, લેધર, રબર, ડાઇંગ, ફૂડ પ્રોસેસિંગ વગેરે ઉદ્યોગોમાં બ્રિકવેટનો ઉપયોગ થઈ શકે છે. તો આજે કૃષિ માહિતીમાં વાત થઈ બાયોમાસ બ્રિકવેટની ઉપયોગિતા વિશે. ફરી મળીએ ત્યાં સુધી સૌને રામ રામ.
1: આજની કૃષિ માહિતી બાયોમેસ બ્રિકવેટની ઉપયોગિતા રજૂઆત કારણ છાયા પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. આકાશવાણી રાજકોટ પરથી હવે કાર્યક્રમોની રૂપરેખા. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 આ માસનું ગીત શબ્દો છે રાત દિવસ ગોખલે, કવિ ઉદયન ઠાકર, આસ્વાદ જ્વલન છાયા, સ્વર સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. પર્યાવરણ વિષયક 5 મિનિટ. 7:95 પક્ષીઓમાં જોવા મળતી વિવિધ ચાંચ પ્રસ્તુતિ રંગોલી તન્ના. નિરખની ગગનમાં 8:30 ભજનોના આજના કલાકાર છે બિહારીદાન હેમુદાન ગઢવી.

8 અને 50 મિનિટે નિરામય શ્રેણી અંતર્ગત હોમિયોપેથી સારવારમાં મધર ટિંચરના સફળ ઉપયોગો. ડોક્ટર ભાવિન વિઠલાણીની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત સાંભળી શકશો. નવ અને 15 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અને 10 વાગે કેમ છો મિત્રો ફોન ઇન કાર્યક્રમ. વિષય છે સાદગી, પ્રસ્તુતિ પ્રેરણા બુચ. બપોરે 11 થી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ કેન્દ્રથી રિલે કરાય છે, જેમાં 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સૈયર, જે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે. 1 અને 10 મિનિટે સુગમ સંગીત માણી શકશો. 1:30 વાગે જય ભારતી અને 2 અને 40 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભામાં 5 અને 10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગે શાસ્ત્રીય સંગીતમાં ફિરોઝ ખાનનું કંઠસંગીત રાગ દુર્ગા.

6:30 વાગે યુવાણી જે રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે, જેમાં શ્રેણી knowledge.com પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. 7:22 પીટે ગામનો ચોરો ગૌશાળા થકી સ્વરોજગારી વિશે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના શ્રી ભાર્ગવભાઈ રાજગુરુ સાથે મુલાકાત સાંભળી શકશો. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. આઠ વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં 9:15 મિનિટે ગીત અને ગઝલ માણી શકશો.

રાત્રે 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકા ચિત્ર ભારતી અને 10 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ, આ બંને કાર્યક્રમો રિલે થશે અમારા દિલ્હી કેન્દ્રથી. તો મિત્રો, આ હતી અમારી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:55 સંસ્કૃત સમાચાર, 7 હિન્દી સમાચાર અને 7:05 અંગ્રેજી સમાચાર અમે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી. ત્યારબાદ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો અમારા અમદાવાદ કેન્દ્રથી.

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્ય અને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બનતા હોવાનું જણાવ્યું. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન અને જૂનાગઢમાં સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને પુસ્તકો જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બને છે. મુખ્યમંત્રી અમદાવાદ ખાતે જાણીતા લેખિકા ડોક્ટર અબ્બાસ શાહના 3 નવા પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં બોલતા વર્તમાન સમયની ભાગદોડ ભરી જીવનશૈલીમાં હસતા રહેવાના અને તણાવમુક્ત રહેવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી પટેલે ઉમેર્યું કે જીવનમાં આવતી મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષોને સ્વીકારીને ધૈર્ય, પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ ત્યારે જ આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં શહેરના પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર માળખામાં પુનર્વસન માટે 852 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર માળખા માટે 551 કરોડ, વિવિધ વિસ્તારોમાં જૂના ગટર માળખાના પુનર્વસન માટે 290 કરોડ તથા ઇન્ટેલિજન્ટ જળવ્યવસ્થા પ્રણાલી માટે 215 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ પ્રોજેક્ટના કારણે શહેરના ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં ઘટાડો થશે. ગટર અને વરસાદી પાણી પ્રણાલીનું સ્માર્ટ સંચાલન શક્ય બનશે. ઉપરાંત હરિત ઉર્જાના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. રોકાણ મિત્રતા સૂચકાંક 2026માં ગુજરાત દેશના ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ યાદીમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઓડિશાનો સમાવેશ થાય છે. નીતિ આયોગે નવી દિલ્હીમાં રોકાણ મિત્રતા સૂચકાંક 2026 બહાર પાડ્યો. તે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોકાણ આકર્ષવા માટે શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતા રાજ્યો દર્શાવે છે. આ સૂચકાંક તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન, માળખાગત સુવિધા, વ્યવસાયિક વાતાવરણ, સંસાધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય પરિસ્થિતિ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા આધારે કરાય છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા પરંતુ તેજસ્વી હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તક ઉભી થાય તે માટે અવસર મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે. ગાંધીનગર ગુજરાત શહેર જેવા ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે વિગતો આપતા જણાવ્યું કે GPSCની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઇન્ટરવ્યુ માટે પસંદ થયા હોય છે. આવા ઉત્તીર્ણ ન થયેલા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે આયોગે આ અવસર મોડ્યુલ વિકસાવ્યું છે.
1: અવસરના હેતુ માટે માત્ર એ જે તે ઉમેદવારનું એમનું નામ આપવાનું છે, એમનો ઈમેલ આઈડી આપવાનું છે, એમનો કોન્ટેક્ટ નંબર આપવાનો છે અને એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપવાનું છે. આટલી વસ્તુ જ અમે જે તે કંપનીને અથવા સંસ્થાને આપીશું અને આટલી વસ્તુ આપવા માટેનું જ કન્સેન્ટ અમે આ ઉમેદવારો પાસેથી લઈશું.
0: વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. મંત્રાલયના પ્રવક્તા રણજીત જયસ્વાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો પર આધારિત છે અને હકીકતો સાથે અસંગત છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રોજેક્ટ પર બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રથમ વિભાગ 2027માં કાર્યરત થવાની અપેક્ષા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIB દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ગાંધીનગર ખાતે ઇન્ટરમીડિયા પબ્લિસિટી કોઓર્ડિનેશન કમિટી IMPCCનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જે એમ વ્યાસે જણાવ્યું કે ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ, મિસ ઇન્ફોર્મેશન, ડિસ ઇન્ફોર્મેશનના વધતા પડકારો વચ્ચે પત્રકારો માટે તથ્યોની ચકાસણી, વૈજ્ઞાનિક અભિગમ અને પુરાવા આધારિત રિપોર્ટિંગ થવું જરૂરી બની ગયું છે. PIBના મહાનિયામક પ્રશાંત પાઠારાબાએ જણાવ્યું હતું કે આજના સમયમાં લોકોનો એકાગ્રતાનો સમય સરેરાશ માત્ર 8 સેકન્ડ જેટલો જ રહ્યો છે, એટલે કોઈપણ સંસ્થા કે સંચાર કરતા પાસે લોકોનું ધ્યાન આકર્ષવા અને વિશ્વાસ સ્થાપિત કરવા માટે ખૂબ જ મર્યાદિત સમય હોય છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત પોરબંદર રેલવે સ્ટેશનનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીએ જણાવ્યું કે કરોડોના ખર્ચે પોરબંદર રેલવે સ્ટેશન અને ટર્મિનલ

0: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 20 રાજ્યોમાં આવેલા 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ યોજના હેઠળ પુનઃવિકસિત પોરબંદર રેલવે સ્ટેશનને સ્થાનિક સંસ્કૃતિ, ઐતિહાસિક ધરોહર અને વાસ્તુકળાને પ્રતિબિંબિત કરતી આધુનિક ડિઝાઇન સાથે વિકસાવવામાં આવ્યું છે. સુરત શહેરમાં પૂર અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક સહાય આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 6 તાલુકામાં કુલ 88,796 અસરગ્રસ્તોને કુલ 19,86,00,000થી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરાઈ છે. કતારગામ તાલુકામાં 2,503 અસરગ્રસ્તોને રૂપિયા 22,00,000થી વધુ, પૂણા તાલુકામાં 17,552 અસરગ્રસ્તોને 1,57,00,000 કરોડ સહાય ચૂકવાઈ છે. સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં 29,550 અસરગ્રસ્તોને રૂપિયા 2,66,00,000થી વધુની રોકડ, કેસડોઝ સહાય તથા અડાજણમાં 300 અસરગ્રસ્તોને રૂપિયા 5,00,000ની સહાય ચૂકવવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભારતીય રેલવે અને IRCTCની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રયાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા આયોજિત આ પંચ મહાતીર્થ દર્શન યાત્રા આગામી 29 ઓગસ્ટ 2026 ના રોજ રાજકોટથી પ્રસ્થાન કરશે, જે દેશના 5 મુખ્ય ધાર્મિક સ્થળોને આવરી લેશે. IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકિતા અગ્રવાલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ધાર્મિક પ્રવાસ 12 રાત્રિ અને 13 દિવસનો રહેશે. આ પ્રવાસ 29 ઓગસ્ટ 2026 શરૂ થઈ 10 સપ્ટેમ્બર 2026 રોજ સમાપ્ત થશે.
1: યાત્રા કે દૌરાન યાત્રી જગન્નાથપુરી, કામખ્યા, ગયા, અયોધ્યા, વારાણસી ઓર અન્ય મંદિરો કે દર્શન કર સકેંગે. ઇસ યાત્રા કે બોર્ડિંગ સ્ટેશન હૈ રાજકોટ, સુરેન્દ્રનગર, વિરામગામ, સાબરમતી, અમદાવાદ, ઉજ્જૈન, રતલામ ઓર અન્ય સ્ટેશન ભી હૈ. ઇસ યાત્રા કા કુલ કિરાયા 24,200 સે શુરૂ હૈ. ઇસ યાત્રા કી બુકિંગ કે લિયે આપ IRCTCTourism.com સે કર સકતે હૈ અથવા અમદાવાદ કી રીજનલ ઓફિસ આકર ભી કર સકતે હૈ.
0: વાવથરા જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર જિલ્લા માટે નવીન ઇન્ફાસ્ટ્રક્ચર સહિત વિકાસના કાર્યોને વેગવંતા બનાવવા ઝડપથી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતાના જાળવણા બદલ સીલ કરવામાં આવી હતી. સ્વચ્છતા જાળવવા અંગે તંત્ર દ્વારા અગાઉ સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ગંદકીના નિકાલ કે સફાઈ અંગે કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા નહોતા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં રાત્રે દીપડીના 2 બચ્ચા પાંજરે પુરાયા હતા. ગામના માનફળિયામાં રહેતા પશુપાલક જ્યોતિબેન પટેલ પર ગત બુધવારે વહેલી સવારે દીપડીએ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગે તાત્કાલિક ગામમાં 5 અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. 2 બચ્ચા પાંજરામાં પુરાઈ ગયા હોવા છતાં તેમની માતા હજુ પણ પોતાના બચ્ચાની શોધમાં ગામની આસપાસ આંટાફેરા મારી રહી હોવાની પ્રબળ આશંકા છે. આ ડરને કારણે ગ્રામજનો અત્યારે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા કક્ષાની સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો પ્રારંભ થયો છે, જેમાં રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓની ફક્ત વિજેતા શાળાની ટીમો ભાગ લઈ રહી છે. 2 દિવસીય સ્પર્ધાનો પ્રારંભ ગઈકાલે વંથલીની સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે થયો હતો. અને ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો છે. ગઈકાલે ભાવનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ સાપુતારામાં નોંધાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્યને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બનતા હોવાનું જણાવ્યું. અમદાવાદ

0: અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રયાસનું આયોજન અને જૂનાગઢમાં સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધાનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયા 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. અત્યારે 7:20 થઈ ચૂકી છે. રજૂ કરીએ ફિલ્મી ભક્તિ સંગીત વા લાઈફ હો તો એસી. સાંભળીએ આ ફિલ્મની હનુમાન ચાલીસા, શંકર મહાદેવન અને સાથીઓનું સ્વર.

0: ફિલ્મી ભક્તિ સંગીતમાં આપ સાંભળી રહ્યા હતા હનુમાન ચાલીસા. શંકર મહાદેવનો સ્વર હતો વા લાઈફ હોતો એસી, આ ફિલ્મમાંથી આ ચાલીસા લેવામાં આવી હતી. આ સાથે જ આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે, અત્યારે સવારના 7:30 થયા છે. રજૂ કરીએ આ માસનું ગીત. કવિ ઉદયન ઠાકર, ગાયક ડોક્ટર ભરત પટેલ, આસ્વાદ ચવલંચા, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ.
1: રાત દિવસ ગોખલે રહી રહીને તુલસી દલ સડ્યા, બેજ પળ મૂકી દીધા તડકે, ટપોટપ ઉઘડ્યા. કવિતાના વિવિધ સ્વરૂપોમાં વિહરતા જ નહીં પરંતુ ઉડ્ડયન કરતા કવિ ઉદયન ઠક્કરની ગઝલ એક સામાન્ય, નવા નહીં એવા વિષયને પણ અસામાન્ય રીતે અને નવી રીતે રજૂ કરે છે. આ આખી ગઝલ વાંચી જઈએ તો આપણને દૂર દૂર ક્યાંક અખો પોતાના છપ્પા બોલતો હોય ને એવો મંદ મંદ રવ કાને પડે. ગઝલના પોત અને સ્વરૂપનો આછેરો ઉલ્લેખ કરીએ તો દરેક શેરને પોતાનું અલગ અસ્તિત્વ અને છતાં આખી ગઝલનો એક સળંગ મૂડ અહીં જળવાયો છે. સાહિત્ય એટલે જીવનનું પ્રતિબિંબ, જીવનનો પડછાયો, એવી રૂઢ માન્યતાનો અહીં લોપ સ્પષ્ટ જોઈ શકાય છે. અહીં તો કેટલીક રૂઢિઓ, ધર્મ પરંપરા કે પૌરાણિક મનાતી પરંપરાઓ સામે સીધા જ સવાલ ઊભા કરાયા છે. અને સારી કવિતાઓના અનેક પૈકી એક લક્ષણ એ પણ ખરું ને કે તે પ્રવાહની સામે બાથ પણ ભીડે. અહીં રમલ છંદમાં લખાયેલી આ ગઝલના પ્રથમ શેરમાં જ કવિએ તુલસી દલ જેવી રોજિંદી છતાં પવિત્ર પૂજા સામગ્રીને કવિતાની સામગ્રી તરીકે લઈને રૂઢિઓ પર પ્રહાર કર્યો છે. વર્ષોથી તુલસી દલ જેવો આપણો ધર્મ કે આપણું જીવન ગોખલે રહી રહીને સડી રહ્યા હોય તેને નૈસર્ગિકતાનો થોડો તડકો મળે, આપણી દ્રઢમૂલ થયેલી ઊંડે ઉતરી ચૂકેલી વાતોને જો સહજતાનો સરળતાનો થોડો તડકો મળે, કોઈ પ્રતિભાને ખીલવા માટે સ્વતંત્રતા અને પૂર્ણ અવકાશ મળે તો તે તરત જ ઉઘડી જાય. ગઝલના બીજા શેરમાં તો કવિએ કમાલ કરી છે. તિર્યકતાથી પોતાની વાત થોડા દૂર રહીને પણ સરસ રીતે કવિએ કરી છે. એક વેધક સવાલ અહીં ઉઠાવ્યો છે, મરઘી પહેલા કે ઈંડું, તે પ્રશ્ન જેટલો જૂનો છે તેટલો જ પુરાણો દ્વંદ્વ પ્રારબ્ધ અને પુરુષાર્થની વચ્ચેનો છે. કવિ કહે છે, બાવડું ચલવે હથેળી કે હથેળી બાવડું, એટલે હસ્તરેખા અને બાવડાના બળ વચ્ચેની આ વાત છે. પ્રારબ્ધ હોય તો બાવડાનો પુરુષાર્થ ફળે કે પુરુષાર્થ કરીએ તો હસ્તરેખાઓ પણ બદલાઈ જાય. આ ગૂંચને તેમણે વળી સહેલી કહી છે અને પાછું કહ્યું છે, આ સવાલ જોશીને ન આવડ્યા. કેટલી મહત્વની વાત અને કેટલી સરસ રીતે કંઈક ઢાંકીને એમણે એવો નિર્દેશ કર્યો છે. દેવાલયો માટે થતા દાન, સ્થાનકોમાં થતી ઉછામણી કે બોલાતી બોલી, લગભગ કોઈ ધર્મ સંપત્તિના આધિપત્યથી પર નથી. શ્રદ્ધાના તાંદુલ લઈને આવેલા ભક્તો ડોકા તાણી તાણીને મૂર્તિની એક ઝલક જોઈ લેવા ઝૂરતા હોય અને આર્થિક ક્ષમતાના જોરે શેઠ કહેવાતા લોકો આગળની હરોળમાં હોય, આ નવું દ્રશ્ય નથી. દરેક વિધિવિધાનના ભાવ પણ નક્કી. બોર્ડ વાંચીએ તો એમ લાગે કે આ ધર્મસ્થાન છે કે હોટેલ, ત્યાં ખાવાનું મેનુ કાર્ડ, અહીં પૂજાવિધિનું મેનુ. અને કવિએ આ વાત કેવી સરસ રીતે આપણને કહી છે, મંગળા 300, શયન 100, 150માં રાજભોગ, આપણને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા. બસ આપણને પેલી ફિલ્મ યાદ આવી જાય કે અહીંના લોકો ગોડ લવિંગ નહીં, ગોડ ફિયરિંગ પીપલ છે. અને પછી જે કવિ વાત કરે છે તેમાં સૂફીઓની અનકન્ડિશનલ ડેડિકેશનની ઝલક મળે, બિનશરતી સમર્પણ, શરણાગતિ. જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું, આશકાલે હાથ ધોઈ નાખતા ન આવડ્યા, આંગળી વાઢીને અભિષેક કરવાની આ વાત છે. અહીંયા એક્સક્યુઝ મી એમ કહેતો ગાલિબ સંભળાય, જાન તુમ પર નિસાર કરતા હું, મેં નહીં જાનતા દુઆ ક્યાં હૈ. બસ આ સંપૂર્ણપણે સમર્પણની એક વાત કવિ લઈને આવે છે. અને પછી કહે છે, હું હજીએ એકડા પર એકડો ઘૂંટ્યા કરું, આપને 33

કોટી કેવી રીતે આવડ્યા? મારી તો હજી શરૂઆત છે, મારું તો આ પ્રથમ પગલું છે, અને તમે તો 33 કોટી દેવને જાણો છો. અહીંયા પણ એક કટાક્ષ પણ છે, તો એક પોતાને કંઈક ન આવડવાની, પોતે અજાણ હોવાની, અજ્ઞાન હોવાની, એક સામાન્યતાની, ધરાતલની સ્વીકૃતિ પણ છે. એટલે આપણી ભક્ત કવિઓની પરંપરા, આપણી સૂફી કવિતાની પરંપરા, આ તમામ બાબતોની ઝલક અહીંયા જોવા મળે છે. અને તેમ છતાં આ ગઝલનું પોતાનું, જેને કહી શકાય એવું એક સ્વરૂપ છે. ઉદયન ઠક્કરની કવિતા ગીત, અછાંદસ, ગદ્ય કવિતા જેવા વિવિધ મુકામોમાંથી વહી છે. કોઈ ગઝલ લખે, કોઈ ગીત લખે, પણ ઉદયન એવા સુખદ અપવાદમાં છે કે જે આ બધું જ લખે છે. તેમની ગઝલોમાં કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂંપળની પાસે કુમળી કોઈ હથોડી છે, એવો પથ્થર તોડ પ્રશ્ન છે. તો ઓહો હો, દર્શન થઈ ગયા, બોલે જાદવરાય, અને પ્રેમ અમારો મહાદેવ, અને અમે પ્રેમના નંદીજી, એવી સભારંજકતા પણ છે. પરંતુ અહીં ક્યાંક નૈસર્ગિકતાની વાત છે, તો ક્યાંક પ્રારબ્ધ અને પુરુષાર્થનો કોયડો છે, તો ક્યાંક વળી ધર્મકારણમાં અર્થકારણની ભેળસેળ સામે સ્પષ્ટ નિર્દેશ છે. ગોપિકતાથી કવિએ કેટલીક બાબતો એવી રીતે ઉઘાડી આપી છે, પરંપરા કે જૂની માન્યતાઓ સામે કવિતાના માર્ગે થયેલી ક્રાંતિ કંઈ નવી વાત નથી, પણ સેંકડો શબ્દોમાં કહેવાતી વાત અહીં કવિએ ચંદ શેરોમાં બયાં કરી છે. ગહેરી ગુફામાં જે હીરા પડ્યા છે એની પર સીધી જ ટોર્ચ ફેંકી છે, અને સીધો જ કોઈ હીરાનો ચળકાટ ત્યાં આંખને અડે છે. શક્ય છે કે એ આપણા આંખાને આંજી પણ દે.

0: મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે. ભારત બાંગ્લાદેશ સરહદ પર ગુમગચ્છા બોર્ડર પોસ્ટની આજે મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. અને હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જલંધરથી ગુજરાત સહિત 20 રાજ્યોના 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ સ્ટેશનોનું આધુનિકીકરણ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવ્યું છે. આશરે 1,570 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા આ સ્ટેશનોને આધુનિક મુસાફરો મૈત્રીપૂર્ણ સુવિધાઓમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. આ રેલવે મથકમાં ગુજરાતના ગોધરા, પ્રતાપનગર, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલા ઝડપી પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
1: ભારત સ્ટેશન સ્કીમ કે તહેત 1300 સે જ્યાદા રેલવે સ્ટેશન કો આધુનિક બનાયા જા રહા હૈ ઓર ઇનમેં સે કઈ સ્ટેશન પર કામ પૂરા હો ચુકા હૈ. 75 સ્ટેશન્સ કા લોકાર્પણ કિયા ગયા હૈ. સાથીઓ, જબ આપ યહાં જાલંધર કેન્ટ સ્ટેશન મેં જાયેંગે તબ આપકો અહેસાસ હોગા કે વાકઈ હમારા દેશ વિકસિત રાષ્ટ્ર બનને કી ઓર બઢ રહા હૈ.
0: આ સાથે પ્રધાનમંત્રીએ હરિયાણાના જિંદ રેલવે સ્ટેશનથી ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી હતી. શ્રી મોદીએ જિંદમાં આશરે 14,700 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બાદમાં પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં 4,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સીમા સરહદ સુરક્ષા દળની 18મી બટાલિયનની જુમાગચ્છા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. તેઓ સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ સાથે વાતચીત કરશે, પ્રહરી સંમેલનને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સરહદ સુરક્ષા દળને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ પણ કરશે. શ્રી શાહ 3 દિવસની મુલાકાત માટે ગઈકાલે રાત્રે સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે તેઓ સિલિગુડીમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અને જન્મ મૃત્યુ નોંધણી સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરશે. તેઓ સાંજે કોલકાતા જવા રવાના થશે. આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ 3 પ્રોજેક્ટમાં ખરાડી જંકશન અને શિરૂર બાયપાસ વચ્ચેનો 53 કિલોમીટરનો 6-લેનનો રસ્તો સામેલ છે, જે 246 કિલોમીટર લાંબા પુણે સંભાજીનગર ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો છે. આ ઉપરાંત હડપસર અને યવત વચ્ચેના 30 કિલોમીટરથી વધુના રસ્તા અને તાલેગાંવ ચકણ શિખરાપુર વચ્ચેના આશરે 54 કિલોમીટર રસ્તાનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, મુસાફરીનો સમય ઘટાડશે અને ટ્રાફિક હળવો કરશે તથા પુણે ક્ષેત્રમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપશે. પનામાના વિદેશ મંત્રી જાવિયર એડ્યુઆર્ડો માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. તેઓ સોમવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળશે અને તે દિવસે હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. શ્રી માર્ટિનેઝ બુધવારે નવી દિલ્હીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પણ મળશે. લગભગ 95 કરોડ ભારતીયો ધરાવતી મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે. નવી દિલ્હીમાં અખિલ ભારતીય પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે ચૂંટણીઓ બંધારણ, ચૂંટણી કાયદા અને સમાંતરે પંચ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવે છે. ભારતનું ચૂંટણી પંચ વિશ્વની સૌથી પારદર્શક અને વિશ્વસનીય ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થામાંનું એક છે અને ઘણી લોકશાહી ભારતની ચૂંટણી પ્રક્રિયાને એક મોડલ તરીકે જોઈ રહી છે. તેમણે કહ્યું કે મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે જે સમય સાથે ગતિશીલ રીતે વિકસિત થઈ રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ

0: એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો પર આધારિત છે અને હકીકતો સાથે અસંગત છે. તેમણે ઉમેર્યું કે પ્રોજેક્ટ પર બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રથમ વિભાગ 2027માં કાર્યરત થવાની અપેક્ષા છે. રોકાણ અનુકૂળતા સૂચકાંક 2026માં ગુજરાત દેશમાં ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ યાદીમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઓડિશાનો સમાવેશ થાય છે. નીતિ આયોગે નવી દિલ્હીમાં રોકાણ મિત્રતા સૂચકાંક 2026 બહાર પાડ્યો. તે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોકાણ આકર્ષવા માટે શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતા રાજ્યો દર્શાવે છે. આ સૂચકાંક તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન, માળખાગત સુવિધા, વ્યવસાયિક વાતાવરણ, સંસાધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય પરિસ્થિતિ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતાના આધારે કરાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોના સભ્યોના મૃત્યુની તાત્કાલિક, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરવાની હાકલ કરી છે. તેમણે પાકિસ્તાની અધિકારીઓને સંયમ રાખવા, લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા અને હિંસાની ઘટનાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર ગયા મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ સહિત ઘણા લોકો માર્યા ગયા છે. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય કોચ અને ટેકનિકલ અધિકારીઓને આધુનિક તાલીમ પદ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણો અંગે માહિતી પ્રદાન કરવાનો છે. હોકી ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર દિલીપ તિર્કીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ વર્કશોપ દેશમાં હોકી માટે મજબૂત પાયો તૈયાર કરવામાં અને રમતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વર્કશોપનો ઉદ્દેશ્ય દેશભરમાં પ્રશિક્ષિત કોચ અને ટેકનિકલ અધિકારીઓનું મજબૂત નેટવર્ક બનાવવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભવિષ્ય અંગે મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ફગાવી દીધા છે. બોર્ડે જણાવ્યું કે રોહિત શર્મા આવતીકાલે લંડનના લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ પછી પણ ભારતીય ટીમ માટે રમવાનું ચાલુ રાખશે. બીસીસીઆઈ સચિવ દેવજીત સિકૈયાએ લોર્ડ્સની મેચ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે તેવી અટકળો ફગાવતા કહ્યું કે બોર્ડમાં આ સંદર્ભમાં કોઈ ચર્ચા થઈ નથી. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગે શરૂ થશે. દરમિયાન આર્જેન્ટિના અને સ્પેન આવતીકાલે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. ગાઝામાં એક અંતિમ સંસ્કાર પર ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 22 અન્ય ઘાયલ થયા છે. નુસીરાત શરણાર્થી શિબિરમાં આવેલી અવદા હોસ્પિટલે આ જાનહાનીની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલ સૈન્ય તરફથી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 2 વર્ષ લાંબા સંઘર્ષનો અંત લાવવા માટે ગયા ઓક્ટોબરમાં યુદ્ધ વિરામ કરાર થયો હતો. મોટા પાયે લડાઈ ઓછી થઈ હોવા છતાં હિંસા સંપૂર્ણપણે બંધ થઈ નથી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાના સમાચારને પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, અમેરિકા ઈરાન પર ત્રાટક્યું, ચાબહારનો કચ્ચર ઘાણ. સંદેશે લખ્યું, ભારતના રોકાણવાળા ચાબહાર પોર્ટ પર યુએસનો હુમલો. નવગુજરાત સમય લખે છે, ઈરાનના પુલો એરપોર્ટ પર અમેરિકન હુમલા, 8ના મોત. આ ઉપરાંત ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપ્યાના તેમજ વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર સર ગેરી સોબર્સના નિધનના સમાચાર પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદ પર ગુમાયોચ્છા બોર્ડર પોસ્ટની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પૂણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. અને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ અંગે ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 7:55 થઈ ચૂકી છે. પર્યાવરણ વિષયક 5 મિનિટ સાંભળીએ. વિષય છે પક્ષીઓમાં જોવા મળતી વિવિધ ચાંચ રજૂઆત રંગોલી તન્ના.

પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે વાત પક્ષીઓની વિવિધ પ્રકારની ચાંચ વિશેની. પક્ષીઓમાં જોવા મળતી અને તેનું મહત્વનું અંગ એવી ચાંચ તેની ઓળખ પણ આપે છે. પાતળી, લાંબી, અણીદાર, પહોળી, ચીપિયા જેવી વગેરે પ્રકારોની ચાંચ જોઈને તે કયું પક્ષી છે તેની ઓળખ સરળતાથી કરી શકાય છે. પક્ષીઓનો ખોરાક કયો છે તેનું અનુમાન પણ તેની ચાંચ જોઈને લગાવી શકાય છે. કેટલાક પક્ષીઓ કીટક પક્ષી ચાંચ ધરાવે છે. કોશિયો, અબાબિલ, નીલકંઠ, પતરંગા જેવા પક્ષીઓ હવામાં અધર ઉડતા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો તેને પકડવા માટે આવા પક્ષીઓ ઉડતા સમયે તેની ચાંચ ખુલ્લી રાખે છે અને કીટક મોંમાં આવતા જ હવા વેગે ચાંચ બંધ કરી દે છે. જો કીટક થોડા મોટા કદનું હોય તો પકડેલા શિકારને મજબૂત ચાંચ વડે પકડીને નીચે પછાડીને તેનું કોળિયો કરે છે. લાલ પેટ લટોરી પક્ષી મોટા કદના કીટકોને મારવા માટે ડાળખીને પોતાની મજબૂત તીક્ષ્ણ જડબાની મદદથી પકડીને શૂળ તરીકે ઉપયોગ કરી તીતીઘોડા જેવા કીટકોનો પ્રથમ શૂળ ભોકીને તેનો શિકાર કરે છે અને પછી તેને આરોગે છે. લક્કડખોદ પક્ષીની ચાંચ તીણી, લાંબી અને અત્યંત મજબૂત હોય છે. ચાંચની મદદથી લાકડામાં કે છાલમાં કાણું પાડીને ત્યાં વસતા કીટકોને પકડે છે. જો ખાંચામાં કીટકો રહેતા હોય તો તેને પકડવા માટે જીભનો પણ ઉપયોગ કરે છે. પાણીમાં રહેતા પક્ષીઓનો મુખ્ય ખોરાક માછલા હોય છે અને તેને પકડવા તેની ચાંચ થોડી લાંબી, તીક્ષ્ણ અથવા તો ધારવાળી, કિનારીવાળી જોવા મળે છે. માછલીઓને જોઈને પક્ષીઓ પોતાની ચાંચ પાણીમાં બોળે છે અને માછલીઓને આડી પકડી તેને સીધી જ મોંમાં મૂકે છે. માછલી પકડનાર પક્ષીઓ નદી કે તળાવ કિનારે, કૂવાની પાળ પર અથવા તો ડાંગરની ક્યારીમાં પણ જોવા મળે છે, તો કેટલાક પક્ષીઓ દરિયા કિનારા પર ફરતા જોવા મળે છે. આવા પક્ષીઓનો ખોરાક માછલાની સાથે ઝીંગા, કરચલા, દેડકા પણ હોય છે. પાણીમાં રહેતું સર્પગ્રીવ જળકાગડા પક્ષીની ડોક લાંબી હોવાથી તે ઊંડે રહેતા માછલાને પણ પકડવા માટે સક્ષમ હોય છે. પેન એટલે કે પેલિકન પક્ષીને તેની ચાંચ વધુ ઓળખ આપે છે, કારણ કે તેની કોથળી જેવી ચાંચ તેને બીજા બધા પક્ષીઓ કરતાં જુદું પાડે છે. લાંબી, ચપટી અને કોથળી જેવી ચાંચ એક સાથે અનેક માછલાઓનો સંગ્રહ કરી શકે છે અને ભૂખ લાગે ત્યારે સાચવેલી માછલીને કોથળીમાંથી ધીમે ધીમે ખાતું રહે છે. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે આટલું. બસ.

આવતી પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય હતો પક્ષીઓમાં જોવા મળતી વિવિધ ચાંચ. રજૂઆત રંગોલી તન્ના. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અને 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજી સમાચાર આપ સાંભળી શકશો અમારા દિલ્હી કેન્દ્રથી.

મેડિયો 370.3 મીટર થી લઈ 810 કિલોહર્ટઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. અત્યારે સવારના 8:30 થયા છે. રજૂ કરીએ નિરખની ગગનમાં ભજનોના આજના કલાકાર છે બિહારીદાન હેમુદાન ગઢવી. સૌપ્રથમ સાંભળીએ પુરુષોત્તમની રચના.

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો.
2: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
3: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક.

પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: અંતમાં સાંભળીએ પિંગલની રચના.

0: પિંગલની રચના. આ સાથે જ આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ.
1: નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ, સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી ફ્રી ડીશ.
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी. और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.

0: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગોળીના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
1: ચોરું
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂચ હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહિષ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ શ્રેણી નિરામય, જેમાં આજે હોમિયોપેથી સારવારમાં મધર ટિંચરના સફળ ઉપયોગો આ વિષય પર ડોક્ટર ભાવિન વિઠલાણીની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત.
1: નિરામય કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, હોમિયોપેથી સારવાર પદ્ધતિમાં અનેક પ્રકારની વિવિધ પોટેન્સીની દવાઓ એ ઉપરાંત વિવિધ સ્વરૂપની દવાઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે, પરંતુ એમાં અસરકારક અને સચોટ સારવાર માટે ઉપલબ્ધ છે કેટલાક મધર ટિંચર્સ. તો આ મધર ટિંચર્સ શું છે અને એ કઈ રીતે સારવારમાં ઉપયોગી થઈ શકે અને તેનો ઉપયોગ કેમ કરવો, તેના વિશેની વિગતો આપવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે રાજકોટના જાણીતા હોમિયોપેથ ડોક્ટર બી.એમ. વિઠલાણી.

0: મિત્રો, એમના પરિચયની થોડી વાત કરું તો તેઓ શ્રી દ્વારા જે કંઈ આપણે ત્યાં પરિચય પુસ્તિકા પ્રકાશિત થાય છે તેમાં 11 જેટલા વિક્રમજનક પુસ્તકોનું પ્રકાશન એમના હસ્તે થયું છે એમની લેખીનીથી. એવા ડૉક્ટર બી એમ વિઠલાણી હાલ પારોલ યુનિવર્સિટીમાં બેચલર અને માસ્ટર હોમિયોપેથ સ્ટુડન્ટ્સને અધ્યાપનનું કાર્ય કરી રહ્યા છે. અનેક દૈનિકો અને સામયિકોમાં પણ તેમના લેખો અને કોલમ પ્રકાશિત થયા છે. આ ઉપરાંત રાજકોટની ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે તેઓ હોમિયોપેથી પ્રેક્ટિશનર તરીકે પણ જોડાયેલ છે અને તેમની સેવાઓ અર્પી રહ્યા છે. તો આપ સૌ શ્રોતાઓ વતી ડૉક્ટર બી એમ વિઠલાણી સાહેબનું સ્વાગત કરીએ. નમસ્તે ડૉક્ટર સાહેબ, આપનું સ્વાગત છે.
1: નમસ્તે. નમસ્તે સુધીરભાઈ. નમસ્તે. હોમિયોપેથી ચિકિત્સાની અંદર દરેક મધર ટિંકચરોનો ખૂબ જ ઉપયોગ છે અને આજે આપણે કેટલાક એવા મધર ટિંકચરોની વાત કરવી છે કે જે ઘરગથ્થુ છે, ઘરમાં ઉપયોગી છે. અને આ બધા જ મધર ટિંકચરો જે છે એ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે, એટલે કે વનસ્પતિનો જે અર્ક છે એમાંથી બનાવવામાં આવે છે. અને આ હોમિયોપેથી જે દવાઓ જે છે એનો મૂળ અર્ક છે અને એમાંથી જ પછી હોમિયોપેથીની પોટેન્સી અને પાવરની દવા બનાવવામાં આવે છે. તો આજે કેટલાક એવા ઘરગથ્થુ અને ખૂબ જ ઉપયોગી એવા મધર ટિંકચરની થોડી માહિતી આપણે લઈએ. એવા એક મધર ટિંકચરનું નામ છે કેલેન્ડ્યુલા. કેલેન્ડ્યુલા મધર ટિંકચર એ ફર્સ્ટ એડ બોક્સમાં રાખવા જેવી દવા છે અને આ દવા ગલગોટામાંથી બને છે, જે ખાસ કરીને હોમિયોપેથીમાં એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. ગમે તેવી ઇજાઓમાં આ દવા છે એ તરત જ રૂજ લાવે છે. જેમ કે ચાકુ છરી જેવા તીક્ષ્ણ ધારવાળા હથિયારથી ઇજા થયેલી હોય કે રક્તસ્ત્રાવ થાય કે શાક સુધારતા ચપ્પુ વાગી જાય, તો આ દવાના મધર ટિંકચરનું પોતું ચોખ્ખા રૂમમાં લઈ અને તમે મૂકી દો એટલે તરત જ રક્તસ્ત્રાવ બંધ થઈ જશે અને રૂજ પણ જલ્દી આવશે. અને ઘણીવાર લાંબા ગાળાની માંદગીને કારણે દર્દીને પીઠ પર ચાંદા કે ઘારા પડી જતા હોય છે, તો એમાં પણ આ જ દવાનું ડ્રેસિંગ કરવાથી ઘા છે એ ઝડપથી રૂજાય છે. એટલે કેલેન્ડ્યુલા મધર ટિંકચર છે એ ખરેખર ઘરમાં દરેકે રાખવું જોઈએ. બીજું જ એક એવી દવા છે જે રસોડાની ઔષધિ કહેવાય કે જે કેન્થેરિસ મધર ટિંકચર નામ છે. આ કેન્થેરિસ જે છે એ સામાન્ય રીતે ગૃહિણીઓ રસોઈ કરતી હોય તો દાઝી જતા હોય છે, એમાં જે ફોડલા થતા હોય છે, તો આ દવા જે છે એનું મધર ટિંકચરનું પોતું એ ફોડલા ઉપર લગાડી દેવાથી તરત જ રૂજ આવે છે અને એની બળતરા પણ થતી નથી. એટલે કેન્થેરિસ મધર ટિંકચર પણ ઘરમાં વસાવા જેવું છે. ત્રીજું એક મધર ટિંકચરની એક વાત છે પ્લેન્ટેગો. આ પ્લેન્ટેગો જે છે એ પણ ઘરમાં ફર્સ્ટ એડ બોક્સમાં મૂકવા જેવી દવા છે અને ખાસ કરીને એની ઉપયોગિતા દાંતના દુખાવામાં છે. જ્યારે દાંત દુખે ત્યારે આ દવાનો ટિંકચરને ચોખ્ખા રૂમમાં લઈ અને દુખતા ભાગ પર લગાડી દેશો એટલે તરત જ રાહત થશે. આ દવાથી દાંતમાં સડો કે પાયોરિયા જેવી બીમારી થઈ હોય તો મોંમાં સતત દુર્ગંધ આવતી હોય તો આ જ દવાના 10 ટીપા એક વાટકા પાણીમાં નાખી રાત્રે સૂતી વખતે કોગળા કરવાથી દાંતના દુર્ગંધ અને પાયોરિયાની અસર પણ આ દવાથી બહુ ઓછી થશે અને આ દવા દાંતનો સડો દૂર કરવામાં પણ ઉપયોગી છે. તો આ દવાને પણ આપણે ફર્સ્ટ એડ બોક્સમાં રાખવી જોઈએ. એક મુલિન ઓઇલ આ પણ એક મધર ટિંકચર છે. સામાન્ય રીતે નાના બાળકોને શરદી થતી હોય ત્યારે કાનના દુખાવાને કારણે સતત બાળક રડતું હોય છે અથવા ઘણી વખત કાનમાં મેલ જમા થતો હોય ત્યારે પણ ખૂબ દુખાવો થતો હોય અથવા તો શરદીને કારણે કાનમાં બહેરાશ રહેતી હોય તો આ દવાના 2-3 ટીપા કાનમાં રોજ રાત્રે નાખવાથી કાનનો દુખાવો તરત જ બંધ થશે અને જૂનો જામેલો મેલ હશે એ પણ આ દવાથી દૂર થાય છે. મેલીલોટસ નામની એક મધર ટિંકચરની દવા છે. આ દવા માથાના દુખાવામાં ખૂબ જ અકસીર છે. જેમ કે માથાનો દુખાવો કે આધા સીસીનો દુખાવો આપણે જેને કહીએ, તો આ દવાના ટિંકચરનું રૂમમાં લઈ અને પોતું બનાવી અને સૂંઘવાનું છે અને બંને નાકમાં વારાફરતી સૂંઘવાથી મિનિટોમાં જ માથાનો દુખાવો જતો રહેશે. માટે આ દવા હેડેકના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ મુખ્ય મુખ્ય જે દવાઓ જે મેં તમને વાત કરી એ ઘરમાં ખરેખર વસાવવા જેવી છે. એક બે હોમિયોપેથિક ટોનિકની મારે વાત કરવી છે કે જે ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે ગમે ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ તો મોટેભાગે ડૉક્ટરો એમ કહે છે કે ભાઈ તમારામાં વિટામિનની ખામી છે, હાથ પગમાં ખાલી ચડે, નબળાઈ લાગે, ચક્કર આવે, ભૂખ ન લાગે. તો ડૉક્ટર એમ કહેતા હોય છે કે તમારું બી12 ઘટે છે અથવા તો ફલાણા ફલાણા વિટામિન ઘટે છે, કેલ્શિયમ ઘટે છે વગેરે વગેરે આપણે વાત સાંભળીએ છીએ. તો એવા હોમિયોપેથિક નિર્દોષ ટોનિકની એક બેની મારે તમારી સાથે વાત કરવી છે. એમાં

એકદમ મહત્વનું ટોનિક છે એવેના સટાઈવા મધર ટિંકચર. આ એવેના સટાઈવા જે છે એ જવમાંથી બને છે, ઓટમાંથી બને છે, અને હોમિયોપેથીમાં બેસ્ટ ટોનિક તરીકે આ દવાની અસર જોવા મળે છે. ઘણી બધી વિટામિનની ખામીને કારણે જેમ આપણને લક્ષણો જોવા મળે, હાથ પગમાં ખાલી ચડવી, ઘણી વખત વિદ્યાર્થીઓને ભણવામાં યાદશક્તિના પ્રશ્નો હોય કે ભાઈ ભૂલાઈ જતું હોય પરીક્ષા ઉપર, તો આ દવાનો ઉપયોગ ખૂબ સારો છે. ક્યારે દર્દીઓને ભૂખ ન લાગે, ખાસ કરીને વૃદ્ધ લોકોને જ્ઞાનતંતુની નબળાઈ જોવા મળે, તો આ એવેના સટાઈવા નામનું મધર ટિંકચર છે એ ખૂબ જ ઉપયોગી છે અને સંપૂર્ણ નિર્દોષ છે. અને વધારાની અસર જોઈએ તો ઘણી વખત કેન્સર પછી ઘણા દર્દીઓ કીમોથેરાપી લેતા હોય છે, તો એ કીમોથેરાપીને કારણે શરીરમાં ઘણીવાર નબળાઈ આવે, તો આ એવેના સટાઈવાથી રેગ્યુલર લેવાથી આ નબળાઈઓ છે કેમિયોથેરાપીની એ દૂર થાય છે. તો એવેના સટાઈવા મધર ટિંકચરનો ઘણો સારો ઉપયોગ છે અને સંપૂર્ણ નિર્દોષ છે. એ પછીનું એક ટોનિક છે આલ્ફા આલ્ફા. આલ્ફા આલ્ફા મધર ટિંકચર છે એ સામાન્ય રીતે દર્દીઓનું વજન ન વધતું હોય, ઘણો ખોરાક લેતા હોય, પણ ઘણીમાં એમ કહે કે મારા બાળકનું વજન વધતું નથી, ખોરાક ખૂબ ખાય છે, તો આ દવા છે એ વજન વધારે અને શારીરિક અને માનસિક થાકે દૂર કરે છે. ઘણી વખત ડિલિવરી પછી માતાને પૂરતું દૂધ ન આવતું હોય તો આ દવાથી આલ્ફા આલ્ફા મધર ટિંકચરથી એ દૂધ પણ સરસ રીતે આવે છે અને માતા અને બાળક માટે એકદમ તંદુરસ્તી પ્રદાન કરે છે. હવે સામાન્ય રીતે કેટલાક મધર ટિંકચર છે ને એ બ્યુટીમાં બહુ ઉપયોગી છે. જેમ સુંદરતાની વાત કરીએ તો આજે સામાન્ય રીતે યુવાન અને યુવતીઓને કે દીકરા દીકરીઓને ખાસ કરીને મોં પર ખીલ, એટલે મોઢા પરના જે ખીલ છે એ ઘણા હઠીલા અને ઘણી દવા કર્યા પછી પણ જ્યારે એ મટતા નથી અથવા તો એના ડાઘા રહી જાય છે, તો એના માટે થઈને હોમિયોપેથીમાં બર્બેરિસ એક્વિફોલિયમ મધર ટિંકચર આની ખૂબ જ ઉપયોગીતા જોવા મળી છે. એટલે આ મધર ટિંકચરનું ચોખારૂમાં પોતું બનાવી રોજ રાત્રે સૂતી વખતે ચહેરા પર લગાવવાથી ખૂબ જ ટૂંકા ગાળામાં ચહેરા પરના ખીલ સુકાઈ જશે અને તેમાં રસી થતા હશે કે મોટા ખીલના ગઠ્ઠા થતા હશે તો પણ આ દવાથી રૂજાશે અને ધીમે ધીમે

0: સીધા કપ પાણીમાં નાખી 3 વખત દિવસમાં લેવા જોઈએ અને પથરી નીકળી જાય પછી આ દવા કિડનીને મજબૂત કરે છે અને ફરી પથરી નહીં થાય એવી પણ આ દવાથી ઘણી અંશે બાંયધરી મળે છે. બર્બેરિસ વલ્ગારિસ મધર ટિંકચરના ઉપયોગ ખૂબ સારા છે.
1: તો આ હતી હોમિયોપેથીમાં મધર ટિંકચર્સના સફળ ઉપયોગો અંગેની કેટલીક જાણકારી અને વિગતો જે આપી રહ્યા હતા રાજકોટના જાણીતા હોમિયોપેથ અને તબીબ ડોક્ટર BM વિઠલાણી સાહેબ.
2: નિરામય શ્રેણી અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા હોમિયોપેથી સારવારમાં મધર ટિંકચરના સફળ ઉપયોગો. ડોક્ટર ભાવિન વિઠલાણીની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત. બરાબર 9 વાગે હિન્દી સમાચાર અને 9 વાગીને 5 મિનિટે અંગ્રેજી સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

0: શ્રોતા મિત્રો, આપને ફરી જણાવીએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની રૂપરેખા. 10 વાગે કેમ છો મિત્રો ફોન ઇન કાર્યક્રમ, વિષય છે સાદગી, પ્રસ્તુતિ પ્રેરણા બોચ. બપોરે 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર છે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે. 1:10 મિનિટે સુગમ સંગીત માણી શકશો અને 2:40 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભામાં 6 વાગે શાસ્ત્રીય સંગીત, જેમાં ફિરોઝ ખાનનું કંઠ સંગીત રાગ દુર્ગા. 6:30 વાગે યુવાણી રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે, જેમાં શ્રેણી knowledge.com પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. 7:22 ગામનો ચોરો, જે પણ રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે. ગૌશાળા થકી સ્વરાજગુરી વિશે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના શ્રી ભાર્ગવભાઈ રાજગુરુ સાથે મુલાકાત. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વીરલ રાવલ. 8:00 વાગે સારેગામાં, 9:15 વાગે ગીત ગઝલ, 9:30 વાગે રાષ્ટ્રીય રેડિયો પત્રિકા ચિત્ર ભારતી, 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી. તો આ હતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની. એકવીસમી સદી એટલે ડિજિટલ યુગ.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
2: એટલું જ નહીં, DRM રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એર નેશનલ ન્યૂઝ 24/7,
2: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે DRM રીસીવરમાં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ મેળવવાની રહેશે.
2: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
1: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના DRM ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
2: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે DRM રેડિયો સેટ.
1: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.
3: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત. સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: આપણે લોક સંગીત પસંદ છે. શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ.
2: રામ રામ જા પસાભાઈ તમને, વેદ્યાભાઈ ને.
1: આપ દુનિયાના કોઈ પણ છેડે હો, હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઈડ સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ ન્યૂઝ ઓન AIR NEWSONAIR અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર અત્યારે સવારના બરાબર 9:15 થયા છે. રજૂ કરીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં પહેલા ભાગમાં પ્રિયંકા ચોપરાના અભિનીત ફિલ્મોના ગીતો અને ત્યારબાદ રાજેશ ખન્ના અભિનીત ફિલ્મોના ગીતો. મિત્રો, પ્રિયંકા ચોપરા જોનાસ, જેનો આજે જન્મદિવસ છે, 18 જુલાઈ 1982 રોજ ઝારખંડના જમશેદપુરમાં તેમનો જન્મ થયો અને માતા પિતા બંને ડોક્ટર હોવાથી ભારતના અનેક શહેરોમાં રહેવાનો તેમને મોકો મળ્યો. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ તેમણે ફિલ્મી સફરની શરૂઆત કરી. બોલીવુડમાં અંદાજ, ઇતરાજ, ક્રિશ, ડોન, ફેશન, કમીને, બર્ફી, મેરીકોમ, બાજીરાવ મસ્તાની જેવી અનેક સફળ ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ છોડી. ત્યારબાદ તેમણે હોલીવુડમાં પણ સફળ કારકિર્દી બનાવી, અમેરિકન ટીવી સિરીઝ ક્વોન્ટિકોમ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી અને અનેક હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું. પ્રિયંકા ચોપરા માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ ફિલ્મ પ્રોડ્યુસર, ગાયિકા, ઉદ્યોગ સાહસિક અને સામાજિક કાર્યકર પણ છે. તેઓ યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે બાળકોના અધિકારો માટે પણ કાર્ય કર્યો છે.

આજે તેમના જન્મદિવસના અવસરે ચાલો સાંભળીએ પ્રિયંકા ચોપરા પર ફિલ્મમાં આવેલા કેટલાક સુપરહિટ અને યાદગાર ગીતો. સાંભળીએ શ્રેયા ઘોષાલ, નિખિલ, પોલ જ્યોર્જનું સ્વર, પ્રીતમનું સંગીત, સ્વાનંદ કિરકિરીની ગીતરચના. ફિલ્મ છે બરફી.

0: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: બાજીરાવ મસ્તાનીયા ફિલ્મનું ગીત સાંભળીએ. શશી સુમનનો સ્વર, સંજય લીલા ભણસાળીનું સંગીત.

0: સાત ખૂન માફ આ ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. ઉષા ઉથુપ અને રેખા ભારદ્વાજનો સ્વર હતો, હિતેશ સોનિકનું સંગીત, ગુલઝારની ગીત રચના.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

દોસ્તાના ફિલ્મનું ગીત સાંભળીએ. શંકર મહાદેવન, સુનિધિ ચૌહાણ અને વિશાલ દદલાનીનો સ્વર, વિશાલ શેખરનું સંગીત, કુમારની ગીત રચના.

તો મિત્રો, આ હતા બહુમુખી પ્રતિભાની ધની પ્રિયંકા ચોપરાની ફિલ્મના કેટલાક ગીતો. ફરી એકવાર તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. અને હવે આગળ વધીએ આજના દિવસ સાથે જોડાયેલી એક એવી મહાન હસ્તી તરફ, જેમને ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આજે રાજેશ ખન્નાની પુણ્યતિથિ છે. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1942 રોજ થયો અને 18 જુલાઈ 2012 રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું.

તેઓ એવા અભિનેતા હતા જેમણે 1969 થી 1971 દરમિયાન સતત 15 સુપરહિટ સોલો ફિલ્મો આપીને ભારતીય સિનેમામાં એક અનોખો ઇતિહાસ રચ્યો હતો. ચાહકો તેમને પ્રેમથી કાકા કહીને બોલાવતા તેમનું સ્મિત, આંખનો અભિનય અને સંવાદ બોલવાની અનોખી શૈલી રોમેન્ટિક અંદાજે લાખો દિલોને જીતી લીધા હતા. આરાધના, આનંદ, અમર પ્રેમ, કટી પતંગ, સફર, દાગ, હાથી મેરે સાથી જેવી અનેક યાદગાર ફિલ્મોએ તેમને અમર બનાવી દીધા.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ

યની થઈ સમીક્ષા, એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.

0: સફર ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. કિશોર કુમારનું સ્વર હતું, કલ્યાણજી આણંદજીનું સંગીત, ઇન્દિવરની ગીત રચના.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: અને હવે સાંભળીએ કટી પતંગ ફિલ્મનું ગીત, કિશોર કુમારનું સ્વર, આનંદ બક્ષીની ગીત રચના, આર ડી બર્મનનું સંગીત.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ.

તો મિત્રો, આ હતી ભારતીય સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાને આપણી નાનકડી સંગીતમય શ્રદ્ધાંજલિ. તેમનો અભિનય, તેમની અદા અને તેમના પર ફિલ્માવવામાં આવેલા સદાબહાર ગીતો આજે પણ કરોડો ચાહકોના દિલમાં જીવંત છે. અને હવે મનોરંજન કાર્યક્રમ સમાપ્ત કરીએ.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના બરાબર 10 થયા છે. રજૂ કરી કેમ છો મિત્રો ફોન ઇન કાર્યક્રમ પ્રસ્તુતિ પ્રેરણા બુચ. પરંતુ એ પહેલા કેટલાક વિજ્ઞાપન.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: નમસ્તે, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ માય ડિયર ફ્રેન્ડ્સ. લઈને આવી ગઈ છું આપનો મનપસંદ કાર્યક્રમ, આપની વાતો અને આપને ગમતા ગીતોની સાથે. કાર્યક્રમ છે કેમ છો મિત્રો, અને હું છું આપની સ્વર સખી પ્રેરણા બુચ. મિત્રો, એવું કહેવાય છે કે ટુ બી સિમ્પલ ઇઝ ટુ બી બ્યુટિફુલ. સાદા બનવું, સરળ બનવું, એ જ સુંદરતા છે. જો સાદગી જ સુંદરતા હોય તો પ્રશ્ન થાય કે સાદગીમાં એવું શું છે કે તે આપણને સુંદર બનાવે છે. સાદગી એટલે શું? જીવનમાં સાદાઈ શા માટે જરૂરી છે? આપણું રોજિંદુ જીવન, આપણું ખાનપાન, આપણી રહેણસહેણ, એમાં સાદગી કેવી રીતે લાવી શકાય અને તેના ફાયદા શું, આ વિશે જાણવા છે વિચારો આપણા શ્રોતાઓના. આ રહ્યો એમની સાથેનો પહેલો કોલ.
2: હેલો.
1: હા, કોણ વાત કરો છો?
2: હા, નમસ્કાર.
1: નમસ્કાર,
2: કૃષ્ણાની મુકેશ પોતિયા.
1: હાજી મુકેશભાઈ, કેમ છો?
2: બસ મજામાં બેન, તમે બધા?
1: બસ અમે પણ બધા મજામાં છીએ. કેવું છે ત્યાં વરસાદ પાણી નું વાતાવરણ?
2: વરસાદ પાણી તો છે જ નહીં, અને એમ કહી શકાય કે ખૂબ તાતી જરૂર છે. હવે આપણે ભગવાનને ખાસ પ્રાર્થના કરીએ, કારણ કે ગઈકાલે જે અષાઢી બીજના અનુસંધાને કંઈક પણ જે અમી છાટણા છે એ ઈશ્વર તરફથી થયા. પણ આમ હું તો હાલ રાજકોટ જ છું બેન, અને કુતિયાણામાં તો અમારે ખાસો વરસાદ થઈ ગયો એક મહિના પહેલા પણ, અને કમસે કમ 15 થી 18 ઇંચ વરસાદ પડી ગયો.
1: વાહ.
2: અને ત્યાં પણ સરસ મજાનું જે કઈ વાવેતર ખૂબ સરસ થઈ ગયા, અને બાદર નદીનું જે કઈ વહેણ છે જે સરસ મજાનું પાણી ચાલુ છે, અને ખેડૂતો ખુશખુશાલ છે એ બાજુ તો, કારણ કે દરિયાઈ પટ્ટી ઉપર તો આપણને તો ખબર જ છે કે 15 દિવસ પહેલા 20 દિવસ પહેલા ખૂબ જ વરસાદ પડી ગયો. આમ જોઈએ તો મેંદડા, આપણે મેંદડા છે, માંગરોળ છે, પછી આમ પોરબંદર છે, અરસદ છે, અને કુતિયાણા ખાસ કરીને માણાવદર બાટવા એ ખૂબ વરસાદ પડી ગયા ત્યાં પણ. હવે આપણા વિસ્તારમાં ખાસ જરૂર છે રાજકોટ જિલ્લાને, ભગવાનને પ્રાર્થના કરી કે વહેલાસર ખેડૂતોને રાજી, ખેડૂતો પણ રાજી થાય તો જે એમ કહી શકાય ને કે ધરતીપુત્ર જો રાજી થાય તો જગત રાજી થાય.
1: અને મુકેશભાઈ, આપણે આજે સરસ મજાની વરસાદના આગમનની પ્રાર્થના માટેની વાત કરી, હવે એની સાથે આજના વિષય માટે પણ સરસ વિચારો જણાવો. વિષય રાખ્યો છે સાદગી.
2: અચ્છા, બિલકુલ. સાદગી કહી શકાય ને કે જો જીવનમાં સાદગી હોય તો સાદગીનું ભોજન હોય, સાદગીનો પહેરવેશ હોય, તો એક એમને ઉત્તમ વ્યક્તિત્વનું જે છે ને સન્માન મળે વ્યક્તિને પણ. તો જીવનની સાદગી, ખાવા પીવાની સાદગી જીવનમાં ખાસ જરૂરી છે આપણા સૌ માટે.
1: અને માનો કે આપણે સાદું જીવન ન જીવીએ તો શું થઈ શકે?
2: ખર્ચાળ જીવન થાય. જો તમે સાદું જીવન ઊંચું જીવવા જાઓ તો ખર્ચાળ થાય, અને એમ કહી શકાય કે જો આજે હું જે કમાઉં છું એમાં મારું પૂરું નથી પડતું તો અસંતોષ પણ થાય સાથે સાથે.
1: બરાબર છે.
2: કારણ કે વિશાળ ખર્ચો હોય, તમે જો આ રૂપિયો કમાવતા હોય અને 75 પૈસા વહી જતા હોય તો જીવન ક્યારે ચક્ર જે છે એ તમારું ક્યારે ચાલવાનું નથી. તમને સતત ને સતત જીવનમાં જેને કહેવાય ને કે નિરાશા જેવું પણ એક આજે માણસો ખોટા પગલા ભરી જાય છે, તેનું કારણ આ જ છે કે સંતોષ નથી અને ખર્ચા વધારે છે. બહારનું ખાવું, કપડા પહેરવા, સતત ગાડી ઉપર જવું. આજે મારે બાજુમાં કરિયાણાની દુકાન છે તો મારે ચાલીને નથી જવું, અને મારે ગાડી લઈને જવું છે તો એનાથી તો પેટ્રોલનો વ્યવ થવાનું છે.
1: ખરું. તો
2: સાદગી જો જીવનમાં હોય તો માણસ ચાલીને જાય તો સ્વાસ્થ્યને પણ એટલું જ લાભ થાય. હું થોડોક શરીરથી ચાલુ, પછી જીમમાં જવું કોઈ મતલબ નથી. જીમમાં જઈને પણ સાયકલ ચલાવી છે, એના કરતા રોડ ઉપર આપણા કામની સાયકલ કેમ ન ચલાવી એમ.
1: બરાબર છે. એટલે શારીરિક સ્વાસ્થ્યની જાળવણી, પછી દેશના અર્થતંત્રને પણ મજબૂત રાખવા માટે સાદગી જરૂરી છે. અને અત્યારે તો મોંઘવારી પણ બહુ છે, તો એમાં જેટલી સાદગી અપનાવશું એટલું આપણા માટે ફાયદાકારક રહેશે.
2: મોંઘવારીમાં તો બેન હું એક વસ્તુ ખાસ માનું છું, મારા જો વિચારો સારા લાગે તો. મોંઘું તો કઈ છે જ નહીં, અનાજ નથી મોંઘું, તમને કઠોળ મોંઘા નથી, પણ આપણા વ્યસનો છે ને એ વસ્તુ મારી જાય છે એટલે આપણને પેલું મોંઘું લાગે છે.
1: જયારે
2: હું જયારે નાનો હતો ત્યારે મને ખબર છે કે ખેતરના મૂળ માટે જે વાતો થતી, કારણ કે મારે દૂધની ડેરી હતી ગામડે, તો જે ખેડૂત લોકો આવે એ લોકો કે આજે 200 રૂપિયા મોલ અમે દઈએ છીએ, અને એ પછી જયારે

0: છેલ્લે મેં અંતમાં જયારે ગામ મારે મૂકવાનું થયું આવ્યું ત્યારે 600 રૂપિયા મોલ હતું આજે, જે કઈ મજૂર વર્ગનું, તો ક્યાં 200 રૂપિયા ને ક્યાં 600 રૂપિયા. તો તે ટાઈમમાં એમ કહી શકાય કે 10 રૂપિયા કિલો ઘઉં હતા, અને અત્યારે તે ટાઈમમાં 30 રૂપિયા કિલો ઘઉં થયા. એની સામે આવક પણ હતી, પણ જો મને કોઈ વ્યસન હોય તો એ બંને મૂંગું જ લાગવાનું છે.
1: સાચી વાત.
0: આજે 50 રૂપિયાની પોટલી એમ કહી શકાય કે દારૂ પીવે, પણ એ જ 50 રૂપિયા લીટર ઘરમાં દૂધ લઈ આવીને 4 જણા નથી પી શકતા, ચોક્કસની વાત છે. તો મોંઘવારી હું તો નથી માનતો કે જો ખાવા પીવાથી કોઈ મોંઘવારી આવી હોય, નથી જ આવી.
1: બરાબર છે. એટલે આપણી પાસે આવકના જે સ્ત્રોત છે એનો આપણે કેટલો શાણપણ પૂર્વક અને સમજદારી પૂર્વક ઉપયોગ કરીએ છીએ એના ઉપર પણ બધું નિર્ભર કરે છે.
0: ચોક્કસ.
1: બહુ સરસ વાત કરી મુકેશભાઈ, બધાને ઉપયોગી અને ખરેખર જીવનમાં અમલમાં મૂકવા જેવી વાત તમે કરી આજે, અને હવે આજે આપની ફરમાઈશ પણ જણાવો.
0: વિચારો એમ કહી શકાય ને.

0: પૂર્વક ઉપયોગ કરીએ છીએ એના ઉપર પણ બધું નિર્ભર કરે છે.
1: ચોક્કસ
0: બહુ સરસ વાત કરી મુકેશભાઈ, બધાને ઉપયોગી અને ખરેખર જીવનમાં અમલમાં મૂકવા જેવી વાત તમે કરી આજે, અને હવે આજે આપની ફરમાઈશ પણ જણાવો.
1: વિચારો એમ કહી શકાય ને કે આ બધા વિચારો માત્ર ને માત્ર હું એમ કહીશ કે આકાશવાણી થી જ, કારણ કે સતત સતત આપણને વિચારો સારા મળતા રહે એવું એક આકાશવાણીનું પણ આયોજન હોય છે, જેમ કે બહુજન હિતાય બહુજન સુખાય જે આપણું જે સ્લોગન છે, તો એના અનુસંધાને મને ઘણું મળ્યું છે શીખવાનું. આકાશવાણી માત્ર થી જ ઘણું શીખવા મળ્યું છે, અને ખાસ વિચારો પૂજ્ય દાદાના હતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે સ્વધે પરિવાર, તો દાદાના વિચારો પણ એટલા જ કટિબદ્ધ મારા જીવનમાં થી આ બધું શીખવા મળ્યું છે.
0: ખુબ સરસ. અને આજનું ફરમાઈશી ગીત,
1: ફરમાઈશી ગીતમાં હું જે પેલું હીરો પિક્ચર નું ગીત છે રેશ્માજીના અવાજમાં બડી લંબી જુદાઈ, અને ખાસ મિત્રોને યાદ કરીશ તો અમારા આમ તો એક દુઃખદ વાત તો સૌ શ્રોતાઓ માટે હતી કે કૃષ્ણદાસ બાપુ જે રણુજાધામ આશ્રમને જેને અમે સતત સતત વંદન કરતા રહ્યા એ આપણી વચ્ચે નથી, તો એ દુઃખની પણ વાત છે, અને એમને આજે ભગવાન એમને પોતાના ચરણોમાં રાખે એવી આપણે પ્રાર્થના કરીએ અને બાપુને ખાસ કરીને વંદન કરીએ.
0: ભલે, તો મુકેશભાઈ આપની પસંદનું સુંદર મજાની વાતો સાથેનું આ ગીત, ફોન કરવા બદલ આભાર. આવજો.
1: આવજો.
0: કેમ છો મિત્રો કાર્યક્રમ?
2: નમસ્કાર.
0: નમસ્કાર.
2: ખત્રી કોલોની નવા અંજાર વિસ્તારમાંથી બેન વાત કરું છું.
0: અબ્દુલભાઈ?
2: અબ્દુલ રાજર ખત્રી. હા
0: જી જી જી.
2: પુષ્પાબેન બોલો છો?
0: હું પ્રેરણા ભુજ વાત કરું છું.
2: હા પ્રેરણા ભુજ. હા કેમ છો?
0: બસ એકદમ મજામાં.
2: શું છે આજનો વિષય?
0: વિષય છે સાદગી.
2: સાદગી.
0: જી
2: બરાબર. મતલબ કે જીવન સાદું હોય એટલું સરળ પણ હોય અને સુખાકારી પણ હોય, અને વધુ તમન્નાઓ વધુ ઈચ્છાઓ આપણે મતલબ કે થોડીક પતન તરફ થોડીક તકલીફ તરફ ખેંચી જતી હોય છે. બરાબર ને?
0: બરાબર છે.
2: સાદું જીવન સાદું ભોજન જેને કહેવાય તો એક આરામદાયક અને સુખદાયક નીવડી શકે. તો બેન પ્રેરણા બેન આજના કાર્યક્રમમાં અમારે ફિલ્મ હીરો નું ગીત સાંભળવું છે અને એના ગાયક કલાકાર છે રેશમા.
0: જી
2: બરાબર ને? એનું એક ગીત છે ને, ચાર દિનો કા પ્યારો રબા બડી લંબી જુદાઈ. બરાબર ને?
0: ભલે ભલે.
2: એ ગીત આજના કાર્યક્રમમાં સમાવેશ કરવા વિનંતી. બરાબર.
0: ચોક્કસ. અને સાથે કોણ સાંભળવાનું છે આ ગીત?
2: ઘરના સભ્યો છે, મિત્રો છે, તો બધા ઘણો બધો મિત્ર વર્તુળ છે. બરાબર ને?
0: ભલે ભલે.
2: તમામને હા, અને અષાઢી બીજ ઉજવાઈ ગઈ એની આપણે બધાને શુભકામના.
0: જી આપને પણ શુભકામના અને રજૂ કરીએ છીએ આ ગીત.

0: આકાશવાણી રાજકોટ.
1: હા નમસ્તે બેન.
0: નમસ્તે, કોણ વાત કરો છો?
1: લાલભાઈ ફુલવાડા બોલે બેન.
0: અરે લાલભાઈ, ઘણા વખતે ફોન આવ્યો આપનો.
1: હા બેન, આવે તો અમારે દુઃખ ની વાત થઈ જાય. અમારા બાપ બહુ લેડી ને વયા ગયા બેન, એટલે ફોન કર્યો બેન. દાદા એને સમાધિ લઈ લીધી છે. અમારે રણુજા ડુંગરા ગામ છે અમારી બાજુમાં.
0: તમે કરસનદાસ બાપુ ને મળેલા?
1: એક વાર જવાનું મુનિ બાપુ હતા.
0: મુનિ
1: બાપુ ની કરસનદાસ બાપુ એ 20 વર્ષ સેવા કરી બેન, 18 વર્ષ. અને એ મુનિ બાપુ અમારે એવા હતા, એની ઉંમર કેટલી હતી કોઈ ખબર નથી. એ બોલતા નહીં. કેટલા વર્ષ થયા અહીંયા? 18 વર્ષ થયા. અમે એને બેન બોલતા નથી જોયા મુનિ બાપુ ને અમારા. હા, અને એ મુનિ બાપુ અમારે આમ જોયા નથી એવા હતા. કાશ્મીરી બાપુ ની હારે એ બે એકા બેન
0: બરોબર.
1: હા, એને જે તે સમયમાં એને કાશ્મીરી બાપુ હા મા બાપ બે કા પછી જ્યાંથી આ બાજુ આવ્યા અને અહીંયા આ બાપુ એ 18 વર્ષ સેવા કરી. ધન્યવાદ ને પાત્ર છે બાપુ. આવી મૂર્તિ ની સેવા મળી, આવી મૂર્તિ ની સેવા કરવાનો વારો ન મળે બેન.
0: ખરી

0: મોલ વસ્તુ અને મોલ વસ્તુ એવું છે તો તમને બધા જે ખ્યાલ છે કે મોલ માં કેટલી ઘટાક છે.
1: મૌન થી તો આપણે આપણી અંદરની ઉર્જા જે છે એને પણ વધારી શકીએ અને કોઈ પણ વિખવાદ હોય, વિવાદ હોય, ઝઘડા, એ બધાનો રામબાણ ઈલાજ છે ને મૌન છે. બરોબર છે ને? એટલે આપણને તો આવા સંત કક્ષાના માણસોની સમીપ રહેવાનો, એની નજીક રહેવાનો અને એની સેવા કરવાનો મોકો મળે એ આપણું ધન ઘડીને ધન ભાગે ઉગાડવાનું. ખરું, બરાબર. એટલે આપણે એની ચેતનાને આપણામાં થોડીક પણ જો લઈ શકીએ ને એ લોકો જેવું જીવન જીવ્યા એનું આપણે થોડુંક પણ આચરણ કરી શકીએ તો આપણો જીવન ફેરો સફળ
0: થઈ જાય
1: હે ને.
0: હમ,
1: અને લાલભાઈ આપણે આજે વાત કરવી છે સાદગી વિષય ઉપર. સાદું જીવન શું કામ જરૂરી છે? તમે તમારા જીવનને કેવી રીતે જીવો છો? કેટલી સાદગી તમારા જીવનમાં છે એવી કઈક વાત કરો.
0: હા, સાદું જીવન જીવું છું. બહાર નીકળ્યો, બહાર નીકળે વસ્તુ સાચો પીતો નથી. ઘરે જમવાનું દાળ ભાત સાચો સંભાળો ઘી જાય સાચું હોય અને અને હું ખાદીના કપડા બધા પસંદ કરું છું બેન.
1: હા, એ બહુ જરૂરી છે. ગાંધીજીએ તો સ્વદેશીની ચળવળ ચલાવી હતી અને દેશના અર્થતંત્રને પણ મજબૂત બનાવવામાં એ સમયે પણ ખાદીનો બહુ મોટો ફાળો હતો ને અત્યારે પણ એ છે જ.
0: એ વસ્તુ આપણે
1: અને ખાદીમાં તો મોટો ફાયદો શું છે કે શિયાળામાં પહેરો તો ઠંડી ન લાગે અને ઉનાળામાં પહેરો તો ગરમી ન લાગે. હા, વાહ વાહ, બહુ સરસ લાલભાઈ, તમારું તો વળી વાત જાણવાની મજા આવી. હાજી, ચોક્કસ. અને લાલભાઈ આજે આપણે ગીત કયું સાંભળવું છે? જી, અને સાથે કોણ સાંભળવાનું?
0: બસ અમારા ફૂલ સમાધિ વાળા.

0: હેલો.
1: હેલો, નમસ્કાર. આકાશવાણી?
0: જી નમસ્કાર, આકાશવાણી રાજકોટ.
1: હા, ખેડાથી હું દીપક રત્નોતર બોલું છું બેન. પહેલી જ વાર ફોન લાગ્યો છે.
0: અચ્છા અચ્છા, દીપકભાઈ સ્વાગત છે કાર્યક્રમમાં.
1: હું બેન 1985 ની સાલથી આકાશવાણી રાજકોટ અને વિવિધ ભારતી બંને સાંભળું છું. મારે રાજકોટ વિવિધ ભારતી તો ખેડામાં નથી સાંભળાતું, પણ અમદાવાદ વિવિધ ભારતી પર પ્રોગ્રામો સાંભળું છું અને રાજકોટ ખાસ.
0: બરાબર.
1: અને બેન, ઘણા બધા જે શું કહેવાય તમારા ઉદ્ઘોષકો, જેમ કે ભરત યાજ્ઞિક, રેણુ યાજ્ઞિક, પછી વિનોદ દવે, ગીરા મહેતા, ગીરીશ કેશવાલા, નમ્રતાબેન, નંદિતાબેન, કામાક્ષી છાયા, બધાના અવાજ. અને અત્યારે જે નવા બધા આવ્યા છે એમના પણ બધાના અવાજ સુંદર જ છે બેન.
0: વાહ, તમે તો બહુ જૂની પેઢીને યાદ કરી, બહુ સરસ.
1: અને એમાંથી વિનોદ દવે તો મારા ફેવરેટ હતા બેન.
0: અચ્છા,
1: હવે મારે ગીત સાંભળવું છે.
0: ચોક્કસ સાંભળીએ.
1: ગુજરાતી છે, શીતલને ગાંઠે મુજે, તારા દુઃખને વિખેરી નાખ, તારા દુઃખને ખંખેરી નાખ, સંસારી રહે તારા રામનો ભરોસો રાખ. અને આજે વિષય શું રાખ્યો છે બેન?
0: વિષય રાખ્યો છે સાદગી.
1: સાદગી, બરાબર છે.
0: તમારું જીવન કેવું છે? સાદાઈ થી ભર્યું છે કે આમ ઉચ્ચ જીવન જીવો છો?
1: પહેલા પહેલી તો વાત હું એ કહી દઉં કે બેન હું બ્લાઇન્ડ છું અને હું તો સાદાઈ થી જીવું છું. હું તો એમ કહું છું કે બેન શોખ કરીએ ના નહીં, પણ શોખ તો થોડા ઘણા જ માપમાં કરવા જોઈએ, કે જે આપણને કોઈ એવું ના કેવું જોઈએ કે અભિમાની છે, કે બીજાનું જોઈને પોતાનું એ કરે છે અને આપણું શું કહેવાય સમાન ગવાય એવું તો ના કરવું જોઈએ.
0: બરાબર.
1: અને સાદગીમાં તો જે બેન જો બહુ સાદગીમાં ખાવામાં સાદગી રાખવી જોઈએ અને પહેરવા ઓઢવામાં સાદગી રાખવી જોઈએ. એટલે ખાવામાં તો જે આપણે જે બહારનું ફાસ્ટ ફૂડ ને બધું ખાતા હોઈએ, જેના કરતા સાદગી આપણા ઘરનું બનાવેલું હોય સાદું અને સારું એ ખાવું જોઈએ. અને પહેરવા ઓઢવામાં જો લોકોનું જોઈને મોઘા મોઘા કપડા અને એવું બધું લાવીએ, એના કરતા જેટલું આપણે જેટલી આપણી પહોંચ હોય એટલું આપણે કરીએ બેન, તો આપણે આગળનું મેનેજમેન્ટ કરી શકીએ.
0: બરાબર. આપણે આજકાલ જોઈએ છે કે યુવા પેઢી છે એ જરા આમ ઉચ્ચ જીવન તરફ વળતી જાય છે, કે ભાઈ મોબાઈલ જરૂરી છે ઓફકોર્સ, પણ એમાં પણ બહુ ઊંચી જાતના ફોન વાપરતા હોય, બ્રાન્ડેડ કપડા જ પહેરવાના, આવો એક ટ્રેન્ડ અત્યારે જોઈ રહ્યા છીએ. તો એને માટે તમારે શું કહેવાનું છે?
1: એના માટે મારે બેન એટલું કહેવું છે કે અત્યારે તો લોકો આગળ ને આગળ વધી રહ્યા છે, એટલે એ તો અમુક લોકો તો કરવાના જ છે, પણ એમાં જો ફોનનો ઉપયોગ આવે જાય અને થોડો ઘણો ટાઈમ જોવામાં કરીએ તો ચાલે, પણ જો વધારે ટાઈમ જોઈએ તો આંખો પણ બગડે, ટાઈમ પણ બગડે, કામ પણ બગડે, આપણો કોઈ બિઝનેસ કે નોકરી કામ ધંધો હોય એ પણ બગડે. ચાલતા ચાલતા કે ડ્રાઈવિંગ કરતા કરતા જો ફોન વાપરીએ તો એનો નુકસાન થવાની પણ શક્યતા ખરી.
0: ખરું. બરાબર છે દીપકભાઈ, આપની સાથે વાત કરવાની બહુ મજા આવી, બહુ જરૂરી વાત આપે કરી.
1: અમારા કુટુંબમાં 10 સભ્યો છે, પણ બે જ નામ લઈ લઉં. બરાબર છે બેન?
0: ચોક્કસ.
1: ધૈર્ય અને રિયા, સ્વાતિ અને આયુષી.
0: બરાબર છે.
1: ગીત આપજો. બરાબર.
0: ચોક્કસ. આપને પસંદનું આ ગીત આવજો.

0: કેમ છો મિત્રો? કાર્યક્રમ
1: હેલો. નમસ્કાર મેડમ.
0: નમસ્કાર.
1: કોણ બોલો આપ? મેડમ હું મહેશભાઈ બોલો, અંબા તળાવ થી.
0: અચ્છા મહેશભાઈ, અંબા તળાવ ક્યાં આવ્યું?
1: વડોદરા જિલ્લો સાવલી તાલુકો.
0: ઓ અચ્છા અચ્છા. તો
1: લગભગ 5-6 મહિના થઈ ગયા તાર આજે કોલ લાગી રહ્યો. બહુ કોશિશ કરી આજે કોલ લાગ્યો, તમારી સાથે વાત થઈ છે.
0: હા સારું, ચાલો. તો ઘણા વખતે ફોન પર જોડાયા છીએ, તો સ્વાગત કરીએ છીએ કાર્યક્રમમાં. અને મહેશભાઈ આપ શું કામ કરો છો?
1: હું મેડમ બ્લાઇન્ડ છું.
0: અચ્છા અચ્છા, બરાબર છે.
1: બ્લાઇન્ડ છું મેડમ.
0: ઓ અચ્છા અચ્છા.
1: મારે છોકરો છે, છોકરીના મેરેજ થઈ ગયા. અમે થઈ નથી, મારી પત્ની ને અમે છોકરો થઈ નથી. મારા મમ્મી પપ્પા થઈ ગયા.
0: બરોબર છે.
1: મારો મોટો ભાઈ છે, બધું સંભાળી લે છે. છોકરો નોકરી જાય તો ખેતી

0: નું કામ કરવા લાગે એવું કરવા લાગે થોડું નોકરી કરવાનું. મારા છોકરાઓ થઈ ગયા એટલે વાંધો નહીં, મારે તકલીફ નહીં પડે.
1: બરોબર છે,
0: બિલકુલ 100% ની દેખાતું મેડમ. બહુ દવાઓ કરાય, બધે બહુ ફરે પણ કોઈ ઇલાજ ન થયો.
1: મહેશભાઈ, આજે આપણે કાર્યક્રમમાં વિષય રાખ્યો છે સાદગી.
0: સાદગી
1: તો સાદું જીવન શા માટે જરૂરી છે એની વાત કરો.
0: સાદું જીવન, હવે આમ તો સાદું જીવન સારું જ કહેવાય, એમ બહુ તકલીફ વાળું નહીં સારું ને. ખોટું ટેન્શન લઈને ફરવાનું, શાંતિથી જીવન જીવે સારું કહેવાય.
1: ખરી વાત.
0: અને ટેન્શન લઈએ કે ના લઈએ, આપણે જે તકલીફ પડવાની તો મેડમ પડવાની, કુદરતી જે તકલીફ પડવાની તો પડવાની.
1: સાચું,
0: એમાં કોઈનું કષ્ટ નહીં ચાલે, તમારું મારું કોઈનું ના ચાલે. હા, અને એમાં અમને ના કશું થાય હોય તો તમે ગમે તેવું કામ કરો તો તમારું કશું ના વાર કોના થાય, અને થવાનું હોય તો તમે કશું ના કરતા હોય તો તમારું થાય.
1: બરાબર,
0: કુદરત ને સહારા આપણે જીવવાનું છે, જીવન ગુજારવાનું છે, એ જે રીતે રાખે ને તો એ રહેવું પડે આપણે એમ.
1: અને મહેશભાઈ, આજે કાર્યક્રમમાં કયું ગીત સાંભળવા માંગો છો?
0: મેરુમાલાનું સાંભળજો ગમે તે કોઈ.
1: ભલે ભલે, અને સાથે કોણ સાંભળવાનું આ ગીત?
0: મિત્રના નામ લઉં?
1: હાજી,
0: લક્કડ પુરાણા ભાવે ઠાકોર, મેંદરના કરશનભાઈ અભારી, સામર પુરાણા જગદીર, લક્કડ વાકાનીના ચંદ્રકાંત ટેલર, માર છોકરા નામ કિશ, છોકરી નામ જ્યોતના, છોકરી દેવી, છોકરું નામ માહી, વિષ્ણુ નામ નિશા પાર્વતી.
1: ઓકે, તો આપ સૌને માટે આપની પસંદનું આ ગીત. ફોન કરવા બદલ આભાર. આવજો.
0: હા, આવજો.

0: હેલો,
1: આકાશ પણ રાજકોટ.
0: હા જી,
1: હું ધીરુભાઈ બોલું, સાવરકુંડલા થી દોડિયા.
0: બરાબર ધીરુભાઈ, આપ શું કામ કરો છો?
1: હું લુવારી કામ કરું, કાંટા.
0: બરોબર, અત્યારે કામની જગ્યાએ લાગો છો?
1: હા, અત્યારે કામની જગ્યાએ.
0: હા, અને ધીરુભાઈ, આજે આપણે વાત કરવી છે કે જીવનમાં સાદગી હોવી જરૂરી છે કે નહીં. તો તમને શું લાગે છે કે જીવન સાદાઈથી જીવવું જોઈએ કે એકદમ ખર્ચાળ ને મોંઘું જીવવું જોઈએ?
1: જીવન સાદાથી ને જીવવું જોઈએ. અત્યારે બહુ ખર્ચા વાળું જીવન જીવીએ તો આપણે નથી મેળવે એવું. સાદું જીવન જીવી એમાં જ મજા છે.
0: ધીરુભાઈ, સાદું જીવન કેવી રીતે જીવી શકાય?
1: એટલે બહુ મોજ શોખ ન કરવા ને આપણે કેપેસિટી બહાર આપણે ન જવું.
0: બરાબર. અને ધીરુભાઈ, ખાન પાન માં સાદગી રાખવા માટે તમે શું માનો છો?
1: ખાવા પીવામાં તો હું એક જ ટક ખાઉં છું, ખાન સિવાય ખાતો નથી.
0: ઓ, એવું છે. તો પછી તમે આમ ખોરાકમાં શું લ્યો સાંજે જમો ત્યારે?
1: ખીચડી ને રોટલા ને એવું ખાઈ.
0: વાહ વાહ, બહુ સરસ. લ્યો, સાત્વિક ખોરાક એમ ને.
1: હા.
0: અને ધીરુભાઈ, આજે ફરમાઈશ શું છે?
1: મુકદ્દર કા સિકંદર નું આપજો ને.
0: કયું ગીત?
1: ઓલો પેલો, ઓ મુકદ્દર કા ક્યા સિકંદર.
0: અને સાથે કોણ સાંભળવાનું?
1: અમારે એક લાલભાઈ છે, બાપુ છે, મુકેશભાઈ છે, ધીરુભાઈ છે, હું પોતે છો, ચારે જણા સાંભળીએ છીએ.
0: ભલે ભલે, તો આપ સૌ મિત્રો માટે આપની પસંદનું આ ગીત આવજો.
1: હા, આવજો.

0: કેમ છો મિત્રો? કાર્યક્રમ
1: હા નમસ્કાર દીદી.
0: નમસ્કાર
1: દીદી, મને પરમિશન થી વાત કરાવું. ગ્રામ આનંદગાંવ, જિલ્લા જાલના, મહારાષ્ટ્ર થી વાત કરો દીદી.
0: કેસે હૈ આપ?
1: દીદી હમ અચ્છા હૈ દીદી. આપ તો હમ ખેત મે હૈ અભી તો. ખેત મે હવા ચલ રહી હૈ.
0: હા વો લગ રહા હૈ. આપને અભી ક્યા બોયા હૈ અપને ખેત મે?
1: હા ખેત મે અભી તો સોયાબીન બોયા હૈ.
0: અચ્છા.
1: તો કપાસ હૈ, ગન્ના હૈ.
0: ઓર બારિશ કેસી હૈ વહાં પર?
1: અભી બારિશ તો નહીં હૈ દીદી, અભી તો 10-11 દિન હો ગયે, અભી તો બારિશ નહીં હૈ. તો અભી તો કી હોને વાલી હૈ હમારે યહાં? તો સોયાબીન કે લિયે પાણી કી ગરજ હૈ.
0: મહારાષ્ટ્ર મે મુંબઈ, પુના, ગોવા, ઉન સબ જગહો પર તો બહોત બારિશ હુઈ હૈ.
1: હા ઇધર હૈ તો ના, હમારે મરાઠવાડી મે નહીં. હમ મરાઠવાડી મે બાત કરે, મરાઠવાડી મે આતા હૈ હમારા જિલ્લા. અભી પશ્ચિમ મહારાષ્ટ્ર, અભી કોકણ, મધ્ય મહારાષ્ટ્ર વહાં તો બારિશ હુઈ હૈ. અભી હમારે મરાઠવાડી મે નહીં. અભી મરાઠવાડી મે સે ભી 8 જિલ્લે આતે હૈ ના હમારે યહાં.
0: ઓર પરમેશ્વર જી, હમને આજ કાર્યક્રમ મે વિષય રખા હૈ સાદગી. તો જીવન હમે સાદગી સે જીના ચાહીએ, તો ક્યું સાદગી હોના જરૂરી હૈ જીવન મે? આપ અપને લાઇફ સ્ટાઇલ કી કુછ બાતે કીજે. આપ કેસે જીતે હૈ
1: જીવન મે? તો અભી તો અભી દીદી આપકો ખાના ભી અચ્છા ચાહીએ. અભી તો સભી ખાને કે લિયે અભી ફલ નિંબુ ઉનકા ભી વાપર ચાહીએ. અભી તો નિંબુ અચ્છા હૈ અભી તો ખાને મે. હા દીદી.
0: ઓર આજ ગાના કોણ સા સુનના ચાહેંગે?
1: દીદી આજ સુના થા ફિલ્મ કા નામ હૈ લમ્હે, ઓર ગીત કે બોલ હૈ મોરની બાબા ના બોલે આધી રાત માં હૈ ના
0: જી.
1: લતા મંગેશકર ને ગાયા વાલા ગીત હૈ.
0: ઓર સાથ મે કોણ સુનેગા યે ગીત?
1: સાથ મે પરિવાર કે લોગ હૈ દીદી. હમારે યહાં તો કાવેરી સિંધે હૈ, પ્રહલાદ સિંધે હૈ, વૈષ્ણવી સિંધે ઓર સ્વાતિ સિંધે.
0: ઠીક હૈ, તો આપ સબકો આપકી પસંદ કા યે ગીત સુનવાતે હૈ. ફોન કરને કે લિયે ધન્યવાદ.
1: બહોત બહોત ધન્યવાદ.

ભાઈ વાહ દોસ્તો, આજે તો સાદગીની વાતો સાંભળીને ખૂબ મજા આવી ગઈ. ખરેખર જે મજા સાદગી ભર્યા જીવનમાં છે ને, એવી એકેમાં નથી. અને હવે સમય થઈ રહ્યો છે આપને આવતા અઠવાડિયાનો વિષય

0: આપવાનો. મિત્રો, આપણે જોઈએ છીએ કે અત્યારે હવે વરસાદ બહુ સારી રીતે વરસી રહ્યો છે, નદી નાળા ધીમે ધીમે છલકાઈ રહ્યા છે, ત્યારે કુદરત જે આપણને ભરપૂર માત્રામાં પાણી આપે છે તો તેનો બચાવ આપણે કેવી રીતે કરીએ, પાણીનો બગાડ થતો આપણે કેવી રીતે અટકાવીએ, આવી કંઈક વાતો કરીએ. તો આવતા શુક્રવાર એટલે કે તારીખ 24 જુલાઈ 2026 સવારે 10 થી 10:30 દરમિયાન વિષય રહેશે પાણીનો વ્યય થતો અટકાવીએ. ફોન કરો 02812443931 પર શુક્રવાર તારીખ 24 જુલાઈએ સવારે 10 વાગે. ત્યાં સુધી આવજો, ટેક કેર, બાય બાય.
1: આપ સાંભળી રહ્યા હતા કેમ છો મિત્રો ફોન ઇન કાર્યક્રમ. વિષય હતો સાદગી, પ્રસ્તુતિ પ્રેરણા બુચ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. અમારા હવે પછીના કાર્યક્રમો અમે રિલે કરીશું અમારા અમદાવાદ કેન્દ્રથી.

0: ભાવનગર જિલ્લાના બુડાણા ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે મંજુલા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર વાયુ અને એરમેનની ભરતી માટે સત્તાવાર જાહેરાત, 26 જુલાઈ સુધી અરજી કરી શકાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ભાવનગરમાં 21.22 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું. વાવથરા જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતા જાળવવા બદલ સીલ કરાઈ. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા. આરોગ્યતંત્ર સતર્ક બન્યું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામમાં ગઈરાત્રે દીપડીના 2 બચ્ચા પાંજરે પુરાયા. હવામાન વિભાગે આવતીકાલ સુધી ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી. જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા સાથે જામવંથલીમાં સૌથી વધુ 15 મિલીમીટર, જ્યારે ડાંગમાં છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 31 મિલીમીટર, આહવામાં 15, વઘઈમાં 24 અને સુબીરમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે ગાયેલા આશિકી ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશું. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ નિર્માતાઓ

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશું. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. અને હવે સમજશો દીવાના મુસ્સા નહીં ફિલ્મનું ગીત. કલાકારો છે અમિત કુમાર અને સાધના સરગમ.

કુમાર સાનુ અને અનુરાધા પડવાલે ગયેલા સડક ફિલ્મના ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું સોનાલી રાઠોડે ગયેલી અંજુમ રાબરની રચનાથી.

ભૂપિન્દરસિંહે ગાયેલી ઝમીર કાઝમીની ગઝલ આપે સાંભળી, અને હવે સાંભળશો ચંદનદાસને શબ્દો ઇસરાર અંસારીના.

0: હમણાં જબ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: તેરી બાતોં મેં ઝમાને કા અસર લગે.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ના પરીક્ષણ માટે સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને શુભકામના પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. પનામાના વિદેશમંત્રી ઝાવિયર માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. જમ્મુથી આજે 3,632 અમરનાથ યાત્રાળુઓનો વધુ એક જથ્થો દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા ગુફા મંદિરના 2 બેઝ કેમ્પ માટે રવાના થયો. મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં પોલીસે આશરે 2,300 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના ગાંધીનગર સરખેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વૈષ્ણવદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ સુધી 6 મહિના માટે ભારે વાહનો બંધ. 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર. નર્મદા કેનાલ પાસે 4 લેન રોડની કામગીરી. જામનગરમાં 15 દિવસમાં સીસીટીવી કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ ઇસ્યુ થયા. મોબાઇલ પર વાત કરતા વાહન ચાલકોના સૌથી વધુ 725 કેસ નોંધાયા. જૂનાગઢના ગિરનાર પર્વત પર તાજેતરમાં સિંહે કરેલ હુમલામાં બાળકના મૃત્યુની ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આજથી ગિરનાર પર યાત્રિકોની અવરજવર માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી. સુરત શહેરના 6 તાલુકામાં અત્યાર સુધી 88,000થી વધુ અસરગ્રસ્તોને 19 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો. બેડમિન્ટનમાં ભારતીય શટલર અને 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ટોક્યોમાં જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. ફિફા વર્લ્ડ કપમાં ફાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે 3જા સ્થાન માટે પ્લે ઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે. અને જૂનાગઢમાં સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું દેવકી પંડિતે ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: કાર્યક્રમના અંતમાં સાંભળશો રેખા ત્રિવેદીના કંઠમાં વિનોદ જોશીની શબ્દરચના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.
1: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. નમસ્તે શ્રોતા મિત્રો, કેમ છો? હું રૂપા તમારું ફરી સ્વાગત કરું છું મહિનાના ત્રીજા શનિવારના સહિયરમાં. મિત્રો, આજે મારે તમારી સાથે ગુજરાતમાં થઈ ગયેલી સ્ત્રી સંતો વિશે વાત કરવી છે. પણ એ પહેલા એક વાર્તા સાંભળીએ. એક નાનકડું ગામ હતું અને ત્યાં એક સ્ત્રી રહેતી હતી. નામ હતું એનું સંતુ. બહેનો, સંતુ આપણી જેમ જ આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી. વહેલી સવારે કુવેથી પાણી ભરે, રાંધે, છોકરાઓને સાંચવે અને રાત્રે થાકીને સૂઈ જાય. પણ આ બધાની વચ્ચે તેની અંદર એક તરસ હતી, ઈશ્વરને પામવાની, આધ્યાત્મને અનુભવવાની તરસ. થોડા સમય પછી મિત્રો તેના ગામમાં એક બહુ મોટા જ્ઞાની સંત આવ્યા. આખું ગામે સંતના પ્રવચનમાં જવા લાગ્યું. સંતોને પણ ખૂબ ઈચ્છા થાય કે તે જાય, પણ ઘરની જવાબદારીઓ જ એટલી હતી કે તે સમય જ ન કાઢી શકે. તો એક દિવસ સંતુ રસોડામાં લોટ બાંધી રહી હતી અને ત્યારે એ સંત એના ઘરના આંગણે આવીને ઉભા રહ્યા અને પોકાર કર્યો, અલખ નિરંજન. સંતુ દોડતી બહાર આવી ગઈ. એના હાથ લોટવાળા હતા. તેણે ક્ષમા માંગતા કહ્યું કે મહારાજ, હું ખૂબ ભાગ્યશાળી છું કે તમે મારે આંગણે આવ્યા. મારી ખૂબ ઈચ્છા હતી કે હું તમારા પ્રવચનમાં આવું અને આધ્યાત્મ શીખું, પણ આ ઘરકામમાંથી મને ક્યારેય સમય જ નથી મળતો. હું આધ્યાત્મથી વંચિત રહી ગઈ. તે જ્ઞાની સંત હસ્યા અને તેમણે સંતુના લોટવાળા હાથ તરફ જોયું અને પૂછ્યું, દીકરા, જ્યારે તું લોટ બાંધે છે ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે? સંતુએ સરળતાથી જવાબ આપ્યો કે મહારાજ, મારું ધ્યાન તો એમાં જ હોય છે કે લોટમાં પાણી બરાબર ભળે, રોટલી નરમ બને અને જેથી મારા પરિવારને સંતોષ મળે અને કોઈ ભૂખ્યું ના રહે. મિત્રો, તમે જાણો છો સંતે શું કહ્યું? સંતે કહ્યું, બસ આ જ આધ્યાત્મ છે. તારે આધ્યાત્મ શોધવા માટે ક્યાંય જવાની જરૂર નથી. જ્યારે તું અન્ન રાંધે છે ને ત્યારે તું માત્ર રસોઈ નથી કરતી, તું એ અન્નમાં તારો પ્રેમ ભેળવે છે, એ જ સેવા છે. જ્યારે તું આખા પરિવારની ચિંતા કરે છે એ જ તો કરુણા છે. અને જ્યારે તું આ બધું જ કોઈ અપેક્ષા વગર કરે છે એ જ સમર્પણ છે. મિત્રો, જ્યાં પ્રેમ, કરુણા અને સમર્પણ છે ત્યાં આધ્યાત્મ આપોઆપ આવી જાય છે. આટલું સાંભળીને સંતુની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે જે ઈશ્વરને તે મંદિરોમાં શોધતી હતી તે તો તેના પોતાના હૃદયમાં અને એની ફરજોમાં બેઠો હતો.

મિત્રો, ગંગાસતીનું આ ભજન એ માત્ર ભજન નથી પણ વેદાંત અને યોગશાસ્ત્રનો નિચોડ છે. ગંગાસતીએ પાનબાઈને સંબોધીને જે ભજનોની રચના કરી છે તે આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ગવાય છે. મિત્રો, ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજપરા ગામના એક ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. તેમના લગ્ન સમઢિયાળા ગામના આધ્યાત્મિક જીવ એવા કહળસંગ ગુહિલ સાથે થયા. મિત્રો, ગંગાસતી જ્યારે સાસરે આવ્યા ત્યારે તેમની સાથે પાનબાઈ પણ આવ્યા હતા. ગંગાસતી, કહળસંગ અને પાનબાઈ આ ત્રણેય સમઢિયાળા ગામમાં રહીને ભક્તિ, ભજન અને સત્સંગમાં લીન રહેતા. કહળસંગ પોતે એક સિદ્ધ પુરુષ હતા અને મિત્રો, લોકવાયકા મુજબ કહળસંગે કોઈક ચમત્કાર કર્યો અને સમાજમાં તેની ખૂબ ચર્ચા થઈ. પરંતુ સંત પરંપરામાં ચમત્કાર પ્રદર્શનને યોગ્ય માનવામાં આવતું નથી. પોતાનાથી થયેલી આ ભૂલના પ્રાયશ્ચિત રૂપે તેમણે મોક્ષ પ્રાપ્તિ માટે સમાધિ લેવાનો નિર્ણય કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે સમાધિ લેવાની ઈચ્છા કરી, પરંતુ કહળસંગે તેમને રોક્યા અને કહ્યું કે હજુ પાનબાઈનો આધ્યાત્મિક વિકાસ અધૂરો છે, તમારે તેમને જ્ઞાન આપીને સન્માર્ગે વાળવાના છે, ત્યારબાદ જ તમે સમાધિ લઈ શકો. પતિની આજ્ઞા શિરોધાર્ય કરીને ગંગાસતી રોકાઈ ગયા. તેમણે પાનબાઈને આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરો સુધી પહોંચાડવા માટે રોજ એક ભજન સંભળાવવાનું શરૂ કર્યું. ગંગાસતી રોજ એક ભજન રચતા પાનબાઈને તેનો ગૂઢ અર્થ સમજાવતા અને પાનબાઈ તે ઝીલી લેતા. અને મિત્રો, આપણે જાણીએ છીએ એમ આ સિલસિલો સતત 52 દિવસ સુધી ચાલ્યો. ગંગાસતીએ પાનબાઈને સંબોધીને ગાયેલા આ 52 પદો આજે આપણા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય વિરાસત છે. 52મા દિવસે પાનબાઈની સાધના પૂર્ણ થઈ અને મિત્રો, ત્યારબાદ ગંગાસતીએ સમાધિ લઈ લીધી અને તેમના ગયાના 3 જ દિવસ પછી પાનબાઈએ પણ દેહત્યાગ કર્યો. મિત્રો, મોટાભાગે આપણે એમ માનીએ છીએ કે આધ્યાત્મ એટલે હિમાલયની ગુફાઓમાં જઈને બેસી જવું કે સંસાર છોડી દેવો. પણ ના મિત્રો, એવું નથી હોતું. આધ્યાત્મનો અર્થ છે પોતાની ભીતર જવું. મિત્રો, ગુજરાતની ભક્તિ પરંપરા અને ઇતિહાસ સ્ત્રી સંતોના પ્રદાન વગર અધૂરો છે. ગુજરાતની ધરતી પર પુરુષ સંતોની સમાંતરે જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની એવી ભગીરથ ગંગા વહી છે કે જેમાં મહિલા સંતોએ ત્યારના રૂઢિચુસ્ત સામાજિક માહોલ વચ્ચે પણ પોતાનું સર્વોચ્ચ સ્થાન બનાવ્યું છે. જે સમયગાળામાં આ મહિલા સંતો થઈ ગયા ત્યારનો ગુજરાતનો સામાજિક માહોલ સ્ત્રીઓ માટે અત્યંત સીમિત અને રૂઢિચુસ્ત હતો. સ્ત્રીઓને ઘરમાં રહેવું પડતું, શિક્ષણનો અભાવ હતો અને પુરુષ પ્રધાન સમાજમાં પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહોતું. જ્યારે કોઈ સ્ત્રી સંત બનવા કે ભક્તિ માર્ગે નીકળી પડતી ત્યારે તેને જ્ઞાતિના ભયંકર રોષનો પણ સામનો કરવો પડતો. મિત્રો, મીરાબાઈને ઝેર આપવાનો પ્રયાસ થયો હતો, તોરલને સામાજિક મહેણા સાંભળવા પડ્યા હતા. પણ આ દમનકારી માહોલ વચ્ચે પણ સ્ત્રીઓએ પોતાનું ભક્તિ આંદોલન જાણે કે ચાલુ જ રાખ્યું. ભક્તિના માર્ગે સ્ત્રીએ સામાજિક બંધનો ફગાવી દીધા, કારણ કે ઈશ્વરના દરબારમાં સ્ત્રી કે પુરુષનો ભેદ નથી હોતો. અને મજાની વાત તો એ છે મિત્રો કે આ સ્ત્રી સંતોએ સંસ્કૃતના બદલે લોકબોલી, તળપદી ગુજરાતી કે કાઠિયાવાડીનો ઉપયોગ કરીને ભજનો રચ્યા અને જેના પરિણામે ખેતરોમાં કામ કરતી શ્રમિક મહિલાઓથી લઈને ઘરકામ કરતી સ્ત્રીઓ સુધી આ ભજનો સીધે સીધા

0: હૃદયમાં ઉતરી ગયા. આજે પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે રાતે ભજન ડાયરા કે સંતવાણી યોજાય છે ત્યારે ગંગા સતી મીરા કે તોરલની વાણી ગવાયા વગર કાર્યક્રમ અધૂરો જ ગણાય છે. અને મને તો એવું પણ લાગે છે મિત્રો કે ગુજરાતના સ્ત્રી સંતોએ જે માહોલ તૈયાર કર્યો તેના કારણે જ આજની ગુજરાતી નારી વધુ ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે થોડીક વધુ પ્રગતિશીલ અને નીડર બની શકી છે. કારણ કે તેમણે ભક્તિને માત્ર પૂજાપાઠ પૂરતા સીમિત નહોતા રાખ્યા, પણ આત્મગૌરવ અને સ્ત્રી સશક્તિકરણનું શસ્ત્ર પણ બનાવ્યું હતું. મિત્રો, આપણા ગુજરાતની બીજી જ એક આવી સરસ રસપ્રદ સંત કથા છે જેસલ તોરલની. જેસલ જાડેજા એ કચ્છના બહારવટે ચડેલા ખૂંખાર લૂંટેરા હતા. તેમને કચ્છજી ધરતી જો કાળો નાગ એટલે કચ્છની ધરતીનો કાળો નાગ તેમ કહેતા. તેઓ પોતાની ભાભીનું મહેણું ભાંગવા સૌરાષ્ટ્રના રાજવી સાંસત્યા કાઠીને ત્યાં તેમની ઘોડી અને તલવાર ચોરવા ગયા અને અચાનક સાંસત્યાની પત્ની તોરલને જોઈ. ક્રૂર અને બહારવટિયા જેસલના જીવનનો ઉદ્ધાર કરવાના આશયથી સાંસત્યાએ તેમને પોતાની ઘોડી તલવારની સાથે તોરલ પણ જેસલને સોંપી દીધી. ત્યારબાદ અનેક કસોટીઓની વચ્ચે તોરલે તેનો બચાવ કર્યો અને ધીરે ધીરે જેસલનું હૃદય પરિવર્તન થયું. આ રસપ્રદ વાત ડાયરા સ્વરૂપે સાંભળીએ.
1: સાસટિયા કાઠીન્યાથી તોળી ઘોડી, તોળી તલવાર અને તોળા દેનારને લઈ અને જેસલ જાડેજો જોડિયા બંદરથી વાણમાં બેઠો અને બરોબર મધદરીએ જ વાણ આવ્યું. સમુદ્રમાં તોફાન જામ્યું. હજારો જીવને જેને જીવતા વાઢી નાખ્યા છતાં રૂવાડું હલે નહીં ઈ જેસલ જાડેજાને પોતાનું મોત હમે આવ્યું ને ત્યારે ખબર પડી કે મોતની બીક કેવી લાગી. સતી તોળાદેની હામે નજર કરી, સતીના હાથમાં એક તારો અને સતી અલખનો આરાધ કરે અને જાડેજાએ સતી તોળાદેના પગ પકડી લીધા. સતીને કીધું મને બચાવો. ત્યારે સતી તોળાદે જાડેજાને કીધું, જાડેજા આ તોફાન હેનું છે ખબર છે કે ના? કે જગતમાં એક દરિયો એવો છે જે પાપનો સંગ્રહ નથી કરતો. જાડેજા તે જે પાપ કર્યા છે, કુકર્મ કર્યા છે, આ એનું તોફાન થયું છે. મારા પગ મૂકી દે, પણ હું મારા ધણીનું જેનું ભજન કરું છું એનો એતબાર રાખ, એનો વિશ્વાસ રાખી અને કરેલા પાપનું પ્રાયશ્ચિત કરી લે, કબૂલત કરી લે કે હા પસ્તાવો, વિપુલ જળનું સ્વર્ગ લોકથી ઉતર્યું, અરે પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હાથમાં એક તારો લઈ જેસલ જાડેજો જે કાંઈ કુકર્મો કર્યા હતા, પાપ કર્યા હતા, એનો મેળો એકરાર કરવા ધીમે ધીમે ધીમે ધીમે તોફાન શાંત થઈ ગયું અને સલામત હામે કિનારે ઉતર્યો. પણ બન્યું શું? જોડિયા બંદરથી વાણમાં બેઠો ત્યારે જેસલ જાડેજો લૂંટારો બારવટીયો કહેવાતો હતો, પણ સતી તોળાદેના સંગમાં ભક્તિના રંગે રંગાણો હામે કાંઠે ઉતર્યો ને જેસલ પીર તરીકે પૂજાણો. આજે પણ માણસો અંજાર સુધીની જાત્રા કરવા જાય છે.

0: મિત્રો, આ સિવાય ગુજરાતમાં મીરાબાઈ, દિવાળીબાઈ અને પૂરીબાઈ, રાધાબાઈ, કૃષ્ણાબાઈ, લોયણ વણઝારી જેવા અનેક સ્ત્રી સંતો થઈ ગયા. તમે આ બધાની વાર્તાઓ શોધજો અને વાંચજો, તમને મજા પડશે. અને હવે સાંભળીએ હસુયાજ્ઞિક લિખિત નાટક રતન.
1: કેમ બેચર, આજે કઈ ખુશખુશાલ છે? વહુ મળવા આવી છે એટલે?
2: જલર સાહેબ, મને 3 વર્ષની જેલ થઈ, પણ 3 વર્ષ રતન 3 ખેતરની દેખભાળ કરતી આવી છે.
1: એકલી?
2: એકલી? અરે, એના હાથમાંની ગોફણ છટકે તો મોત જ ટપકે.
1: શું કહે છે તું?
3: અને ઈમના હાથમાંથી બંદૂકની ગોળી વસૂટે ને સાહેબ, તો ભવસાગર તરાવી દે.
1: તો તું ગોફણધારી અને બેચર બંદૂકધારી કેમ? પણ બેચર, આટલી જમીન અને સુખનો રોટલો હતો, છતાં તું બારવટાના રસ્તે કેમ ચડ્યો?
2: પૂછો જ માં સાહેબ, કંપની સોબત.
3: એ હું કહું સાહેબ, જૂના સાથીદારો તો ધાડ પાડવાનું નક્કી કરે તાણે બેચરને હાથે જ લઈ જાય. એના જેવો બીજો નિશાનબાજ મલકમાય નહીં, તઈ તો હુંઈને પૈણી.
1: ખરેખર તમારો મેળાપ ક્યાં થયો?
2: મેળામાં તાકોળીનો જુગાર ખેલાય છે ને, તાં એ ટાણે તો તીર મારીને તાકવાનું અને નિશાન પાડવાનું હતું. થયું એવું કે અમે બંને સાથે જ તખ્તા પર બરાબર વચ્ચોવચ્ચ નિશાન મારી દીધા. શું કહે છે ને અંગ્રેજીમાં,
1: ડાર્ટ, ખીલા ભાલો.
2: હા, એમાં અમારા બેયના નિશાન હારે જ સંધાણા.
3: હા સાહેબ, આ ડાર્ટે તો અમને વેંધ્યા ને લગન લેવાણા, ને એ ગોળીબારે તો આ જેલ દેખાડી. તાણે મેળામાં તો હોડ મંડાણી કે કોણ ડાર્ટ વિધે, બધા મથે પણ કોઈ ન ફાવે. અમે કળી લીધું કે નિશાન વાળાએ નિશાન ત્રાસુ રાખ્યું છે અને એટલે તો હંધાઈની આંઠ હેઠી પડે છે. આ મરમ હાથ જડ્યો ને પછી મેં લીધું નિશાન. બધાને સાબીમ કે અમારા નિશાન ભોય ચાટશે, પણ મારો ભાલો સીધો વચ્ચે ખૂંચ્યો ને એ જ વખતે બેચારે પણ ભાલો ફેંકેલો, તે મારા ભાલાની લગોલગ ખૂંચી ગયો. મેળામાં ભીડ તો હખડે ઠઠ, અમે સાથે તાંકીને જીત્યા. તે થયો હસારો. વાહ ભાઈ, આ તો સરખા ઉતર્યા, પણ ઇનામની હેલ તો એક જ છે. કોણ લેશે? કોણ ગોળી લે ને કોણ હાંડો, બે તે સરખા હકદાર છે. તે કોઈકે મેર કરી. અરે ભાઈ, ભાલા લગોલગ એક નિશાને લાગ્યા, તે ઓછે વધતો ભાગ કેમ પડાય? બે હંગાતે હેલ લઈ લે. અને ઈ મહેરે તો મારું ને બેચરનું મન મેળવી ગઈ. અમે નક્કી કર્યું હે લાખી બે ની, નાનો ને મોટો કોઈનો ભાગ નહીં. ને ઈ પછી તો અમે લગ્ન કર્યા. બેચરને તો હવે ઘર ને ખેતી હતા, કટમના સુખનો છાંયડો. નક્કી કરેલું કે હવે ક્યારેય ધાડનો ધંધો ન કરવો. પણ એક દિવસ સાહેબ, સોબતીએ આગ્રહ કર્યો એમને, હાલને આ છેલુકના ને તાંચ પકડાના, ને 3 વર્ષની એમને જેલ પડી.
2: એ તો થવા કાળ સાહેબ, ભાઈબંધીના બોલે બંધાણો તે ના ન કહી શક્યો. ને તાણે તે ખબર છે સાહેબ કે સખનો જીવ દખમાં નંખા છે.
3: હવે સાહેબ, બેચર પાસેથી વચન લ્યો કે કદી ધાડમાં ન જોઉં ને કાચા કાનના નહીં થવું.
1: કાચા કાનના?
3: એમનું હંધુય હારું, પણ સે કાનના કાચા. કોઈ કહે

0: કઈ તો માની લે ને, ખરા ખોટા નું વિચારવાય ન રે.
1: એ કહીશું એને વખત આવે. જો હવે તમે બંને જણા નિરાતથી વાતો કરો, મુલાકાતની 30 મિનિટ તો આમ જ નીકળી જશે. હું જરા મારા રાઉન્ડ પર જઈ આવું. રહેમત ખાન, રતન ફરી મળવા આવી છે ત્યારે બેચર એને મળવાની ના કેમ પાડે છે?
2: એના મનમાં ભૂત ભરાયું છે સાહેબ. રતનનું મોડું ના જોવું લ્યો.
1: ક્યારથી?
2: વચ્ચે 2-3 કાગળ આવ્યા તે પછી બેચરના મનમાં વહેમ પેઠો છે અને કહે છે કે એને હવે નથી મળવું મારે, કોઈ કે એને ચડાવે લાગે છે.
1: હા, રતન કહેતી હતી કે એ કાચા કાનનો છે.
2: પણ બૈરીને મળવામાં શું વાંધો છે? એ કહે છે કે મારે મોડું નથી જોવું. ભારે જિદ્દી.
1: હું સમજાવું?
2: બહુ જિદ્દી માણસ છે સાહેબ. હા વચક્કી, કોઈનું માને જ નહીં ને. જરા મને વખત આપો, હું કંઈક તોડ કાઢી નાખીશ. તોડ મળ્યો સાહેબ, અને બહુ ભૂંડું થયું. હા, બેચરની જીત જીતી અને ઘર ભાગ્યું.
1: એટલે
2: જેલર સાહેબ, કેટલીક વખત હચ્ચાઈ પણ માણસને લાલ પીળો બનાવે છે. રતન હાચી હતી, બેચરની જ ભૂલ હતી ને, એટલે સંસારમાં પૂળો મુકાયો. કોઈ કે એને લખી દીધું કે તારી વહુનું તો ભલું પૂછવું. એક તો દેખાવડી, એની અદેખાઈ કરનારાય ઘણા, એટલે બેચરના મનમાં ચોર ભરાયો. શંકા ચોર અને શંકા ડાકણ, એમાં તો વકર્યું. તે એવું વકર્યું કે આ સાચી બાઈનો મિજાજ ગયો. તે દિવસે ગયો એટલે બરોબર ગયો સાહેબ. એ મળવા આવી હતી અને બેચરે મળવાની ના પાડેલી, એટલે રતન વચકાઈ. તે દિવસે જ ગામમાં ફોજદારે એને બોલાવી. ફોજદારની ખોરી ખોટી દાનત રતન બરોબર પારખી ગયેલી, એટલે એણે કીધું કે છોકરાને ખવડાવી સુવડાવીને આવું છું.
1: એમ પછી એ ગઈ?
2: અરે એ તે કઈ જાય સાહેબ, એ તો નેકીવાળી બાઈ છે સાહેબ, નેકીવાળી. આ વાંક તો બધો બેચરી એનો જ છે. રતનને મળીને વાત સાંભળી હોત ને તો કંઈક રસ્તો નીકળત, પણ એ જીદ્દી એને મળ્યો જ નહીં ને. કોઈની ભંભેરણીમાં આવી ગયો, કાગળ લખીને હાચો ખોટો વહેમ ગાલી દીધેલો એના મનમાં, તે એને મળ્યો જ નહીં. ફોજદારની બુરી નજરથી બચવા રતન ઘર વખરી એકઠી કરી છૈયાને લઈને ગામ છોડીને નાઠી. અરે જેલર સાહેબ, રતન નાઠી તે એવી નાઠી કે જોવા જેવી કરીને ગઈ. 2 લાશ પાડતી નાઠી એવી બૂમ પડી છે.
1: ખૂન કોના?
2: વાત તો એવી છે સાહેબ કે બારવટિયાને ગોફણે માર્યા છે. એ છૈયાને ઘર વખરીને લઈને જતી હતી ત્યારે 2 બારવટિયા ભટકાણા અને ટંકણી આંચકી લીધી. થોડે છેટે ગયા એટલે રતને ગોફણ રમ રમાવીને બારવટિયાને એવા તો પછાડ્યા અને ટંકડી હાથ કરી કોઈ ખટારાને હાથ ધરીને ઊભો રાખ્યો અને છોકરાને લઈને બેસી ગઈ. એમાં નસીબ સંજોગે ખટારાવાળો સાહુકાર મળ્યો. હા સાહેબ, તે ઠેઠ મુંબઈ લઈ ગયો. રઈસ આદમી તે રતનને કામે લગાડી. આ છોકરાનું શું કર્યું એ વાત હજી જાણી નથી, પણ તેની એ બાતમી મળશે. હા,
1: અહીં જેલમાં બેચરને આની જાણ થઈ છે?
2: ના સાહેબ, કોઈમાં આ વાત બેચરને કહેવાની હિંમત જ નથી ને. હજી સુધી તો તે કાંઈ જ જાણતો નથી. પછી તો ખુદા જાણે. હા, બેચરે બહુ મોટી ભૂલ કરી સાહેબ, બહુ મોટી ભૂલ કરી. આ રતનને મળ્યો નહીં અને પજવણીની વાતે જાણી નહીં.
1: એને જાણ્યું હોત તો પણ જેલમાં રહીને શું કરત?
2: અરે ઓય સાહેબ, એ તો કારા ફાળ માણ, એના હાથ તો ખૂબ લાંબા છે લાંબા, અને કાળજું સિંહનું છે સિંહનું. અહીં બેઠો બેઠો ફોજદારને તો ભરી પીવત હા, અને એના સાગરી તો ધાડપાડું છે ને પાછા છૂટતા છે. પણ હવે વાતે જુદો જ વળાંક લીધો. હવે તો રતનને ક્યાં મળે કોણ જાણે, તકદીરની ભલિયારી છે સાહેબ, બીજું શું.
1: જો રતને કે બેચરના કોઈ સાગરીતે ફોજદાર પર હાથ ઉપાડ્યો હોત તો એને કાયદો ન છોડત, ને ફોજદાર વાંકમાં છે એવી સાક્ષી પણ કોણ આપત?
2: સાહેબ, આ તો આમ થાત ને તેમ થાત ની બધી વાતો છે વાતો. રતને બેને ઢાળી દીધા છે એની પણ સાબિતી શી છે? આ તો બધા ધીંગાણાના ખેલ છે સાહેબ, ધીંગાણાના. હવે રતનની વાત જાણવા પેલા ખટારાવાળાનો નંબર મેળવ્યો છે, આવતા જતા એની પણ ખબર પડશે. પણ હમણાં તો આ વાત બંધ એટલે બંધ, જોઈએ શું થાય છે.
1: આટલા વર્ષો પછી હવે કાલે બેચર જેલમાંથી છૂટશે, પણ પછી
2: એ એના ગામમાં નહીં જાય સાહેબ. ઢૂંઢવા જશે રતનને અને આકાશ પાતાળ એક કરશે. એ ખરી વાત તો હવે જ જાણશે કે રતનમાં કોઈ એબ ન હતી. ફોજદાર એને કનડતો હતો, એના સંતાપે અને પતિએ વાત કાને ન ધરી અને શંકા કરી, એટલે બચારીએ નોંધારી દશામાં ગામ ઘર ને ખેતી છોડ્યા. બેચર હાથી વાત જાણતા જ જીવતર હોડમાં મૂકશે, અને આમે તે હોડમાં જ મળી હતી રતન બેચરને.
1: એ પણ ખરું, એ ધાડમાં ન ગયો હોત તો ઘરનો છાયો અને સુખનો રોટલો ભોગવતો હોત.
2: હવે તો સાંભળવા પ્રમાણે મુંબઈના ખટારાવાળા શેઠે રતનને નોકરીએ રાખેલી, પણ શેઠાણીએ એને ખૂબ પજવી.

0: ત્યાંથી બચારી ભાગી. છોકરાને બાલાશ્રમમાં મૂક્યો અને રેલના કામની મજૂરી લાગી, પણ ત્યાં એને મકાદમે ખૂબ પજવી એટલે ત્યાંથી એ ભાગી.
1: રૂપ અને જોબન બે સાથે હોય ત્યારે સાચવવા અઘરા,
0: પણ દાગીનો દારૂ ને દેવતા સાથે હોય તો એ હાચવે એવી છે રતન હો સાહેબ. એ કોઈને નમતું ન આપે.
1: હવે બીજી કશી વાત કર્યા વગર એને કાલે છોડવાનો છે અને કાગળિયા કરવા માંડ. એનું ભાગ એ ખુદ રડી લેશે.
0: જેવો હુકમ સાહેબ. એના નસીબનું પાનું હવે નહીં ફરે, અને ફરે પણ જોઈએ શું થાય છે તે.
2: સાહેબ મને ઓળખ્યો? હું બેચર, આપની જેલનો નિવાસી, 3 વર્ષ ભોગવેલી, ને આ મારી રતન. હું એ કહું છું સાહેબ, હવે તો રતન મારું રતન છે.
3: ઓહો, બરાબર ઓળખ્યો તને. અરે હું તો પછી બદલી થતા બીજે ગામ જઈ આવ્યો અને ફરી પાછું અહીં આવ્યો. તારી વાત તો મારા કાળજે કોતરાઈ ગઈ છે બેચર.
2: શું થાય સાહેબ, કર્મમાં કઠણાઈ લખાયેલી તે ભાવીએ ભૂલાવ્યો.
3: તે દાડે તે રતન જોડે વાત કરી હોત તો આ દશા ન થાત.
2: ત્યારે જાણ્યું હોત તો મારે હાથે જેલ તોડવાનું, ભાગવાનું ને ખૂનથી હાથ રંગવાનું થાત સાહેબ. પણ હવે બધું ઠેકાણે પડી ગયું છે, ને અમે ઘર ને ખેતી સંભાળીએ છીએ, છોકરો મોટો થઈ ગયો છે.
1: અરે ભાઈ, રતન ફોજદાર પાસે ન ગઈ અને ભાગી ગઈ ત્યાંથી વાત કર. પહેલા રતનની જુબાની.
4: હું રહેમત ખાનને મળી ને જેલમાંથી પાછી ફરી, અને આમણે મારું મોં જોવાની પણ ના કહી, એટલે મારો મિજાજ ફાટ્યો. મારા મનમાં કે મારો કંથ પણ મારા માટે ખોટું ધારે, હું તો હોડમાં પરણેલી, મારો વિશ્વાસ ના કરે. અને ઘરે પહોંચ્યું ત્યાં ફોજદારના હુકમો છૂટે, એટલે લાગલું જ બાનું કાઢી, કિંમતી જણસ, રોટલા, કપડાં બાંધી છૈયાને લઈને નાઠી, તો સામા લૂંટારા ભેટ્યા, ટંકડી છૂટવી લીધી. મેં કહ્યું લઈ જા, મને જીવતી જવા દે. ને જેવા એ થોડે દૂર પહોંચ્યા કે મેં કાઢી ગોફણ ને પાણા રમ રમાવ્યા ને પાડ્યા નીચે.
1: આવ રહેમત, સાંભળ, તારી વાત સાચી છે, બેસ.
4: પછી એક ખટારો આવ્યો, માણસ સારા તે મને મુંબઈ લઈ ગયા. શેઠ સાચી દાનતનો, પણ શેઠાણી નકામી. મારા છોકરાને હું રાખું ને કામનો ખોટિયો થાય તે ટકટકારો કરે રાખે. એમાં જ ઝઘડો થયો, હું કામથી છૂટી થઈ. ત્યારે ભલા શેઠે મારા છૈયાને બાલાશ્રમમાં મુકાવ્યો, મને રેલવાઈમાં પથ્થર ફોડવાનું મજૂરીનું કામ મળ્યું. પણ મકાદમ નાપાક, મેલો કમત્યો, રાતના આવી કનડવા લાગ્યો. એકવાર આવ્યો દારૂ ઢીંચીને, હું એને હાથ આવું, મારે હડસેલો ને કર્યો ભોય ભેગો, તે પડ્યો બેભાન બનીને. આથી હું ગભરાઈને નાઠી સ્ટેશને ને ચડી બેઠી ગાડીમાં, પહોંચી ગઈ કલકત્તે, ને ત્યાંથી માસ્તર ને ગાર્ડ સારા તે મને મથુરા પહોંચાડી.
2: અને સાહેબ કોઈ માને નહીં એવું થયું. ભગવાન જ્યારે એક કરવા ધારે છે ત્યારે પોતે જ ધાર્યા સોગટા ગોઠવી દે છે. હું જેલમાંથી છૂટ્યો ત્યારે તો ખેતર ને ઘરબાર વેર વિખેર, પછી તો હું જીવતર પૂરું કરવાના વિચારે ઉપડ્યો જાત્રાએ, ને મથુરામાં પહોંચ્યો એક ભજન મંડળીમાં. ત્યાં મેં લાંબો ઘૂમટો તાણેલી બાઈને મંજીરા વગાડતી જોઈ. એના હાથ મંજીરાના તાલે ઊંચા નીચા થતા હતા. એમાં મારી નજર પડી ત્રાજવા તોરોફેલા હાથ પર, નામ લખેલું રતન. અને મને થયું, અરે રે, આજ તો મારું રતન. કાળિયા ઠાકરે અમને મેળવી આપ્યા સાહેબ. અમે બે પછી વૈરાગમાંથી આવ્યા સંસારમાં, મુંબઈ ગયા અને છોકરાને લાવ્યા.
3: રહેમત ખાન, રહેમત ખાન, પેડા વેચ આખી જેલમાં મારા ખર્ચે.
2: હોય કે હોય સાહેબ, તમે તો અમારા મા બાપ, ગુરુ, તમે તો સાચી સલાહ આપેલી, પણ મેં ન માની. હવે થોડો પસ્તાવો પણ કરવા દો અને ખુશી માટે મારી ખુશાલીના પેડા થઈ જવા દો. ભાઈ સાહેબ, આ બેચર કઈ હવે ધાડપાડું નથી, કેદી નથી, કંથ છે રતનનો, છૈયા છોકરા, ખેતી પાતીને ઘરબારવાળો. હવે દારૂ નથી, બંદૂકના ધડાકાને ધાડની ધાક નથી સાહેબ. ભગવાનની મહેર છે કે મારું રતન સાચું રતન છે.
5: હસુયાજ્ઞિક લિખિત નાટક રતન. મિત્રો, હવે વાતો કરવાનો સમય બિલકુલ નથી અને ઘડિયાળ મારી સામે જોઈને ડોળા કાઢી રહ્યું છે. તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો મિત્રો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

વૈભવ વઢવાણાએ કહેલી અવિનાશ વ્યાસની રચનાઓ આપે સાંભળી, અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં BSFની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આ વલણ પર મક્કમ. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી અને PV સિંધુએ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. મિશન આગમન હેઠળ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 તેના અંતિમ બર્ન પૂર્ણ કર્યા પછી અને 450 કિલોમીટર ભ્રમણકક્ષામાં પેલોડ્સ ઇન્જેક્ટ કર્યા પછી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.
1: And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle.
2: Liftoff normal.
1: Vikram 1 ne apni udan bhari pratham charan ka prajwalan.
0: આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. આ સિંહચિહ્નરૂપ સાથે ભારત ખાનગી ઓર્બિટલ લોન્ચ ક્ષમતા પ્રાપ્ત કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને આ ઐતિહાસિક અવકાશ સિદ્ધિની પ્રશંસા કરી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે પણ સફળતા બદલ અભિનંદન આપ્યા. વિક્રમ 1 એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે, જે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. તેનું સફળ ભ્રમણકક્ષા મિશન ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અવકાશ ક્ષેત્રના સુધારાઓ પછી ખાનગી ઉદ્યોગની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે અને તેણે બિનસરકારી કંપનીઓ માટે પ્રક્ષેપણ પ્રવૃત્તિઓ ખોલી છે. ઉલ્લેખનીય છે કે આ રોકેટનું નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈના સન્માનમાં રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સીમા પર સરહદ સુરક્ષા દળની 18મી બટાલિયનની ઝુમાંગછા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. તેઓ સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ સાથે વાતચીત કરશે, પ્રહરી સંમેલનને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સરહદ સુરક્ષા દળને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. શ્રી શાહ 3 દિવસની મુલાકાત માટે ગઈકાલે રાત્રે સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે તેઓ સિલિગુડીમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ, જન્મ અને મૃત્યુ નોંધણી સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરશે. તેઓ સાંજે કોલકાતા જવા રવાના થશે. આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. તેઓ કોલકાતામાં રાષ્ટ્રીય પુસ્તકાલયમાં નવનિર્મિત શબ્દ સંગ્રહાલયનું ઉદઘાટન કરશે અને અમૂલ બંગાળ ડેરીના નવા દહીં ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આ વલણ પર મક્કમ છે. આજે નવી દિલ્હીમાં ફોર્સિસ ફર્સ્ટ કોન્ક્લેવમાં બોલતા શ્રી સિંહે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારે ભારતની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવાને ટોચની પ્રાથમિકતા બનાવી છે.
3: आतंकवाद के खिलाफ भी हमारी गवर्नमेंट ने पूरी दुनिया के सामने अपने बदले हुए नजरिए को स्पष्ट किया है. आतंकवाद के विरुद्ध जीरो टॉलरेंस हमारे लिए केवल एक स्टेटमेंट नहीं है, बल्कि लाइन ऑफ एक्शन है. आतंकवाद के खिलाफ हम दरवाजे पर नहीं बल्कि घर में घुसकर मारेंगे. ऑपरेशन सिंदूर के दौरान सारी दुनिया ने

0: यह देख भी लिया हमारी सेनाओं का पराक्रम तो हमेशा ही अद्भुत रहा है।
1: શ્રી સિંહે કહ્યું કે સરકારે દેશની સંરક્ષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પણ સંકલ્પ કર્યો છે. તેમણે ઉમેર્યું કે સરકાર આ વર્ષે નવી સંરક્ષણ સંપાદન પ્રક્રિયા અમલમાં મૂકશે, જે દેશમાં સંરક્ષણ ઉત્પાદનને નવી ગતિ અને શક્તિ આપશે. શ્રી સિંહે જણાવ્યું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન આશરે 1,78,000 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સરકારે આ વર્ષે સંરક્ષણ ઉત્પાદનમાં 2,00,000 કરોડના આંકને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર તમામ રાજકીય પક્ષોને સંસદના બંને ગૃહોની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસુ સત્ર સોમવાર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જે દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર થવાની અપેક્ષા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABIDને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે રવાના થશે. આ મુલાકાત 25 જુલાઈ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. વધુમાં 3 દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા રોમાનિયાની આ પ્રથમ મુલાકાત હશે. છેલ્લે ભારતીય રાષ્ટ્રપતિએ 1994માં રોમાનિયાની મુલાકાત લીધી હતી. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પોલીસે નશીલા પદાર્થની હેરાફેરી સામે કાર્યવાહી કરતા આશરે 2,300 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો. મઉગંજ પોલીસે મકાઈની બોરીમાંથી છુપાવીને લઈ જવામાં આવતો ગાંજો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી. પોલીસે આશરે 4,25,00,000ની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ગાંજાને પ્રયાગરાજ લઈ જવાની યોજના બનાવી રહ્યા હતા. તેમની સામે એનડીપીએસ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓની દાણચોરી નેટવર્કમાં સામેલ અન્ય વ્યક્તિઓ વિશે પૂછપરછ કરી રહી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારના નશાથી અંતર જરૂરી છે ના બીજા તબક્કા અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાનનો એક ભાગ છે. પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઇનલમાં સિંધુએ વિશ્વની 4થી ક્રમાંકિત ચીનની ચેન યુ ફેઈ સામે પહેલો સેટ 21-19થી જીત્યો હતો. બીજા સેટમાં ચેન યુ ફેઈએ ઇજાને કારણે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને પીવી સિંધુ વિશ્વની 9મી ક્રમાંકિત ખેલાડી બની ગઈ છે. 31 વર્ષીય સિંધુએ વર્ષ 2026ની શરૂઆત વિશ્વ રેન્કિંગમાં 18મા ક્રમે કરી હતી. પીવી સિંધુ આવતીકાલે જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. મેક્સિકોના દક્ષિણ કિનારે ગઈકાલે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શાઇનબામે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી. તેમણે ઉમેર્યું કે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે અને સુનામીના જોખમને કારણે લોકોને દરિયા કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમણે લોકોને સરકાર દ્વારા ચાલી રહેલા નિરીક્ષણો વચ્ચે નાગરિક સુરક્ષા ભલામણોનું પાલન કરવા વિનંતી કરી છે. ચીનના દક્ષિણ પશ્ચિમી શહેર ચોંગકિંગમાં ગઈકાલે ભૂસ્ખલનમાં 8 લોકોના મોત અને 34 અન્ય લોકો ગુમ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર બચાવ ટીમોએ કાટમાળમાંથી 10 લોકોને બહાર કાઢ્યા છે, જેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ છે. રાજ્ય પ્રસારણ કરતા ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ મુજબ ચોંગકિંગના પેંગશુઈ કાઉન્ટીમાં ભૂસ્ખલનમાં 10થી વધુ રહેણાંક ઇમારતો દટાઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે વુજિયાંગ નદીના એક ભાગ પાસે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. બચાવ અને રાહત કામગીરી માટે સ્થળ પર 800થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને જરૂરી તબીબી દેખરેખ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દિલ્હીના નાયબ પોલીસ કમિશનર સચિન શર્માએ જણાવ્યું હતું કે દિલ્હી વડી અદાલતના આદેશ બાદ શ્રી વાંગચુકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અદાલતે વાંગચુકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતા નિષ્ણાતોની સલાહ લીધા બાદ આ આદેશ જાહેર કર્યો હતો. શ્રી વાંગચુક છેલ્લા કેટલાક દિવસથી જંતર મંતર ખાતે ભૂખ હડતાળ પર હતા. દરમિયાન સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચારુ બાંબાએ જણાવ્યું કે સોનમ વાંગચુક સતત તબીબી દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલુ છે. તેમણે ઉમેર્યું કે વાંગચુક સંપૂર્ણપણે સભાન છે અને તેમના તમામ મહત્વપૂર્ણ પરિણામો સામાન્ય અને સ્થિર છે. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ ડોક્ટર હુસેન અલી મિનવી આજે ભારતની 4 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. ગઈકાલે તેમણે ચેન્નાઈમાં ભારતીય ટેકનોલોજી સંસ્થા IIT ના 63મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી

આપી હતી. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે આઈઆઈટી મદ્રાસના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ આઈઆઈટી મદ્રાસ ઝાંઝીબારની સ્થાપના શૈક્ષણિક સિદ્ધિઓથી પણ વધારે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જ્ઞાનને કોઈ સીમા હોતી નથી અને શ્રેષ્ઠતાને ક્યારેય ભૌગોલિક સીમાઓ દ્વારા મર્યાદિત ન રાખવી જોઈએ. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે મુલાકાત કરશે અને ભારત તાંઝાનિયા સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં સહયોગ માટે નવા માર્ગો શોધશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બીએસએફની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી પરંતુ ભારત આવરણ પર મક્કમ. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી અને પીવી સિંધુએ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. રોકાણ માટે ગુજરાત દેશનું સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાતે 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 17 અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુને પાછળ રાખી અગ્રેસર રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતની નીતિગત સ્થિરતા અને રોકાણકારો માટે વ્યવસાયને અનુકૂળ વાતાવરણ એ રાજ્યની મુખ્ય વિશેષતાઓ છે. રાજ્યનું ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો રોકાણકારોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ સાથે એન્ડ ટુ એન્ડ સહાય પૂરી પાડે છે, જેના પરિણામે રોકાણની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બની છે. ઉપરાંત ઉદ્યોગો માટેના વાંધા પ્રમાણપત્ર સમયસર અને વાજબી ખર્ચે મળી રહે તે માટે સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રક્રિયા અમલમાં છે, જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ યુવા ખેડૂત અલ્પેશ પટેલના મોડેલ ફાર્મની મુલાકાત લીધી. તેમણે ગૌશાળામાં ગાયોના રખરખાવ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની માહિતી પણ મેળવી. શ્રી પટેલે મહુન્દ્રાના ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આપણી ભવિષ્યની પેઢીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ સાચો વિકલ્પ છે. જમીનના ઘટતા જતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ દરેક નાગરિકને કુદરતી સંસાધનોના સંરક્ષણની જવાબદારી ઉપાડવા અનુરોધ કર્યો. વન વિભાગે આજથી ગિરનાર ઉપર યાત્રિકોની અવરજવર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે અને ક્યુઆર કોડના માધ્યમથી યાત્રિકોએ ઇન એન્ડ આઉટ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની યાત્રા કરવાની રહેશે. તાજેતરમાં જૂનાગઢના ગિરનાર પર્વતની સીડી પર એક સિંહે હુમલો કરતા 12 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. આ બનાવને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ નોંધણીની પ્રક્રિયા ગિરનારની સીડી અને રોપ વે બંને માધ્યમને લાગુ પડશે. બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગિરનારની સીડી અને દાતાની સીડીને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે સૌ કોઈને અપીલ કરી છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શહેરના વોર્ડ નંબર 6માં રવિ પાર્ક અને ગણપતનગર વિસ્તારમાં 2 વર્ષનું બાળક અને 1 11 માસના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાયા છે. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે બંને બાળકોને હાલ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર બંને બાળકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. મહેસાણા જિલ્લાના નુગર, ખેરાલુ, ખંડોશન અને ગુંજા ગામમાં હરિયાળી વધારવા અર્બન ફોરેસ્ટ મોડેલ હેઠળ 8000 રોપાનું વાવેતર કરાયું છે. નાગરિકોને હરવા ફરવા, શાળાના બાળકોના પ્રેરણા પ્રવાસ, યોગ તાલીમ શિબિર સહિતના કાર્યક્રમો માટે આ અર્બન ફોરેસ્ટના ઉપયોગ થઈ રહ્યો છે. જિલ્લા વન વિભાગ અધિકારી બિંદુબેન પટેલે જણાવ્યું કે અર્બન ફોરેસ્ટ મોડેલ હેઠળ પસંદ કરવામાં આવેલા સ્થળો પર પર્યાવરણને અનુકૂળ 1000 અને સ્થળની સુંદરતા વધારવા માટે અન્ય પ્રજાતિઓના 2000 રોપાનું વાવેતર કરાયું છે. રાજ્યના 36 તાલુકામાં આજે હળવા વરસાદના અહેવાલ છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુર અને નાના પોંઢામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા સાથે ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થયો છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. ચોમાસાની ઋતુમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ માજુમ ડેમ ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી, જેમાં એક વ્યક્તિના ડૂબી જવાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને આધુનિક ટેકનોલોજીની મદદથી કેવી રીતે ડૂબેલી વ્યક્તિને બહાર કાઢી શકાય તેની સમજ આપવામાં આવી હોવાનું ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
1: આજરોજ ડિઝાસ્ટર કંટ્રોલથી કોલ આવતા એક ભાઈ ડેમની અંદર, માજુ ડેમની અંદર પગ લપસતા ડૂબી ગયેલ છે. જેનો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ અમારા લીડિંગ ફાયરમેન દિલભાઈ પારકી સાથે સ્થળ ઉપર તાત્કાલિક

0: પહોંચ્યા હતા. ત્યાં સ્થળ પર પહોંચી અને એને બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું હતું. ત્યારબાદ ત્યાં જતા એટલું માલુમ પડેલું હતું કે આ એક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી અને તંત્ર દ્વારા એક મોક ડ્રિલનું આયોજન કરેલું હતું.
1: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસતા સિંહ, નીલગાય અને જંગલી ભૂમનો શિકાર કરી ખેડૂતોના ખરા મિત્રો બન્યા. તાજેતરમાં પ્રકાશિત થયેલા આંતરરાષ્ટ્રીય પીયર રિવ્યુડ જર્નલ કન્ઝર્વેશન સંશોધનમાં જાણવા મળ્યું કે દરિયાકાંઠાના સિંહો દ્વારા થતા કુલ શિકારમાંથી લગભગ 70% હિસ્સો વન્યજીવોના શિકારનો છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસવાટ કરતા 100 જેટલા સિંહ, નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને અહીંના ખેડૂતોને ફાયદો કરાવે છે. નીલગાય અને ભૂંડોની વસ્તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીના પાકનું નુકસાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @news_abid ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ જામનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જગત રાવલ. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં અષાઢી બીજનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. હાલારી નવ વર્ષ નિમિત્તે નગરના જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી દ્વારા અષાઢી બીજની લોકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જગન્નાથ મંદિરથી નીકળેલ વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જામનગર શહેરમાં 15 દિવસમાં પોલીસના નેત્રમ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા. મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકોના સૌથી વધુ 725 કેસ નોંધાયા હતા. પોલીસે શહેરીજનોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા માટે એજન્સીઓ સંપૂર્ણ સતર્ક બની છે, ત્યારે એરફોર્સ રેન્જ સરમતની નાળા, રસુલનગર, જીએફએસસી, જેટી પ્લાન્ટ, સિક્કા સોલ્ટ ગેટ ચેનલ સહિતના કોસ્ટલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરની આરટીઓ કચેરીમાં વાહન ચાલકોને વધુ પારદર્શક, નિષ્પક્ષ અને સરળ સેવા પૂરી પાડવાના હેતુથી હવે ડ્રાઇવિંગ ટેસ્ટમાં આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ ડ્રાઇવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન એઆઈ આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવશે, જેથી માનવીય હસ્તક્ષેપ ઘટાડો થશે અને પરીક્ષણ વધુ ચોકસાઈથી પૂર્ણ થઈ શકશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા જામનગરના શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, દરેક જીઆઈડીસી અને ચેલાચંગા રોડ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં કુલ 13 ઔદ્યોગિક એકમોને બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવામાં કોઈ કમી ન રહે અને વરસાદ ન આવે ત્યાં સુધી પાણી પુરવઠો મળતો રહે તે માટેનો નવો પ્લાન તૈયાર કરી લેવાયો છે અને સૌની યોજના હેઠળ જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો જથ્થો ઠાલવવા માટેનું વિસ્તૃત આયોજન કર્યું છે. આ અંગે રાજ્ય સરકાર સમક્ષ માંગણી પણ મૂકી દેવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિમુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા અદાલત તેમજ જિલ્લાના તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કુલ 1,587 કેસોનો નિકાલ કરવામાં આવ્યો. જામનગર શહેરના હાર્દ સમાન રણમલ તળાવ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ જામનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના હસ્તે તથા જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશો માટે નિયમિત વિશ્વસનીય બજાર પૂરું પાડવાનો અને શહેરી ગ્રાહકોને સીધા જ ખેડૂતો પાસેથી ગુણવત્તાસભર ઓર્ગેનિક ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ અંતર્ગતના યુનિટ તથા બટાલિયન જામનગર પોરબંદર ભુજ, વેરાવળ, ગાંધીધામના કુલ 42 આર્મી તથા નેવીના કેડેટ્સ અગ્નિવીર તરીકે દેશ સેવામાં જોડાયા છે, જે જામનગર

0: એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ઉલ્લેખનીય છે કે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સની સ્થાપના વર્ષ 2017માં થઈ હતી અને તેની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં જ આપે જામનગર જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું નિશા ઉપાધ્યાય અને સાથીઓએ ગાયેલી તુષાર શુક્લની રચનાથી.

0: અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનું, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: શબ્દો છે અંકિત ત્રિવેદીના, કલાકાર પાર્થ ઓઝા.

હમણાં જપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354 વર્ણ 6.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયા વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 4:59 થઈ ચૂકી છે. સાંધ્યકાલીન સભા સાંભળતા દરેક શ્રોતા મિત્રોનું સ્વાગત કરતા બરાબર 5 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર સાંભળીએ.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં પ્રશાંત કુમાર. ભારત કા ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 આંધ્ર પ્રદેશ કે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર સે સફળતાપૂર્વક પ્રક્ષેપિત કિયા ગયા હૈ. યે પ્રક્ષેપણ આજ આંધ્ર પ્રદેશ કે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર સે દોપહર 12:05 પર હુઆ. ઇસ રોકેટ કા નિર્માણ હૈદરાબાદ કી નિજી કંપની સ્કાયરૂટ એરોસ્પેસ ને કિયા હૈ. उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी, विज्ञान और प्रौद्योगिकी मंत्री जितेंद्र सिंह और विदेश मंत्री एस जयशंकर ने भारत में निजी क्षेत्र के पहले कक्षीय प्रक्षेपण यान विक्रम 1 के सफल प्रक्षेपण पर

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક.

0: પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતિક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.

0: छाया गीत का सफर जारी रहेगा इस अंतराल के बाद।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: प्रस्तुत है कार्यक्रम तराने नए पुराने।
1: तराने नए

0: પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: આકાશવાણી રાજકોટ પરથી રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીત અંતર્ગત કલાકાર ફિરોઝ ખાનનું ગાયન રાગ દુર્ગા.

આ સાથે જ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. આપ સાંભળી રહ્યા હતા કલાકાર ફિરોઝ ખાનનું ગાયન રાગ દુર્ગા. મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવામાન સમાચાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના મુખ્યત્વે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના વિસ્તારોમાં હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલ છે. ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વસતા માછીમાર ભાઈઓને જણાવવાનું કે 45-55 કે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાઈ પવન ફૂંકાવાની શક્યતા રહેલ છે, તો માછીમાર ભાઈઓને આ સમય દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા. શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ અમારા આજ રાત સુધી તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો અંગે. થોડી વાર પછી એટલે કે બરાબર 6:30 વાગે યુવાણી, જેમાં શ્રેણી knowledge.com, નિર્માણ સુધીર દત્તા, નિર્માણ સહાય શુભમ અંબાણી, રાજકોટ કેન્દ્રનું યોગદાન. 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં ગૌશાળા થકી સ્વરોજગારી વિશે ગોંડલ તાલુકાના ગોગાવદર ગામના શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ સાથે મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા તથા વિરલ રાવલ, રાજકોટ કેન્દ્રનું યોગદાન. રાત્રે 8:00 વાગે સારેગામા, 9:15 વાગે ગીત ગઝલનો કાર્યક્રમ, 9:30 વાગે ચિત્ર ભારતી તથા 10:00 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું. તો આ હતા અમારા આજ રાત સુધી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગત.

હવે આપને જણાવી દઈએ, આવતીકાલે તારીખ 19 જુલાઈ 2026 રવિવારે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગે: સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતી, જેમાં જમીનમાં કાર્બન સંચયની અગત્યતા એ વિષય પર કાનન છાયાની રજૂઆત, 7:20 ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 7:30 શાસ્ત્રીય સંગીતમાં કલાકાર ગજેન્દ્ર પક્ષીનું ગાયન રાગ રામકલે, 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં સારસ પક્ષી વિશે જાણવા જેવું પ્રસ્તુતિ પ્રકાશ ચૈતન્ય સ્વામી, 8:30 નિરખને ગગનમાં કાર્યક્રમ અંતર્ગત કલાકાર હિંમતગીરી ગોસ્વામીના સ્વરમાં ભજનો માણશો, 8:50 કાવ્યધારા અંતર્ગત યોગેશ વૈદ્ય તથા સતીશ દવે દ્વારા પ્રસ્તુત કાવ્યનો ભાગ પહેલો, 10:15 બાળકોનો માનીતો કાર્યક્રમ બાલસભા, જેમાં ઇનોવેટિવ શાળાના તથા અન્ય બાળકો દ્વારા પ્રસ્તુત

0: નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી તથા ડોક્ટર ભાવના શિંગાડા. 10:30 વાગે કલાકાર ગીતા ભટ્ટ દ્વારા પ્રસ્તુત લોકગીતો. 12:00 થી 3 વાગે સુધી અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળશો, જે અંતર્ગત અગત્યના કાર્યક્રમો કહીએ તો 12:30 વાગે સહેર અંતર્ગત નાણાકીય આયોજન અને ડિજિટલ સાવચેતી એ વિશે રેણુબેન મહેતાની મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કૃપા જીવરાજાની, 1:30 વાગે જય ભારતી તથા 42 મિનિટે સંઘગાન શિક્ષણ. સંધ્યાકાલીન સભાની શરૂઆતમાં 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, 6:00 વાગે સુગમ સંગીત અંતર્ગત જૂની રંગભૂમિના ગીતો, 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, 7:20 મિનિટે ગામનો ચોરો, જેમાં 9:00 વાગે જંગલ પદ્ધતિની સુખનાથ વતના નિર્માણમાં યોગદાન આપનાર વિછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના શ્રી ભરતભાઈ વાલાણી સાથે મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનનચાય તથા વિરલ રાવલ, રાજકોટ કેન્દ્રનું યોગદાન. રાત્રિના 8:00 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, જેના પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. 8:30 વાગે સારેગામા, 9:15 મિનિટે સ્પોટલાઇટ તથા 9:30 વાગે સંસદ કે સમક્ષ મુદ્દે આ બંને કાર્યક્રમો દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. રાત્રિના 10:00 વાગ્યાથી વિવિધ ભારતી કાર્યક્રમ, જેમાં 10:00 વાગે છાયા ગીત તથા 10:30 વાગે ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતા અમારા આજ રાત સુધી તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો. બરાબર 6:20 મિનિટે સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્, પ્રવાચિકા નિધિઃ ઝાઃ. આદૌ મુખ્યાઃ વાર્તાઃ. ભારતસ્ય પ્રથમં નિજક્ષેત્રે વિકસિતં કક્ષીય પ્રક્ષેપણયાનં વિક્રમ 1 શ્રીહરિકોટા સ્થિતાત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રાત પ્રણોદન પ્રક્રિયાં સંપૂર્ય સફલતામ અગાત. પ્રધાનમંત્રીણા નરેન્દ્ર મોદીના કાર્યુટ વૈજ્ઞાનિક વૃંદઃ શ્લાઘિતઃ. સહૈવ વિક્રમ 1 ઇત્યસ્ય સાફલ્યં ભારતસ્ય અંતરિક્ષયાત્રાયાઃ ઐતિહાસિકઃ ક્ષણઃ ઇતિ ઉદ્ઘોષિતમ્. આતંકવાદં પ્રતિ ભારતસ્ય શૂન્ય સહિષ્ણુતા ન કેવલં કાચન ઉક્તિઃ અપિતુ કશ્ચન દૃઢઃ સંકલ્પઃ ઇતિ રક્ષામંત્રી રાજનાથસિંહઃ અવોચત. ગગનગર્જનં પુરસ્સરં વૃષ્ટેઃ કારણાત ઉપહિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ રાજ્યેષુ શ્વઃ યાવત અતિવૃષ્ટિપરા રક્તવર્ણીયા સંચેતના. અપિ ચ ટોક્યો નગર્યાં જાપાન ઓપન પ્રતિયોગિતાયાઃ મહિલા એકલ વર્ગસ્ય અંતિમ દ્વંદ્વે સસંભ્રમં પ્રવિષ્ટા પીવી સિંધુઃ. અથ વાર્તાઃ વિસ્તરેણ. ભારતસ્ય પ્રથમં નિજ વિકસિતં કક્ષીયાંતરિક્ષયાનં વિક્રમ પ્રથમં અંતિમ પ્રણોદન પ્રક્રિયાં સંપૂર્ય કક્ષાયાં ઉપગ્રહાન સફલરૂપેણ પ્રવેશ્ય સ્વકક્ષાં પ્રાપ્નોત. અસ્ય યાનસ્ય પ્રક્ષેપણમ અદ્ય મધ્યાહ્ને 5:25 વાદને આંધ્રપ્રદેશસ્ય શ્રીહરિકોટાયાઃ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રાત સમજાયત.
2: 2-1-0
3: And we have lift off of Vikram 1, India's first private orbital launch
2: lift
3: vehicle.
2: Off, normal.
3: Vikram 1 ne apni udan bhari pratham charan ka prajwalan.
1: अस्माकं वार्ताहरेण विज्ञापितं यत् अनेन ऐतिहासिक पदक्षेपेण भारतं निजकक्षा प्रक्षेपण क्षमतां प्राप्तवत्सु विश्वस्य देशेषु तृतीयान्यतमो सञ्जातः. मिशन आगमन इत्याख्येन अभियानेन विकसितं एतदन्तरिक्षयानं लघु उपग्रहाणां कृते अल्पव्ययुक्तं प्रक्षेपणसेवायै वर्तते. भारतीयान्तरिक्ष उपक्रमस्य जनकः डॉक्टर विक्रम साराभाई इत्याख्यस्य नाम्ना व्यपदिष्टस्य अस्य विक्रम 1 यानस्य रचनायां त्रिस्तरीय दृढ़ प्रणोदक चरणानि सहैव अमोघ कक्षा प्रवेशाय रमण इत्याख्यः देवेन्द्रन गन्त्रं प्रयुक्तमस्ति. इदं यानम् उपग्रहान् पृथिव्याः

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યોવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, જ્યારે પણ આપણે પર્વતો કે પહાડો વિશે વિચારીએ છીએ ત્યારે આપણી નજર સામે બરફથી ઢકાયેલો હિમાલય અથવા તો ખૂબ જ સુંદર આલ્પ્સની પર્વતમાળાઓ આવી જાય છે. પૃથ્વી પર તો પર્વતો જમીનની પ્લેટો હલવાના કારણે કે જ્વાળામુખી ફાટવાના કારણે બને છે. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણી પૃથ્વી સિવાય પણ બ્રહ્માંડમાં બીજા ગ્રહો પર પર્વતો હોઈ શકે? જી હા યુવા મિત્રો, વૈજ્ઞાનિકોના સંશોધનો જણાવે છે કે આપણી આસપાસના ગ્રહો અને તેમના ચંદ્ર પર એટલા વિશાળ અને અદ્ભુત પર્વતો આવેલા છે કે તેની સામે પૃથ્વીનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ પણ સાવ નાનો અને વામણો લાગે છે. આજે આપણે અંતરિક્ષના એવા અનોખા પર્વતોની માહિતી પ્રાપ્ત કરીશું જે પૃથ્વીની બહારના રોમાંચક ભૂસ્તરશાસ્ત્રને વર્ણવે છે. સૌથી પહેલા વાત કરીએ મંગળ ગ્રહ વિશે, જે સૌરમંડળના સૌથી ઊંચા પર્વતોનું ઘર છે. મંગળ પર આવેલો ઓલમ્પસ મોન્સ નામનો પર્વત આશરે 22 કિલોમીટર ઊંચો છે, જે આપણા માઉન્ટ એવરેસ્ટ કરતા લગભગ 3 ગણો મોટો છે અને તે એક વિશાળ જ્વાળામુખી પર્વત છે. તેનો ઘેરાવો એટલો બધો મોટો છે કે જો તેને પૃથ્વી પર લાવવામાં આવે તો તે આખા ફ્રાન્સ દેશ જેટલી વિશાળ જગ્યા રોકી લે, કારણ કે મંગળની જમીન સ્થિર છે અને લાખો વર્ષો સુધી એક જ જગ્યાએથી સતત લાવા નીકળતો રહ્યો હોવાથી આ પહાડ આટલો મોટો બન્યો છે. આવી જ બીજી અજાયબી શુક્ર ગ્રહ પર આવેલી છે, જેનું નામ છે મેક્સવેલ મોન્ટેસ. આ પર્વતમાળા આશરે 11 કિલોમીટર ઊંચી છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે અહીંની અતિશય

ગરમી અને દબાણના કારણે ધાતુઓ પીગળીને વરાળ બને છે અને પહાડોની ટોચ પર ઠરીને જામી જાય છે, જેને વૈજ્ઞાનિકો ધાતુનો બરફ કહે છે. હવે આપણે વાત કરીએ સૂર્યગ્રહની સૌથી નજીકના ગ્રહ બુધ વિશે, જે કદમાં નાનો હોવા છતાં પણ પર્વતીય રહસ્યોથી ભરેલો છે. બુધ પર પૃથ્વી જેવા લાંબા પહાડો નથી, પણ ત્યાં વિશાળ ખડકોની હારમાળા આવેલી છે, જેને સ્કાર્પ્સ કહેવામાં આવે છે. આ પર્વતો ત્યારે બન્યા જ્યારે બુધ અંદરથી ઠંડો થવાના કારણે સંકોચાઈ રહ્યો હતો અને તેની સપાટી પર મોટી કરચલીઓ પડી હતી, જે આજે 3 કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. બુધથી થોડા આગળ વધીને જો આપણા પોતાના વહાલા ચંદ્રગ્રહની વાત કરીએ, તો ત્યાં મોન્સ હ્યુજેન્સ નામનો એક પર્વત છે, જે અંદાજે 4.7 કિલોમીટર ઊંચો છે. ચંદ્ર પર પૃથ્વીની જેમ પ્લેટોની હલચલ થતી નથી, એટલે ત્યાંના મોટાભાગના પર્વતો અવકાશમાંથી આવતી ઉલ્કાઓ અને ધૂમકેતુઓની પ્રચંડ ટક્કરના પરિણામે જમીન બહાર ઉપસી આવવાના કારણે બન્યા છે. હવે આપણે વાત કરીએ ઉપગ્રહો વિશે, જ્યાં કુદરતે અદ્ભુત કળા કારીગીરી સર્જી છે. શનિના એક અનોખા ઉપગ્રહ આઈપેટસ પર બરાબર મધ્યમાં 20 કિલોમીટર ઊંચી પર્વતમાળા આવેલી છે, જે આખા ઉપગ્રહને અડધો અડધ વહેંચે છે, અને તેના કારણે આ ઉપગ્રહ જોવામાં બિલકુલ એક અખરોટ જેવો દેખાય છે. ત્યારબાદ વાત કરીએ ગુરુગ્રહના ઉપગ્રહ આઈઓ વિશે. આખા સૌર્યમંડળમાં સૌથી વધુ જ્વાળામુખી આ ઉપગ્રહ પર સક્રિય હોય છે અને ત્યાં દક્ષિણ બોએસેલ મોન્સ નામનો પર્વત આવેલો છે, જે 17.5 કિલોમીટર જેટલી અકલ્પનીય ઊંચાઈ ધરાવે છે. બ્રહ્માંડના આ પથરાળ વિરાટ પર્વતો વિશે જાણીને આપણને સમજાય છે કે ભૂસ્તરશાસ્ત્રની આ અદ્ભુત પ્રક્રિયાઓ માત્ર આપણી પૃથ્વી પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. આ પર્વતોનો અભ્યાસ વૈજ્ઞાનિકોને અન્ય ગ્રહોના ઇતિહાસ સમજવામાં, તેમની ઉત્ક્રાંતિ જાણવામાં અને ભવિષ્યના અવકાશ મિશનોનું આયોજન કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે અને આપણા ટેલિસ્કોપ તેમજ સ્પેસ પ્રોબ્સ વધુ આધુનિક બની રહ્યા છે, તેમ તેમ બ્રહ્માંડના આવા અજાણ્યા પર્વતોના અનેક રોમાંચક રહસ્યો પરથી પડદો ઉચકાતો રહેશે અને આપણને અંતરિક્ષની નવી ક્ષિતિજોનો પરિચય થતો રહેશે. યુવા મિત્રો, હવે આપણે રોજિંદા જીવનની એક એવી વસ્તુ વિશે માહિતી પ્રાપ્ત કરવી છે, જેના વિના આપણી મુસાફરી અધૂરી છે, અને એ વસ્તુ છે આપણા વાહનોના ટાયર. તમને થતું હશે કે ગોળ કાળું ટાયર બનાવવામાં વળી કેવી નવાઈ, પણ યુવા મિત્રો, આ ટાયરની શોધ પાછળ એક અત્યંત રસપ્રદ વૈજ્ઞાનિક અને કાનૂની લડાઈથી ભરેલો ઇતિહાસ છુપાયેલો છે. દુનિયામાં સૌથી પહેલું હવાવાળું ટાયર કોણે બનાવ્યું, તે સવાલ પાછળ બે મહાન સ્કોટિશ શોધકોની રોમાંચક કહાની જોડાયેલી છે. તો ચાલો આજે તેના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ અને કેવી રીતે લાકડા અને લોખંડના પૈડામાંથી ઉત્ક્રાંતિ પામીને આજના આધુનિક રબરના ટાયર અસ્તિત્વમાં આવ્યા, તેની પાછળની અજાણી વાતોને આજે આપણે જાણીએ. આ કહાનીની શરૂઆત થાય છે વર્ષ 1845માં, જ્યારે સ્કોટલેન્ડના માત્ર 23 વર્ષના રોબર્ટ વિલિયમ થોમ્સને દુનિયામાં સૌથી પહેલા હવાવાયા ટાયરની પેટન્ટ કરાવી. તેમને પોતાની આ શોધને એરિયલ વ્હીલ્સ નામ આપ્યું, જેમાં આજના જેવું નરમ રબર વાપરવાને બદલે મજબૂત કેનવાસનું કાપડ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને તેના પર રબરનું કોટિંગ કરીને એક પોળી નળી બનાવવામાં આવી હતી, જેમાં હવા ભરી શકાતી હતી. આ નળીને સુરક્ષિત રાખવા માટે તેના પર ચામડાનું જાડું આવરણ ચડાવીને લોખંડની રીમ પર ફિટ કરાતું. લંડનના એક બગીચામાં ઘોડાગાડી પર આ ટાયર લગાવીને આશરે 2000 કિલોમીટર સુધી તેનું સફળ પરીક્ષણ પણ કરાયું, જેનાથી મુસાફરી ભારે આરામદાયક બની ગઈ. પરંતુ એ જમાનામાં રબર અને ચામડાનું આવરણ બનાવવું એટલું બધું મોંઘું હતું કે વ્યાપારી ધોરણે લોકોએ તેને ખરીદવાનું ટાળ્યું અને ધીમે ધીમે લોકો આ અદ્ભુત શોધને ભૂલી ગયા.
થોમ્સનની શોધના આશરે 40 વર્ષ પછી સ્કોટલેન્ડના જ એક પશુ ચિકિત્સક જ્હોન બોયડ ડનલોપના કારણે આ શોધમાં નવો વળાંક આવ્યો. વર્ષ 1887માં ડનલોપે જોયું કે તેમનો 10 વર્ષનો દીકરો જ્યારે લોખંડ અને નક્કર રબરના પૈડાવાળી સાયકલ ચલાવતો

ત્યારે પથરાર રસ્તા પર તેને ખૂબ જ ઝટકો લાગતો હતો અને માથું તેનું દુખતું હતું. પુત્રની આ તકલીફ દૂર કરવા માટે તેમણે રબરની પાતળી નળી બનાવી, તેને કાપડથી વીંટી ને લાકડાના વ્હીલ પર ગુંદરથી ચોંટાડી દીધી અને હવા પૂરવા માટે નાના બાળકની દૂધ પીવાની બોટલની નિપલનો વાલ્વ તરીકે ઉપયોગ કર્યો. જ્યારે આ હવાવાળું પૈડું જમીન પર દોડાવવામાં આવ્યું ત્યારે સાબિત થયું કે આનાથી ઘર્ષણ ઘણું ઘટી જાય છે અને વાહનની ઝડપ વધી જાય છે. જો કે ડનલોપે જ્યારે આની પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને કાનૂની વિવાદ નડ્યો, કારણ કે થોમ્સને 40 વર્ષ પહેલા જ આ સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. છતાં ડનલોપના ટાયર વ્યાપારી રીતે વધુ સફળ રહ્યા. યુવા મિત્રો, શું તમે જાણો છો કે શરૂઆતના ટાયરનો અસલી રંગ કાળો નહીં પણ સફેદ કે આછો ક્રીમ હતો? જી હા યુવા મિત્રો, રબરનો કુદરતી રંગ સફેદ હોય છે, પરંતુ આ સફેદ ટાયર બહુ મજબૂત ન હતા અને જલ્દી ઘસાઈ જતા. તેથી વર્ષ 1970માં ટાયરમાં કાર્બન બ્લેક નામનો પદાર્થ ઉમેરવાનું શરૂ કરાયું, જેનાથી ટાયર મજબૂત બન્યા અને સૂર્યના હાનિકારક કિરણોથી બચવા માટે તેનો રંગ કાળો થઈ ગયો. આ સિવાય નવા ટાયર પર જે નાના નાના રબરના કાંટા જોવા મળે છે તેને વૈજ્ઞાનિક ભાષામાં વેન્ટ સ્પૂઝ કહેવાય છે, જે ટાયર બનાવતી વખતે હવા બહાર કાઢવા માટે રાખેલા છિદ્રોમાંથી રબર બહાર આવી જવાથી બને છે અને તેનો ટાયરની ગુણવત્તા સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં, ફ્રાન્સ અને કેનેડા જેવા દેશોમાં તો મેટ્રો ટ્રેનના અવાજને ઘટાડવા અને આરામદાયક સફર માટે રબરના ટાયરનો જ ઉપયોગ થાય છે. ટેકનોલોજીના આજના સમયમાં ટાયરની સફર અહીં જ પૂરી નથી થતી, પરંતુ ભવિષ્ય હવે વધુ રોમાંચક બનવા જઈ રહ્યું છે. અત્યારે ઘણી મોટી કંપનીઓ એરલેસ ટાયર એટલે કે હવા વગરના ટાયર પર કામ કરી રહી છે, જે ખાસ પ્રકારના ફ્લેક્સિબલ પોલીયુરેથીન પર ટકેલા હશે અને તેમાં પંચર થવાનો કોઈ ડર જ નહીં રહે. ટાયરના આ આખા ઇતિહાસ પર નજર કરીએ તો સમજાય છે કે એક નાનકડી કલ્પના અને જરૂરિયાત કેવી રીતે માણસની મુસાફરીને આટલી સરળ અને ઝડપી બનાવી શકે છે. લાકડાના ખખડતા પૈડાથી શરૂ થયેલી આ સફર આજે સ્માર્ટ અને હવા વગરના ટાયર સુધી પહોંચવા તૈયાર છે, જે દર્શાવે છે કે માનવ મગજની શોધખોળની આ સફર બ્રહ્માંડની જેમ જ અનંત છે અને ભવિષ્યમાં પણ આપણને હજુ વધુ અદ્ભુત પરિવર્તનો જોવા મળતા રહેશે. આ રોચક માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનું. માણીએ ફિલ્મ અંધાધૂંધનું ગીત નાના દા ક્યા કસૂર, જેને સ્વરબદ્ધ કર્યું છે અમિત ત્રિવેદીએ, આ ગીતનું લેખન કર્યું છે જયદીપ સાહનીએ અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અમિત ત્રિવેદીએ. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, જ્યારે પણ કોઈ ઓપરેશન કે સર્જરીની વાત આવે ત્યારે આપણા મનમાં સૌથી પહેલો વિચાર તેના દર્દ અને દુખાવાનો આવે છે. પરંતુ ઓપરેશન થિયેટરમાં પગ મૂકતા જ એક એવો જાદુ થાય છે જેના કારણે દર્દી ડોક્ટર સાથે હસતા હસતા વાતો કરતો હોય છે અને જોત જોતામાં ઊંડી ઊંઘમાં સરી પડે છે. જ્યારે તે જાગે છે ત્યારે સર્જરી પણ પૂરી થઈ ગઈ હોય છે અને તેને કોઈ પીડા પણ નથી થતી. વૈજ્ઞાનિકો અને મેડિકલની ભાષામાં આ અદ્ભુત જાદુને એનેસ્થેસિયા કહેવામાં આવે છે. તો યુવા મિત્રો, આજે આપણે જાણીશું કે એનેસ્થેસિયા કઈ રીતે કામ કરે છે. એનેસ્થેસિયાને આજના મેડિકલ સાયન્સનું સૌથી મોટું વરદાન માનવામાં આવે છે. જો આની શોધ ન થઈ હોત તો હાર્ટ સર્જરી, બ્રેઇન સર્જરી કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા મોટા ઓપરેશનો દર્દી માટે અત્યંત અસહ્ય, પીડાદાયક અને અશક્ય બની જાત. સરળ ભાષામાં કહીએ તો એનેસ્થેસિયા એક એવી તબીબી પ્રક્રિયા છે જેમાં ખાસ દવાઓ આપીને દર્દીની ચેતના, દર્દનો અહેસાસ અને સ્નાયુઓની હલનચલનને થોડા સમય માટે અસ્થાયી રૂપે નિયંત્રિત કરવામાં આવે છે, જેથી ઓપરેશન ખૂબ જ સુરક્ષિત રીતે થઈ શકે. દર વર્ષે દુનિયાભરમાં કરોડો લોકો આ ટેકનોલોજીના કારણે કોઈ પણ ડર વિના ઓપરેશન કરાવી શકે છે. હવે શ્રોતા મિત્રો, એ જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે કે ઓપરેશનના પ્રકાર મુજબ એનેસ્થેસિયાના મુખ્ય ચાર પ્રકારો હોય છે. પહેલું છે જનરલ એનેસ્થેસિયા, જેમાં દર્દીને આખા શરીર માટે સંપૂર્ણપણે બેહોશ કરી દેવામાં આવે છે. બીજું છે રીજનલ એનેસ્થેસિયા, જેમાં શરીરના કોઈ એક મોટા ભાગને, જેમ કે સિઝેરિયન ડિલિવરી વખતે કમરથી નીચેના ભાગને સુન્ન કરી દેવાય છે. ત્રીજું છે લોકલ એનેસ્થેસિયા, જે બહુ સામાન્ય છે અને તેમાં શરીરના કોઈ નાના ભાગ કે ત્વચાને જ સુન્ન કરાય છે, જેમ કે દાંત કાઢતી વખતે વપરાતું ઇન્જેક્શન. અને ચોથો પ્રકાર છે સેડેશન, જેમાં દર્દી પૂરો બેહોશ નથી થતો પણ તે એકદમ શાંત, આરામદાયક અને ઘેનની અવસ્થામાં રહે છે. ઘણા યુવા મિત્રોને પ્રશ્ન થતો હશે કે આ દવા શરીરમાં જઈને એવું તો શું કરે છે કે આપણને દુખાવો જ નથી થતો? તો ચાલો હવે તેના વિશે વાત કરીએ. વાસ્તવમાં જ્યારે આપણને ક્યાંય વાગે છે ત્યારે આપણી નસો તે દર્દની માહિતી વીજળીના નાના સંકેતો રૂપે મગજ સુધી પહોંચાડે છે અને મગજ તેને દર્દ તરીકે ઓળખે છે. જ્યારે લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે ત્યારે તે નસોની અંદર રહેલા સોડિયમ ચેનલને બ્લોક કરી દે છે, જેથી દર્દનો અહેસાસ એ મગજ સુધી પહોંચી શકતો નથી. જ્યારે જનરલ એનેસ્થેસિયા સીધું આપણા મગજ અને કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરે છે. તે મગજના કોષો વચ્ચે શાંતિ આપનારા ગાબા નામના રસાયણને સક્રિય કરે છે, જેનાથી મગજની પ્રવૃત્તિ એકદમ ધીમી પડી જાય છે અને મગજના જુદા જુદા ભાગોનો પરસ્પર સંપર્ક અટકી જાય છે. વિજ્ઞાનની ભાષામાં આને રિવર્સિબલ કોમા, એટલે કે પરત ફરી શકાય તેવી કોમાની સ્થિતિ કહેવાય છે. આ દવાઓ લોહીના માધ્યમથી ખૂબ જ ઝડપથી મગજ અને નસો સુધી પહોંચે છે અને થોડી જ સેકન્ડોમાં પોતાનું કામ શરૂ કરી દે છે. પરંતુ આ જાદુ કાયમી નથી હોતો. ડોક્ટર્સ ખૂબ જ ગણતરીપૂર્વક આ દવાનો ડોઝ નક્કી કરે છે, જેથી ઓપરેશન પૂરું થતાં જ એક ચોક્કસ સમય પછી દવાની અસર આપોઆપ ઓછી થવા લાગે છે અને દર્દી ફરીથી પોતાની સામાન્ય ચેતનામાં પાછો આવી જાય છે. ઓપરેશન થિયેટરના આ અદ્ભુત વિજ્ઞાનને તબીબી દુનિયાની કાયાપલટ કરી નાખી છે અને લાખો અશક્ય લાગતી સારવારોને પણ દર્દ વગરની અને સફળ બનાવી દીધી છે, જે દર્શાવે છે કે માનવ મગજ અને વિજ્ઞાનની પ્રગતિ ખરેખર અનંત તથા કલ્યાણકારી છે. યુવા મિત્રો, હવે મારે વિજ્ઞાન અને પર્યાવરણ જગત સાથે જોડાયેલી એક એવી ગંભીર અને રોમાંચક બાબત વિશે વાત કરવી છે, જેના વિશે આપણે સમાચારોમાં તો ઘણી વખત સાંભળીએ છીએ પરંતુ ક્યારેય વિચારતા નથી. યુવા મિત્રો, જ્યારે પણ વિશ્વમાં અસ્થિરતા ઊભી થાય છે ત્યારે પર્યાવરણવાદીઓને

સૌથી મોટી ચિંતા સમુદ્રની થતી હોય છે. જો દરિયામાં ક્રૂડ ઓઇલ વહન કરતા મોટા જહાજો કે ટેન્કરો પર હુમલો થાય કે તેનો અકસ્માત થાય તો હજારો લીટર તેલ દરિયાના પાણીમાં ઢોળાઈ જાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ઓઇલ સ્પિલ કહેવામાં આવે છે. આ તેલ દરિયાઈ જીવસૃષ્ટિ માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. તો આજે આપણે એ જ જાણીશું કે જો દરિયાના વિશાળ પાણીમાં આટલું બધું તેલ ઢોળાઈ જાય તો તેને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કેવી રીતે સાફ કરવામાં આવે છે અને આપણા પર્યાવરણને આપણે આ સ્થિતિમાં કઈ રીતે બચાવી શકીએ. આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે ઇતિહાસની એક મોટી દુર્ઘટનાને દુર્ભાગ્યપણે યાદ કરવી પડશે, જે વર્ષ 2010માં અમેરિકાના દરિયાકાંઠે મેક્સિકોના અખાતમાં ઘટી હતી. ત્યાં એક ઓઇલ રિંગ પર પ્રચંડ વિસ્ફોટ થવાના કારણે અંદાજિત 60,000 બેરલ કાચું તેલ સમુદ્રમાં ઠલવાવા લાગ્યું હતું અને 87 દિવસની ભારે જહેમત પછી તેના પર કાબુ મેળવાયો. ત્યાં સુધીમાં લાખો દરિયાઈ જીવો અને પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. પરંતુ યુવા મિત્રો, આ અકસ્માતો વખતે વિજ્ઞાનનો એક કુદરતી નિયમ આપણી મદદમાં આવે છે અને તે છે પ્રવાહીની ઘનતા, એટલે કે ડેન્સિટી. દરિયાના ખારા પાણીની ઘનતા ક્રૂડ ઓઇલ કરતાં નોંધપાત્ર રીતે વધારે હોય છે, જેના કારણે ઢોળાયેલું તેલ પાણીમાં ઊંડે ડૂબી જવાને બદલે દરિયાની સપાટી પર જ તરતું રહે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સફાઈ કામગીરી માટે આ સિદ્ધાંત સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ દરિયામાં તેલ ઢોળાય છે ત્યારે ખાસ પ્રકારના અત્યાધુનિક વિશાળ જહાજોને ઘટના સ્થળે રવાના કરવામાં આવે છે, જેને ઓઇલ સ્પિલ રિસ્પોન્સ વેસલ્સ કહેવાય છે. આ જહાજો સૌથી પહેલા તેલને આગળ ફેલાતું અટકાવવા માટે તેની આસપાસ બૂમ્સ નામના તરતા બેરિયર્સની એક મોટી સરહદ કે ઝાડ બનાવીને આખા વિસ્તારને ઘેરી લે છે. એકવાર ઓઇલ એક જગ્યાએ મર્યાદિત થઈ જાય એટલે વારો આવે છે સ્ક્રીમર નામના અદ્ભુત મશીનનો. આ મશીન બિલકુલ આપણા ઘરના વેક્યુમ ક્લીનરની જેમ કામ કરે છે. તે દરિયાની સપાટી પર ફેરવવામાં આવે છે અને તે અંદર પાણીમાંથી માત્ર ને માત્ર તરતા તેલને જ પોતાની અંદર શોષી લે છે. આ શોષાયેલા તેલને જહાજની મોટી સુરક્ષિત ટાંકીઓમાં ભરી લેવામાં આવે છે. જો કે શ્રોતા મિત્રો, દરિયાની લહેરો વચ્ચે આ કામ લાગે એટલું સહેલું નથી હોતું. તેથી જો સ્ક્રીમર મશીન બરાબર કામ ન કરી શકે તો વૈજ્ઞાનિકો પાસે બીજો પણ એક ઉપાય હોય છે, વિશિષ્ટ કેમિકલનો છંટકાવ. પાણીની સપાટી પર આ ખાસ કેમિકલનો સ્પ્રે કરવાથી તે મોટા ઓઇલને સાવ નાના નાના કણોમાં તોડી નાખે છે, જેથી તે દરિયાના વિશાળ પાણીમાં ભળી જાય છે અને જીવસૃષ્ટિને નુકસાન થતું નથી. અને જો ધારો કે આ બંને રીતે નિષ્ફળ જાય તો સાવ છેલ્લે અને આખરી ઉપાય અજમાવવામાં આવે છે, જેને ઇન સીટુ બર્નિંગ કહે છે. આ પદ્ધતિમાં દરિયાની સપાટી પર ફેલાયેલના તેલને જે તે જગ્યા પર નિયંત્રિત કરીને સળગાવીને નષ્ટ કરી દેવામાં આવે છે. જો કે આનાથી વાયુ પ્રદૂષણ થતું હોવાથી વૈજ્ઞાનિકો આ ઉપાયને ક્યારેય ઉપયોગ કરતા જ નથી. દરિયાના પાણીમાંથી ઓઇલ સાફ કરવાની આ આખી પ્રક્રિયાને આપણને જો ધ્યાનથી સમજીએ તો માનવીય ભૂલો કે અકસ્માતના કારણે પર્યાવરણને જે નુકસાન થાય છે તેને સુધારવામાં વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજી કેટલી મોટી ભૂમિકા ભજવે છે તે આપણને સમજાય છે. કુદરતે આપેલા ઘનતાના નિયમો અને મનુષ્યએ બનાવેલા અત્યાધુનિક મશીનો ભેગા મળીને દરિયાના અબજો જીવોના જીવનને બચાવી લે છે. જો કે સૌથી ઉત્તમ બાબત એ છે કે ભવિષ્યમાં ટેકનોલોજી એટલી સુરક્ષિત બને કે આવી દુર્ઘટનાઓ સર્જાય જ નહીં. પ્રકૃતિ અને વિજ્ઞાનના આ અનોખા તાલમેલને સમજવો એ આપણી પ્રગતિની સાચી દિશા છે, કારણ કે પર્યાવરણની સુરક્ષામાં જ આપણું અને આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત છે. આ સુંદર વાતની સાથે હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ અયારીનું ગીત લે ડૂબા, જેને સ્વરબદ્ધ કર્યું છે સુનિધિ ચૌહાણે. આ ગીતનું લેખન કર્યું છે મનોજ મુંતશીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રોચક કોહલીએ. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ. યુવાણી આકાશવાણી.

0: આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.
1: સુનો ના,
2: હા,
1: સોચ રહા હું અપના બિઝનેસ ક્યુ ના બઢા લું.
2: તો રોકા કિસને હે? હા,
1: રોકા તો કિસી ને નહીં, પર સમજ નહીં આ રહા કી મદદ કિસસે માંગું.
2: મુઝસે?
1: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
2: આકાશવાણી હે ના, મેને સુના હે ઉસકા નેટવર્ક દેશ ભર મે ફેલા હે.
1: પર ઉસસે મેરા ક્યા ફાયદા?
2: દેખો ફાયદા હે, જિસ શહેર મે ચાહો વિજ્ઞાપન કી મદદ સે ઉપભોક્તાઓ તક પહોંચ જાઓ.
1: પર અબ યે ભી તો બતા દો कि आकाशवाणी से संपर्क कैसे करूं?
2: बहुत आसान है, मैं बताती हूँ. नंबर नोट करो, 8700014242.
1: ओ, 8700014242. लो अभी फोन लगाता हूँ 8700014242 पर.
3: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત. સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: બરાબર 7 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો. તો કરીએ સમાચારોની પ્રતીક્ષા.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુકેશ કુમાર.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ

0: નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
2: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
2: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ
4: બાલ સભા.
5: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
5: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
5: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
6: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
7: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
8: સુન સખી મેરી પ્યારી સખી,
7: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
7: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
7: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahir@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
9: આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર સાંભળશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ

0: વ્યક્ત કરી. કચ્છના પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી અને રાજ્યકક્ષાની કુશ્તી સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીની આસ્થા ચૌધરીએ સુવર્ણ ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે. રામુલ ગતરા રોડ પર મહેમૂદપુરા નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે નજીકના આરએએફ કેમ્પમાં ફરજ બજાવતા જવાનો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો. સ્થળ પર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો આપતા ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે મણિનગર એલજી હોસ્પિટલ ખાતે 4 મૃતદેહ અને 5 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે.
1: અહીંયા ટ્રીટમેન્ટ માટે ઘણા બધા લોકોને ઇન્જર્ડ લોકોને લાવવામાં આવ્યા છે. એમાંથી 4 લોકોની મૃત્યુ થયેલ છે કે જે લોકોની ડેથ બોડી અત્યારે અહીંયા નીચે છે, એટલે એ લોકોની જે ફર્ધર પ્રોસિડિંગો એ કરવામાં આવી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. આ ઉપરાંત 5 વ્યક્તિ, જેમાંથી એક મેલ છે, જેનું નામ અઝર જાણવા મળ્યું છે અમને. આ ઉપરાંત એક બેન છે જેમના કોઈક તેમની સેપરસેટ છે, જે ટીમ છે એમના પરિવારજનો સાથે પણ અમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ.
0: ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. આજે સુરતમાં બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ BNI 2 દિવસીય 10મા બિઝનેસ કોન્કલેવના ઉદઘાટન પ્રસંગે તેમણે કહ્યું, ગુજરાત ઉત્પાદન અને નિકાસમાં સમગ્ર દેશભરમાં આગળ છે. દેશનું 18% ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જ્યારે ઉત્પાદન નિકાસમાં ગુજરાતનો ફાળો 33% છે.
2: દેશના જે કાર્ગો છે, જે પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય છે, એ 40% કાર્ગો એ આપણા ગુજરાતના પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય છે. અને આવનારા વર્ષોમાં જે પ્રકારે આપણે સ્ટ્રેટેજિકલી પોર્ટ્સ ડેવલપ કરવાનું કામગીરી કરી રહ્યા છે, 50%

0: ની મુવમેન્ટ થાય છે. એ 40% કાર્ગો એ આપણા ગુજરાતના પોર્ટ પરથી મુવમેન્ટ થાય છે. અને આવનારા વર્ષોમાં જે પ્રકારે આપણે સ્ટ્રેટેજિકલી પોર્ટ્સ ડેવલપ કરવાનું કામગીરી કરી રહ્યા છે, 50% કાર્ગો એ ગુજરાતના પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય તે પ્રકારનું પ્લાનિંગ આપણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
1: રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના પશુપાલકો માટે રાહત દરે ઘાસ વિતરણનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ એક ઘાસકાર્ડ ઉપર પશુદીઠ દૈનિક 4 કિલોગ્રામ સૂકો ઘાસચારો, 5 પશુઓની મર્યાદામાં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘાસ રાહત દરે પશુપાલકોને અપાશે. જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન નોંધપાત્ર વરસાદ થયો ન હોય, પશુપાલકોને મુશ્કેલી ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું, જિલ્લામાં 28 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે. કચ્છના નાના સીમાંત અને જરૂરિયાતમંદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે. રાજ્યના વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ કુટુંબોને વિતરણ કરાતા ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોને ચૂકવાતા કમિશનમાં 35 રૂપિયાનો વધારો કરવા મંજૂરી અપાઈ છે. ત્યારે હવે કમિશન 150 રૂપિયાથી વધીને 185 રૂપિયા થયું છે. આમ હવે સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ 185 રૂપિયા કમિશન ચૂકવાશે, જેનાથી રાજ્યના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનના સંચાલકોને સીધો લાભ મળશે. આ નિર્ણય અનુસાર વાજબી ભાવની દુકાનના સંચાલકોને 1 એપ્રિલ 2026થી આ કમિશનની ચૂકવણી કરવામાં આવશે. કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાની મુલાકાત લીધી. તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી. આ બેઠકમાં શ્રી ઠાકુરે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કાર્યકારી પ્રદર્શન, માળખાગત સુવિધાઓના વિકાસ, ક્ષમતા વિસ્તરણ અને પર્યાવરણ અનુકૂળ પહેલોની સમીક્ષા કરી. આ સાથે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતના તમામ મુખ્ય બંદરોમાં સૌથી ઝડપથી 50 MMT કાર્ગો સંચાલનનો સીમાચિહ્નરૂપ લક્ષ્યાંક હાંસલ કરવા બદલ ટીમ DPAને અભિનંદન પાઠવ્યા. અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા પંથકના ખેડૂતો માટે રાજ્ય સરકારે 7 વીઘા જમીન ફાળવી છે. આ જમીન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બનાવવા માટે મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી કુંકાવાવ ખાતે હવે નવું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થશે, જે ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટે વધુ સારી સુવિધા પૂરી પાડશે. આ તકે રાજ્ય ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી કુંકાવાવ વડિયા APMC આધુનિક સંકુલ વિકસાવવાનો માર્ગ મોકળો બનશે, તેમજ બજાર સમિતિ કાર્યરત થતાં ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટે સુવિધાજનક અને પારદર્શક બજાર વ્યવસ્થાનો લાભ મળશે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજથી યાત્રિકોની અવરજવર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર QR કોડના માધ્યમથી યાત્રિકોએ ઇન અને આઉટ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની યાત્રા કરવાની રહેશે. તાજેતરમાં ગિરનારની સીડી પર સિંહે હુમલો કરતા થયેલા બાળકના મોત બાદ આ નિયમો બનાવવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ નોંધણીની પ્રક્રિયા ગિરનારની સીડી અને રોપવે બંને માધ્યમને લાગુ પડશે. બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગિરનારની સીડી અને દાતારની સીડીને સાયલન્ટ ઝોન જાહેર કરીને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે સૌ કોઈને અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે ભાવનગરમાં 21 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમના પરિણામે શહેરમાં પાયાની સુવિધાઓ સતત વિસ્તરી રહી છે. આગામી તબક્કામાં શહેરમાં 80 કરોડના ખર્ચે RCC માર્ગોના નિર્માણનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ લાઇન અપગ્રેડેશનના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ આજે સુરતના કામરેજ ખાતે ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે કેન્દ્રમાં ઉપલબ્ધ દવાઓનું નિરીક્ષણ કર્યા બાદ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો. આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જોઈ તેમણે ખુશી પણ વ્યક્ત કરી.
2: આખું PHC સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી. TBના દર્દીઓ અને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરતા હતા, ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું. મેં એમનું સન્માન કર્યું છે. આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે. ગુજરાતની PHC CHC સેન્ટરની હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે.
1: રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ આજે મોરબી મહાનગરપાલિકા ખાતે ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે

0: સાથે બેઠક યોજીને શહેરના વિવિધ વિકાસ કામો અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં તેમણે વોર્ડના પ્રશ્નો અને કામગીરી અંગે કોર્પોરેટરો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને ચોમાસામાં પાણીના નિકાલ સહિતની કામગીરીની પણ સમીક્ષા કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પાણી અને ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, તેમજ અડધું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કામ આગામી 6 માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ શ્રેણીમાં મારણની પસંદગી કરવામાં આવી છે. શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો પુરસ્કાર સંજીવ શ્રીવાસ્તવને આપવામાં આવશે. નોન ફીચર ફિલ્મ શ્રેણીમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર આનંદ એલ રાયને સ્ટેચ્યુ ઓફ યુનિટી અ સિમ્બોલ ઓફ યુનિટી માટે આપવામાં આવશે. શોર્ટ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ મરાઠીમાં હમસફર છે, જ્યારે નોન ફીચર ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સુમીરા રોય દ્વારા નિર્દેશિત ભાંગર છે. જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસમાં પોલીસના નેત્રમ વિભાગના સીસીટીવી કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ અપાયા છે, જેમાં મોબાઈલ પર વાત કરતા વાહનોના સૌથી વધુ 725 કેસ, રોંગ સાઈડમાં વાહન ચલાવવાના 196, 3 સવારીના 632, આરટીઓમાં માન્ય નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના 149, સીટબેલ્ટ ન પહેરવાના 11 તથા અન્ય પ્રકારના 9 ગુનાઓનો સમાવેશ થાય છે. જામનગર પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड होगी 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर/आवर के आसपास रहने का पूर्वानुमान है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટેના સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મહેસાણાની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિસનગરની આદર્શ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી આસ્થા ચૌધરીએ નવસારીમાં યોજાયેલી રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 17 વર્ષથી નીચેની વયજૂથમાં 52-56 કિલોગ્રામ વજનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી. આ સિદ્ધિને જોતા શાળા પરિવાર તરફથી તેનું અભિવાદન પણ કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હેઠળ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 8 તળાવોને પરસ્પર જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ વરસાદી પાણીના મહત્તમ ઉપયોગ અને ભૂગર્ભ જળ સંરક્ષણ માટે અસરકારક પહેલ હાથ ધરાઈ છે. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. કચ્છના પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીની આસ્થા ચૌધરીએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: યેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ
2: રામ રામ.

0: आवे, काज सफल था ता, ओम जय जय गो माता।
1: वाह भाई वाह. मजा आवी
2: आजे
1: गई
2: तो
1: ने.
2: हाँ चोरे तो मने लागे छे કે કઈક કામ ભજન ને આરતી ને ગરબા ને એની રમઝટ બોલવાની છે.
1: ના ના એવું કાંઈ નથી, પણ તે શબ્દો ઉપર ગૌર કર્યો કાનન?
2: હા, એટલે આરતી ગવાતી હતી પણ
1: હા
2: થોડી અલગ આરતી હતી,
1: હા
2: ગાય
1: એ
2: માતાની આરતી હતી.
1: હા. અને એ આરતી લખનાર છે નિરંજનભાઈ રાજ્યગુરુ, મિત્રો ઓળખે છે કે કવિ છે, વિવેચક છે, લેખક છે અને લોકસંગીતના ખૂબ બધા જાણકાર છે. ભજન પણ ખૂબ સરસ ગાય છે.
2: જી, તો અટલબેન આજે આપણે શું નિરંજનભાઈને મળવાના છીએ?
1: ના, આજે આપણે
2: નહીં,
1: મળવાનું છે ભાર્ગવભાઈ રાજ્યગુરુને.
2: હા,
1: એમના દીકરા છે પણ સરસ મજાના ગૌશાળા સાથે સંકળાયેલા છે, યુવાન છે. અને મને એ બહુ ગમે કાનન કે યુવાન લોકો છે ને ખેતી તરફ કે ગૌપાલન તરફ કે ગામડા તરફ પાછા વળે.
2: હા ચોક્કસ, કારણ કે આપણે જાણીએ જ છીએ કે શહેરીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે, તો એવા સમયે પણ લોકો છે એ પોતાની ઓળખ જે કહેવાય એ ગામડાને સાચવીને બેસે અને ગામડામાં જ રોજગારી ઊભી કરે, પોતે પણ રોજગાર મેળવે અને અન્યોને પણ પગભર કરે, એ કામ જે છે ને એ અત્યારે ખૂબ જરૂરિયાત ભર્યું છે.
1: તો આવા જ એક મિત્ર જોડે પહોંચી ગયા છે. નામ છે એમનું ભાર્ગવભાઈ રાજ્યગુરુ, ભોગાવદરથી આવ્યા છે
2: હા,
1: અને સરસ મજાની ગૌશાળા ચલાવે છે. બીજા શું શું કામો કરે છે એમની પાસેથી સાંભળશું, પણ સૌથી પહેલા તો એમનું કરીએ સ્વાગત અને એમને કહીએ
2: રામ રામ રામ રામ
0: રામ રામ રામ રામ.
2: ભાર્ગવભાઈ, પહેલા તો અમને થોડો પરિચય તમારો આપો. ઘોઘાવદર ગામથી તમે આવો છો અને ગૌશાળા સાથે સંકળાયેલા છો, પણ ઘરનું આખું એ જે વાતાવરણ છે એ લોક સાહિત્યનું, લોક સંગીતનું અને ખાસ કરીને આશ્રમ જેવું, તો ઉછેર કેવો થયો અને ભણતર ક્યાં તમારું થયું?
0: મારો ઉછેર આશ્રમમાં જ રહીને હું મોટો થયો છું. 70 નાના મોટા ગીરવંશ ત્યાં આશ્રમમાં જ છે, અને સાથે સાથે મારા પિતાજી ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, જેમની નિશ્રામાં બાળપણથી જ મને સંત સાહિત્ય, ગોવિદ્યા આ બધી વસ્તુઓનું નોલેજ ધીરે ધીરે મળતું રહ્યું છે.
1: જી.
0: મારો આખો પરિવાર ત્યાં ગૌશાળામાં જ વસવાટ કરે છે, અને એમની સાથે નાના મોટા ગૌશાળાના જ કામોથી લઈ અને દરેક વસ્તુઓ ત્યાંથી જ અમે મેનેજ અને હેન્ડલ કરી રહ્યા છીએ.
1: અચ્છા, આપે કીધું કે પશુધન છે, તો આને સંભાળવા માટે લોકો રાખ્યા છે કે પરિવારના બધા લોકો કામ કરે છે? પરિવારમાં કોણ કોણ છે?
0: અત્યારે એને સંભાળવા માટે થઈને એક નાનો પરિવાર રાખ્યો છે, પણ એમની સાથે અમારા ઘરના દરેકે દરેક વ્યક્તિ સાથે જોડાયેલા છે. સવારમાં ઉઠીને 5 વાગે ગાય દોવાનું કામ મારું અને મારા માતુશ્રીનું છે જ હાલની તારીખે પણ.
1: અચ્છા, હા હા
0: પણ એની સાથોસાથ એક પરિવાર એવો પણ છે કે જે ત્યાં જ રહે છે, એમના બંને બાળકોના અભ્યાસથી લઈને દરેક વસ્તુઓનો ખર્ચ પણ આપણે ઉઠાવીએ છીએ આશ્રમ તરફથી. છેલ્લા 15 વર્ષથી ત્યાં જ રહી અને કામ કરે છે.
1: બરાબર. તો જે અલગ વસ્તુ પડે છે તમારી ગૌશાળાની એ છે કે દૂધ ઉપર નિર્ભર નથી તમે, એ ઉપરાંત બધા ઘણા બધા જે ખાસ કરીને ગોબરમાંથી પ્રોડક્ટ્સ બનાવો છો, તો આનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે શરૂઆત કરી?
0: હા, કોઈ પણ ગૌશાળા હોય તે દૂધ દહીં છાશ એના ઉપર નિર્ભર રહી શકે એવી પરિસ્થિતિ હાલની તારીખે નથી, કેમ કે ગૌશાળા પાછળ લાગતો ખર્ચ એ રેગ્યુલર જીવનમાં જે ગાય માટે થઈને

0: ખર્ચ લાગવાનો છે, એ ખર્ચ એક ગાઈડીથ 400 રૂપિયા જેવો લાગશે એક દિવસનો ખર્ચ. તો એ 400 રૂપિયા લેખેનો ખર્ચ, તો સામે ગાય એમાંથી એટલું દૂધ પ્રોડક્ટ નથી કરીને આપવાની. તો એના માટે થઈને તમારે કાંઈ ને કાંઈ રીતે ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને એ વસ્તુને સસ્ટેન કરવા માટે મહેનત કરવાની થશે. મારો આખો પરિવાર છે એ શરૂઆત અમે આજથી 2017માં કરેલી, ત્યારે એ વસ્તુને લઈને ગોબર એક કચરા સમાન જે લોકો માટે થઈને વસ્તુ હતી એને વેલ્યુ એડિશન કરવા માટે થઈને અમે મહેનત કરી. અને એમાં શું કરી શકીએ નવું, ગોનાઇલ એવી બધી વસ્તુઓ તો બજારમાં વેચાતી પણ એમાં ક્યાંક ને ક્યાંક કેમિકલનો એનો ઉપયોગ તો થતો જ રહેતો હતો, પણ કાંઈક એવું વેલ્યુ એડિશન કરીએ કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા ન થાય અને એની સાથોસાથ તમારા જીવન નિર્વાહ માટે થઈને એક સારો ઉદ્દેશ પણ મળી રહે. તો એના માટે થઈને અમે મહેનત કરી અને મારા પિતાજીના જ ગાઈડન્સ નીચે અમે ધૂપબત્તી, અગરબત્તી અને છાણા ટીકી આવી અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટ, અત્યારે 100થી વધારે પ્રોડક્ટ આપણી સુરભિકામાં છે.
1: અચ્છા, એટલે આ બધી જ પ્રોડક્ટ છે એ ગોબર અને ગૌમૂત્રમાંથી જ બને છે?
0: હાજી, ગોબર અને ગૌમૂત્રની સાથે સાથે એમાં 0% ચારકોલ છે, કોઈ પણ પ્રકારના કોલસાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઔષધિઓનો ઉપયોગ એની અંદર કરવામાં આવ્યો છે, જે ગવર્મેન્ટના ઓક્શનો થતા હોય ઔષધિઓના, એ ઓક્શનોમાંથી આપણે ઔષધિઓ લઈએ છીએ. ગુગળ, રાળ, કપૂર, જટામાસી એવી અલગ અલગ ઘણી બધી ઔષધિઓ છે કે જે સુગંધમાં એક પોતાનો એક ભાવ પ્રદર્શિત કરે છે. તો એ ઔષધિઓને લઈને આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ કે સ્વાસ્થ્ય માટે થઈને સૌથી જરૂરી છે કે તમે જ્યારે કોઈ પણ તમને રોગ થાય તો એ રોગમાં તમે દવા લ્યો, તો એ દવા લ્યો ને તો એ તમે ખાઓ જ્યારે દવા, તો એ તમારા શરીરમાં જશે, એ શરીરમાં ગયા પછી તમારા પેટમાં ગયા પછી એ બ્લડ સાથે ભળશે.
1: બરાબર.
0: તો એની એક પ્રક્રિયા છે, એ લાંબી પ્રક્રિયા છે. જ્યારે તમે જે સૂંઘો છો એ ત્વરિત, એ તમારા સૂંઘ્યા બાદના 13-17 સેકન્ડના ઓલામાં એ તમારા બ્લડમાં ભળી જાય છે. તો એ વસ્તુ સૌથી મહત્વની છે કે ક્યાંક ને ક્યાંક તમે જે શરીરને ખોરાક આપો છો તો એક સ્વાસ્થ્યથી, એક સ્વાસ્થ્ય પણ ખોરાક આપી શકાય છે અને ઘન પદાર્થમાં મોઢાથી પણ ખોરાક આપી શકાય છે. તો એ શ્વાસના ખોરાકમાં આપણે શું લોકોને આપી શકીએ એના માટે થઈને આપણી એક મહેનત છે.
1: ખૂબ સરસ ભાર્ગવભાઈ. તો તમે જે રીતની આખી વાત કરો છો, તો આ રીતે ગોબર ને ગૌમૂત્રમાંથી અને સાથે સાથે આવી બધી ઔષધિઓમાંથી જ્યારે ઉત્પાદન બનાવવા હોય તો તમારે કોઈ તાલીમ લેવી પડી હતી, તમારે ક્યાંય શીખવા જવું પડ્યું તો એવું થયું?
0: ના બેન, આપણે શીખવા તો હું ક્યાંય નથી ગયો. મારો મોટો ભાઈ છે હરિઓમ, આ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક અમે બંને ભાઈઓએ સાથે રહીને એનું કામ છે રિસર્ચનું, એ પ્રોડક્ટ ડેવલપમેન્ટનું કામ એનું છે. એ પ્રોડક્ટ ડેવલપ કરવા માટે થઈને એમાં શું શું વસ્તુઓ એડ કરવી, શું શું વસ્તુઓ ઘટાડવી,
1: અચ્છા,
0: એ બધી વસ્તુઓ ઉપર એ પોતે કામ કરે છે. અને એ વસ્તુઓને માર્કેટમાં લઈ જઈ અને લોકોના રિવ્યૂ શું છે એ જાણવાનું કામ મારું છે. તો અમે ક્યારેય, અમારી પાસે એવો કોઈ સોર્સ નહોતો કે અમે ક્યાંય શીખવા જઈ, પણ આપણી જે વૈદિક પરંપરા હતી, ઋગ્વેદ અને યજુર્વેદના અમુક અમુક પાસાઓમાં ધૂમ્ર ચિકિત્સા વિશેની વાત કરવામાં આવી છે. તો એ ધૂમ્ર ચિકિત્સા શું હતું કે તમારા શરીરને એક ધુમાળા દ્વારા, કે ભાઈ ધૂમ્રપાન આપણે અહીંયા અત્યારે ગણીએ છીએ તો ધૂમ્રપાન એટલે ખાલી બીડી સિગારેટ જ નહીં, પણ ધૂમ્રપાન એટલે એવી વસ્તુઓ કે જે ઔષધિ છે, એ ઔષધિનો ધુમાળો તમારા શરીરમાં જાય અને એનાથી તમારા રોગને તમે સાજા થઈ શકો, રોગ પ્રિક્યોર કરી શકો.
1: બરાબર.
0: તો એ ઋગ્વેદ અને યજુર્વેદના ઓલા પ્રમાણેના જ એના જ શ્લોકો ઉપરથી જ આ બધા રિસર્ચ કરી, એના જ બેઝ લઈ અને એને આ બધી વસ્તુઓને ડેવલપ કરવામાં આવી. અને એમાં સૌથી ખાસ મહત્વનો ફાળો મારા પિતાજીનો રહ્યો છે કે જેણે અમને આ બધી વસ્તુઓ એક સઘળ રીતના અને સુસજ્જ રીતના અમને તૈયાર કરીને આપી. આશ્રમમાં જ 20,000 પુસ્તકોની લાયબ્રેરી છે અને એ લાયબ્રેરીનો અમે આ રીતના ક્યાંક ને ક્યાંક એમાં ઉપયોગ કર્યો છે.
1: ભાર્ગવભાઈ, આમ તો અત્યારે આ પ્રશ્ન છે ને એ આપણા જે કઈ વાતચીતનો વિષય છે એની સાથે કોઈ સંદર્ભ નથી, પણ તેમ છતાંય પૂછવાનું મન થાય કે આપનો અભ્યાસ શું છે?
0: હા જી, મેં માસ્ટર ડિગ્રી કરેલું છે.

0: લોકલમાં રાજકોટ હિરાણી કોલેજમાંથી માસ્ટર ડિગ્રી કર્યું, પણ એ મારા શોખનો વિષય હતો. શોખની સાથે સાથે મેં એને પ્રોફેશનાલિઝમમાં ક્યાંય નથી લઈ ગયો. હાલની તારીખે પણ ભજનના નાની બેઠકો થતી હોય છે ત્યાં આશ્રમમાં, એ બેઠકમાં ભજન ગાવું એ મારો શોખ છે, પણ લોકો સુધી લોકોના જાહેર કાર્યક્રમો કરવા એ આજ દિન સુધી મેં ક્યારેય નથી એના ઉપર ભાર દીધો.
1: તો ભાર્ગવભાઈ, એટલા માટે જ પૂછવાનું મન થાય કે તમે પરફોર્મિંગ આર્ટસમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે ને તેમ છતાંય તમે ઘોઘાવદરમાં રહી અને ગૌશાળાનું સંચાલન કરો છો, તો ભણતા હતા ત્યારથી જ તમે એ નિર્ણય કર્યો હતો કે મારે ગૌશાળા સાથે જ સંકળાવવું છે?
0: હાજી, ભણતા કરતા પણ મારા જન્મ પહેલાથી જ મારા ઘરમાં ગાય, અને બે ગાયોથી શરૂઆત કરીને આજે 70 પરિવાર છે, તો ગાય સાથેનું એટેચમેન્ટ પહેલેથી જ ઘણું લાંબુ અને વિશાળ. અત્યારે મારી દીકરી છે એ 1.5 વર્ષની છે, એ પોતે એને પણ ગાય સાથે એટલો જ લગાવ છે. ગૌશાળામાં એને એકલી મૂકી દીધી હોય એટલે ગાયો સાથે આરામથી મસ્ત મજા કરે, રમે એની સાથે. અને મારા ઘરમાં અત્યારે મારા મોટા ભાઈના પણ 2 સંતાનો છે, એ બંને સંતાનો પણ ગાયો સાથે અતિ પ્રેમાળ, અને ગાયોએ પણ અમને ઘણું બધું આપ્યું છે. ગાય માતા તરીકે જ અમારા પરિવાર સાથે જોડાયેલી છે.
2: તો ભાર્ગવભાઈ, 70 ગાયો છે, તો એના રખરખાવ માટે અને ખાસ કરીને એમનો ચારો છે એના માટે શું કરો છો? પછી જે દૂધ આવે છે એનું શું કરો છો? આ એક તો તમે વાત કરી કે જે ગોબર છે એનાથી પ્રોડક્ટ બનાવે છે, પણ અમુક ગાયો તો દૂધ પણ દેતી હશે, તો એનું શું કરો છો? પછી ચારાનું શું કરો છો? અને પછી ખુલ્લી ચરવા મૂકો છો કે કેવી રીતે, એ બધી વાત કરો.
0: ગાયો અત્યારે આપણે ગૌશાળામાં જે ગાયો છે એમાં આપણી પાસે જમીન નથી, ત્યાં આશ્રમ પાસે જમીન એટલી નથી કે જેમાં એ ગાયો માટે થઈને ચારો ઉગાડી શકે. આપણે દરેકે દરેક ચારો છે વેચાતો જ લેવાનો રહે છે. આપણું ટ્રસ્ટ છે, રજિસ્ટર્ડ ટ્રસ્ટ, ATG હેઠળ નોંધાયેલું. જ્યારે શરૂઆતમાં હતું ત્યારે મિત્રો સંબંધીઓ, કેમ કે આશ્રમ ક્યારેય દાન માટે થઈને હાથ લંબાવે એવી પરિસ્થિતિ આજ સુધી ભગવાને નથી થવા દીધી. કુદરતના નેજા હેઠળ ચાલતું એ આશ્રમ છે. એ દિવાલ અને દરવાજા વિનાનો આશ્રમ મારા પિતાજી કહે છે, કે કોઈ પણ જાતના દાન અનુદાનની એક ચેષ્ટા કર્યા વિના જે આશ્રમ ચાલે છે એમાં ચારો પણ આપણે વેચાતો જ લેવાનો છે, અને એની સાથોસાથ ગાય માટે થઈને આરોગ્યના જે કાંઈ પણ ઓલા છે એના માટે થઈને પણ આપણે ખર્ચ જે છે એ જાતે જ કરવાનો છે. તો એ ચારો વેચાતો લઈએ છીએ, એની સાથે અત્યારે ત્યાં ગૌશાળામાં જ દૂધનું એનું જે ઉત્પાદન થાય છે એ દૂધ આપણે ત્યાં જે 70 મહિલાઓ કામ કરે છે એ મહિલાઓને 25 રૂપિયા લેખે લીટર દૂધ આપણે ત્યાંથી આપી દઈએ છીએ, અને ફ્રી ઓફ છાશ વિતરણ થાય છે. કોઈ પણ સગર્ભા મહિલા હોય એમને ત્યાં સંતાન આવે ત્યારે 1.25 કિલો ઘી આશ્રમ તરફથી એમને આપણે મોકલી આપીએ છીએ.
1: બહુ સરસ. તો હમણાં જેમ તમે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે કે 70 મહિલાઓ તમારે ત્યાં કામ કરે છે, તો જે ગોબરમાંથી એમાંથી ઉત્પાદન થાય છે એની સાથે મહિલાઓ સંકળાયેલી હશે, બરાબર ને? તો એમને તાલીમ આપવાની કેવી કોઈ જરૂરિયાત ઊભી થઈ?
0: જે મહિલાઓ ત્યાં કામ કરે છે એ રૂરલ એરિયામાંથી જ આવે છે, અને અમુક મહિલાઓ એવી છે કે જે પોતે બીજી કોઈ પણ જગ્યાએ કામ કરવા નથી જઈ શકે, કોઈને શારીરિક તકલીફો છે, તો એ શારીરિક તકલીફોના હિસાબે બળજબરીનું કામ બીજે ક્યાંય મજૂરીનું કામ કરી શકે એમ નથી. તો એના માટે થઈને એક બેસીને હેન્ડરોલ અગરબત્તી, હાથવણાટની અગરબત્તી આપણે ત્યાં આશ્રમમાં બનાવીએ છીએ, એ એક રોજગાર ઉત્પન્ન થાય એના માટે થઈને આપણે કામ કરીએ છીએ. તો એમાં અત્યારે જે 70 મહિલાઓ કામ કરે છે એ આગળ જતા 500 મહિલાઓ સુધીનો અમારો ટાર્ગેટ છે, કે ભાઈ અમે આગલા 5-7 વર્ષમાં એ 500 મહિલાઓ હાથવણાટની અગરબત્તી આશ્રમમાં જ બનાવશે, અને એ અગરબત્તી બનાવ્યા પછી એની આવકમાંથી એના ઘરનો ચૂલો સળગશે. આવો એક અમે સાથ અને સહકાર સાથેનું કામ કરવા જઈ રહ્યા છીએ.
2: આ ઉપરાંત અગરબત્તી ઉપરાંત ધૂપ કપ બનાવો છો, પછી એક હવન માટેના જે છે ટીકી બનાવો છો, અને સાથે સાથે કંઈક વર્મી કમ્પોસ્ટ પણ બનાવો છો.
0: હા જી, વર્મી કમ્પોસ્ટ આશ્રમમાં છેલ્લા 7-8 વર્ષથી આપણે ચાલુ કર્યું છે. આજુબાજુના ખેડૂતો છે તે ત્યાંથી જ

0: વર્મી કમ્પોસ્ટ આપણી પાસેથી લઈ જાય છે. કેમ કે વર્મી કમ્પોસ્ટ હવે આજકાલ જોઈએ તો આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ પ્રાકૃતિક ખેતી ઉપર ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરવા માટે થઈને, લોકોને અવેર કરવા માટે થઈને મહેનત કરી રહ્યા છે. રાસાયણિક જે ઢબથી પદ્ધતિથી જે ખેતી થતી હતી એના હિસાબે શારીરિક જીવન માટે ઘણું બધું હાનિકારક એ બધી વસ્તુઓ હતી, તો એ લોકો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે અને એ ખેડૂતો પોતે હવે સમજતા પણ થયા છે કે ભાઈ આ વસ્તુ હવે આપણી જમીન માટે ને આપણા સંતાનો માટે થઈને ક્યાંક ને ક્યાંક ખરાબ છે, તો આપણે એમના માટે થઈને આ વસ્તુ જો હવે નહીં વિચારીએ તો આપણું ભવિષ્ય ખરાબ છે. એટલા માટે થઈને ખેડૂતો હવે આ બધી વસ્તુઓને ખૂબ સારી રીતના સમજે પણ છે અને એ વસ્તુઓ પર કામ પણ કરે છે. તો વર્મી કમ્પોસ્ટ આપણે ત્યાં બનાવીએ છીએ, ઘનજીવામૃત બનાવીએ છીએ, જીવામૃતનો આપણે ફ્રી ઓફ વિતરણ ત્યાં આશ્રમમાંથી કરીએ છીએ. આ બધી વસ્તુઓની પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચાલે છે.
1: અને આ ઉપરાંત કંઈક ખરાબાની જમીન છે એમાં કંઈક વૃક્ષો વાવ્યા છે?
0: હાજી, સરકાર તરફથી જે આપણને મળેલી જમીન છે એક સાવ પથરાળ જમીન છે. એ પથરાળ જમીનમાં 1000 વૃક્ષોનું વાવેતર કરી અને ગાયો માટે થઈને એક છાંયડો થઈ શકે અને એક વૃક્ષારોપણનો મોડ્યુલ થઈ શકે એના માટે થઈને આ કામ પણ આશ્રમ કરી રહ્યું છે.
2: ભાર્ગવભાઈ, તમે એમ કહ્યું કે લગભગ 100 વધારે ઉત્પાદનો છે એ ગૌશાળા થકી તમે મેળવી રહ્યા છો, એટલે એ ધૂપ કપ છે કે છાણા ટીક્કી છે, ધૂપની સ્ટીક છે, એ બધું. તો હવે એ બધું વેચવા માટે બજારની જરૂર પડે, માર્કેટિંગની જરૂર પડે, તો એના માટે તમે શું કરો છો?
0: લોકોને અવેર કરવા માટે થઈને હવે ઘણું સહેલો રસ્તો થઈ ગયો છે કે ડિજિટલ યુગમાં આજના ડિજિટલ માધ્યમો દ્વારા લોકોને અવેર કરવા સહેલા થઈ ગયા છે. પહેલાના જમાના પ્રમાણે કે ભાઈ છાપું વાંચવું, તો હવેનો અમારી જે નવી પેઢી છે એ નવી પેઢી અત્યારે છાપું એટલું નથી વાંચતી, એ મોબાઈલમાં જોવે છે અને મોબાઈલમાં જોયા પછી તરત જ ઈસી સેકન્ડે એને એ વસ્તુ તાત્કાલિક મળી જાય છે કે ભાઈ હું કોઈ પણ વસ્તુની જાહેરાત મૂકું છું, જાહેરાત અથવા તો કોઈ પણ વસ્તુ લોકોને અવેર કરવા માટે થઈને હું કઈ મેસેજ આપું છું, તો એ એકી સાથે અસંખ્ય લોકો સુધી પહોંચી શકાય એના માટે થઈને સોશિયલ મીડિયાનો અમે ખાસો એવો ઉપયોગ કરીએ છીએ. અત્યારે સુરભિકા ઓફિશિયલ કરીને ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે, એ જ રીતના ફેસબુકના અને યુટ્યુબના પણ એકાઉન્ટ છે, એક ramsagar.org કરીને વેબસાઇટ છે આપણી કે જેના ઉપર આશ્રમ પ્રવૃત્તિઓ આપણને જોવા મળશે, એની એવી જ રીતના surbhika.com કરીને આપણી વેબસાઇટ છે જેના ઉપર આ સુરભિકાની દરેક પ્રોડક્ટ તમને જોવા મળશે.
1: ભાર્ગવભાઈ, આપ જયારે વાત કરો છો ત્યારે એક પ્રશ્ન મને એ થાય છે કે ઘોઘાવદર નાનું એવું સેન્ટર, એમાં આપ રહ્યો છો, આશ્રમમાં રહ્યો છો, તો ઘણા બધા જ્યારે ખેડૂત મિત્રો અહીંયા આવતા હોય છે ત્યારે વાત થાય તો એમ કરે છે કે ભાઈ લગ્ન માટે દીકરીઓ નથી મળતી, તો આપે જેમ કીધું કે આપની વાઈફ અને આપના મોટા ભાઈની જે પત્ની છે એ પણ આ કામમાં આટલા જ લાગેલા છે, તો એ લોકો પણ આવા જ બેકગ્રાઉન્ડમાંથી આવે છે?
0: નહીં, જરાય નહીં. મારા મધરથી શરૂઆત કરીએ એ વસ્તુની વાતની, તો મારા મધરનું બોર્ન એન્ડ બ્રોટઅપ નાસિકમાં, એણે કોઈ દિવસ ગામડું જોયું નહોતું, ગાય જોઈ નહોતી અને ગાયની સાથે કોઈ દિવસનો કોઈ સંબંધ કે કોઈ નાતો જ નહોતો. એ પણ હાલની તારીખમાં ત્યાં આશ્રમમાં જ રહે છે. મારા પત્ની છે એ સુરત સિટીમાં બેંકમાં એઝ એ મેનેજર તરીકે જોબ કરતા. મોટાભાઈના પત્ની છે જામનગર, એ પણ મેગા સિટીમાંથી જ દરેકે દરેક મહિલા અમારા ઘરની છે આવેલી છે, અને એ અત્યારે હાલમાં નાના ટાઉનમાં રહીને, એક ગામડામાં રહીને ટ્રેક્ટર ચલાવવાથી લઈ અને વેબસાઇટ મેનેજમેન્ટ સુધીનું દરેક કામ એ મહિલાઓ કરે છે હાલમાં.
2: એ સાચા અર્થમાં આપણે જેને કહી શકીએ ને કે વિકાસ છે. તમે જ્યાં તમને બધી સગવડો મળે છે ત્યાં તો તમે વિકસવાના જ છો, એમાં તો કદાચ કોઈ ફેર નથી પડતો, પણ જ્યાં સગવડો ઓછી છે એ જગ્યાએ પણ તમે જયારે વિકાસ કરી દેખાડો છો ને, એ જ સાચું ભારત આપણે કહી શકીએ.
1: બિલકુલ. તો ભાર્ગવભાઈ, હવે કોઈ આપણી વાત સાંભળી અને કોઈ ખેડૂતને, કોઈ મિત્રને એવી ઈચ્છા થાય કે મારે પણ ગૌશાળા કરવી છે, તો એને આપ શું માર્ગદર્શન આપશો, શું સલાહ આપશો કે કઈ કેવી રીતે શરૂઆત કરે?
0: ચોક્કસપણે, જે કોઈ ખેડૂત છે પોતાના ખેતરમાં જ જો ગાય રાખતો થાય, પેલા તો હવે તો ખેડૂતો ગાય રાખતા નથી, એ ગાય રાખતો થાય એ જરૂરી છે. ગાય રાખતો થશે તો હવે એના પોતાના ખેતર માટે થઈ

0: ને સૌથી મહત્વની વાત એવી છે કે એને બહારથી જે ખાતર લઈ આવવું પડે છે એ ખાતર પહેલા તો નહીં લઈ આવવું પડે, અને એના નેના એક ગાયમાંથી તમે ગણશો ને તો 5 વીઘા જમીનને તમે ફળદ્રુપ કરી શકો છો. તો એ એક ગાય જો એ રાખશે તો એના તરફથી એમને ઘણું બધું મળવાનું છે. એવી જ રીતના કોઈ આવા મોડ્યુલમાં જવા માંગે છે, ગૌશાળા કરવા માંગે છે, તબેલો કરવા માંગે છે, તો ત્યારે એને ક્યાંક ને ક્યાંક સૌથી પહેલી જરૂરિયાત છે ચારો અને પાણી. આ બે વસ્તુ જો એની પાસે સહેલાઈથી જે જગ્યાએ મળી શકે એવી જગ્યા ઉપર એને ગૌશાળા કે તબેલાનું આયોજન કરવું જોઈએ. ત્યાર પછી એ બીજી વસ્તુ એને એ પણ જોવી જોઈએ કે જે ગાય એ પસંદ કરે છે એ ગાય અત્યારે દૂધ માટે થઈને એચએફ અને જર્સી ગાયો લોકો રાખે છે, પણ ક્યાંક ને ક્યાંક એ આપણા સ્વાસ્થ્ય અને સમાજ માટે થઈને એ યોગ્ય નથી. આપણી દેશી ગાયો છે, ગીર, કાંકરેજ, આ બધી ગાયો, સાહીવાલ છે, રેડ સિંધી છે, આવી ગાયોને એ રાખશે તો એક ગૌણ સંવર્ધનનું કામ પણ કરી શકશે. ગૌણ સંવર્ધનના કામની સાથે સાથે એ ગાય આધારિત વસ્તુઓ બનાવી પણ શકશે, જે ખાલી દૂધ અને ઘી માંથી એ પ્રોડક્શન લઈ અને એ એક સસ્ટેન નહીં થઈ શકે. એને ક્યાંક ને ક્યાંક ગોબર અને ગૌમૂત્રની પ્રોડક્ટ ઉપર જવું જ પડશે. જો એ એના ઉપર જશે તો એક લાંબા સમય સુધી એ ટકી શકશે અને એના ઉપર એક કામ કરશે તો એનાથી એનું પોતાનું પણ નામ ક્યાંક ને ક્યાંક એક મોટું થઈ શકશે, અને એની સાથે જે પરિવારના કે એની સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એને પણ એ રોજગાર આપવાનું કામ કરી શકશે.
1: અને ભાર્ગવભાઈ, જે રીતે તમે વાત કરો છો એ રીતે સ્વાભાવિક છે કે આનંદ આશ્રમ છે એની મુલાકાતે પણ ઘણા બધા લોકો આવતા રહેતા હશે, તો એ મુલાકાત લેવા જે આવે છે એમના પ્રતિભાવો શું હોય છે?
0: આશ્રમની મુલાકાતની વાત કરું તો આપણા ધર્મ સંપ્રદાયના દરેક ગુરુઓથી લઈ, મોરારી બાપુથી લઈ, કનકેશ્વરી દેવીથી લઈ, રમેશભાઈ ઓઝા પપ્પા સાથેના બધાના અતરંગ વર્ષોના સંબંધો, તો હાલની તારીખે પણ જ્યારે ઈ રૂટ ઉપરથી જ્યારે લોકો નીકળે છે ત્યારે સ્પેશિયલ ચા પીવા માટે થઈને આશ્રમે પધારે જ છે. એના સિવાયનું જે લોકલ પબ્લિક છે કે જે ત્યાં આવે છે એક મોડ્યુલ જોવા માટે થઈને આવે છે કે ભાઈ કઈ રીતના કામ થાય છે, અને એ કામ થયા પછી એના ઉપરથી એ પોતે શું શીખી અને જઈ શકશે. ટૂંક સમયમાં જ અમે આ વસ્તુની તાલીમ માટે થઈને એક વિચાર કરી રહ્યા છીએ કે ભાઈ આ બધી પ્રોડક્ટ જે બનાવીએ છીએ એ વસ્તુને લોકો સુધી પહોંચાડ, હજી વધારે લોકો સુધી પહોંચાડવા માટે, લોકો એનાથી અવેર વધારે થાય એના માટે થઈને તાલીમ સેન્ટર આપણે શરૂ કરવાની એક વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ કે જેનાથી લોકો તાલીમ પણ લેશે અને તાલીમ લીધા બાદ એ પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકશે.
2: બહુ સરસ. તો મને લાગે છે કે ભાર્ગવભાઈની જે વાતો છે અને જે તાલીમ આપવાની વાત છે એ ઘણા મિત્રોને સ્પર્શી ગઈ હશે અને એમને ઈચ્છા હશે કે તેમની સાથે વાત કરે.
1: ચોક્કસ. તો ભાર્ગવભાઈનો નંબર આપણે આપી દઈએ,
2: 85110 88801 88801,
1: એટલે કે 8501088801. અત્યારે એક ભજન સાંભળીએ.
2: ચોક્કસ.
1: બરાબર ને? અને મિત્રોની રજા લઈએ ને ડાયરાને કહીએ
2: રામ રામ રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે મારણની પસંદગી. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અને પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. ભારતના ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અવકાશ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ આજે બપોરે 12:05 થયું હતું. તેનું નિર્માણ હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યું હતું. એક અહેવાલ.
1: ભારતે ખાનગી ક્ષેત્રની કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા અવકાશમાં પેલોડ મોકલવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરી છે. ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. વિક્રમ 1 એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ પ્રક્ષેપણ વ્હીકલ છે. તે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું હતું. આકાશ મિશનના ભાગરૂપે વિકસાવવામાં આવેલ આ રોકેટ નાના ઉપગ્રહ માટે સસ્તી પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈના નામ પરથી તેનું નામ આપવામાં આવ્યું છે. તે અવકાશની સૌથી નીચી બ્રહ્મણ કક્ષામાં પેલોડ મૂકવા સક્ષમ છે. મુકેશ કુમાર બાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ સિદ્ધિ માટે સ્કાયરૂટ એરોસ્પેસને અભિનંદન આપ્યા. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય છે. તે ખાનગી અવકાશ ક્ષેત્રની વધતી જતી શક્તિ, સ્વદેશી નવીનતાને પ્રોત્સાહન અને વૈશ્વિક અવકાશ શક્તિ તરીકે ભારતની વધતી જતી શક્તિનું

0: પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ દેશના યુવાનોને આગળ આવવા અને નવીનતામાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે.
1: आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी. और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूँ.
0: સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે. ચોમાસું સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો ઉપર ચર્ચા કરીને પસાર થવાની અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જુમાગચ્છા ખાતે સરહદ સુરક્ષા દળના કેમ્પની મુલાકાત લીધી હતી અને બીએસએફ જવાનો સાથે વાતચીત કરી હતી. શ્રી શાહે એક છોડ પણ વાવ્યો હતો અને ગાર્ડ સંમેલનમાં ભાગ લીધો હતો. શિબિર દરમિયાન સરહદી વિસ્તારોને મજબૂત બનાવવા, જન્મ અને મૃત્યુ નોંધણી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે. શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો પુરસ્કાર સંજીવ શ્રીવાસ્તવને આપવામાં આવશે. શ્રેષ્ઠ સિનેમા લેખનનો પુરસ્કાર પ્રદીપકુમાર શેટ્ટીને તેમના કન્નડ પુસ્તક નાનીરુ વુદે નિમાગાગી નાદીરુ વુદે નાનાગાગી માટે આપવામાં આવશે. નોન ફીચર ફિલ્મ શ્રેણીમાં શિવપાલસિંહ કાંગને પરત 41 ડિગ્રી અસ્ચા મગાવર માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો પુરસ્કાર મળશે. શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર આનંદ એલ રાયને સ્ટેચ્યુ ઓફ યુનિટી અ સિમ્બલ ઓફ યુનિટી માટે આપવામાં આવશે. શોર્ટ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ મરાઠીમાં હમસફર છે, જ્યારે નોન ફીચર ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સુમીરા રોય દ્વારા નિર્દેશિત ભાંગડ છે. શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ રામનામી, શ્રેષ્ઠ કલા સંસ્કૃતિ ફિલ્મ મેનિદા, શ્રેષ્ઠ ગીત મેદાન, શ્રેષ્ઠ સંગીત નિર્દેશક આર્ટિકલ 370, શ્રેષ્ઠ કોરિયોગ્રાફી સ્ત્રી 2, ગુજરાતી ફિલ્મ મારણ, શ્રેષ્ઠ મણિપુરી ફિલ્મ સુનિતા, મલયાલમમાં ફેમિનીચી ફાતિમા, બંગાળીમાં ચાલચિત્ર એકોન, તેલુગુમાં કમિટી કુરોલુ, તમિલમાં રાયન, ઓડિયામાં લહારી અને ગઢવાલીમાં ધોલી ફિલ્મનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે. રામોલ ગતરાળ રોડ ઉપર મહેમૂદપુરા નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે નજીકમાં RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. સ્થળ ઉપર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો આપતા ઝોન 6ના DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું, મણિનગર LG હોસ્પિટલ ખાતે 4 મૃતદેહ અને 5 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ફરિયાદ નિવારણનો અવકાશ ફક્ત ફરિયાદના નિકાલ સુધી મર્યાદિત ન હોવો જોઈએ. પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓને પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડોક્ટર સિંહે કહ્યું કે પેન્શન સંબંધિત વિવાદનો વહીવટી રીતે ઉકેલ લાવવો જોઈએ, જેથી પેન્શનરોને અદાલતમાં જવાની ફરજ ન પડે. તેમણે આજે નવી દિલ્હીમાં પેન્શન દાવા પરની બીજી રાષ્ટ્રીય કાર્યશાળાને સંબોધતા કહ્યું કે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે અનેક નાગરિક કેન્દ્રિત સુધારા હાથ ધર્યા છે. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે થયેલા આ હુમલાઓએ દેશના વીજળી અને પાણી શુદ્ધિકરણ માળખાના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું. હુમલાઓ બાદ કુવૈતે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી અને બધી ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરી દીધી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સે દાવો કર્યો હતો કે તેણે કુવૈતમાં આરિફજાન ગ્રાઉન્ડ

0: ફોર્સિસ સપોર્ટ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. હુમલામાં ત્યાં તૈનાત ઘણા અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જો કે આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઇનલમાં સિંધુએ વિશ્વની ચોથી ક્રમાંકિત ચીનની ચેન યુ ફેઈ સામે પહેલો સેટ 21-19 જીત્યો હતો. પીવી સિંધુ આવતીકાલે જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. આજે ફિફા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન માટે ફ્રાન્સ ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ આજે મોડી રાત્રે 2:30 મિયામી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. હવામાન વિભાગે આજે કેરળના 7 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કાલે 5 ઉત્તરીય જિલ્લાઓ માટે અને સોમવારે 3 જિલ્લાઓ માટે યલો એલર્ટ અમલમાં રહેશે. આધાર એપને 4 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે, જે લોકોનો સુવિધાજનક અને સુવિધાજનક ડિજિટલ ઓળખ સેવાઓમાં વધતો વિશ્વાસ દર્શાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે એપ દ્વારા 11 લાખથી વધુ સરનામા અને 39 લાખ મોબાઇલ નંબર અપડેટ કરવામાં આવ્યા છે. એપની બાયોમેટ્રિક લોક અનલોક સુવિધાનો 1 કરોડ 90 લાખથી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર એપનો વધતો ઉપયોગ એ દર્શાવે છે કે તે બધી સેવાઓ માટે વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે મારણની પસંદગી. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અને પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. શ્રોતા મિત્રો, કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મોહિત ચૌહાણ તથા એઆર રહેમાનનો સ્વર. ફિલ્મ છે રોકસ્ટાર. સંગીત એઆર રહેમાનનું.

0: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મેટ્રો ઇન દિનો ફિલ્મમાં અરિજિત સિંઘનો સ્વર. શબ્દો હતા કાસર ઉલ જાફરી તથા સંદીપ શ્રીવાસ્તવના, સંગીત પ્રીતમનો.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. લૈલા મજનૂ ફિલ્મમાં માણીએ આતિફ અસલમનું સ્વર સંગીત છે, નીલાદ્રી કુમારનું તથા શબ્દો ઇરશાદ કામિલના.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કાર્યક્રમમાં આગળ સાંભળીએ કે નો સ્વર. ફિલ્મ છે ગેંગસ્ટર. સંગીત આપ્યું છે પ્રીતમે. શબ્દો સૈયદ કાદરીના.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કાર્યક્રમમાં આગળ સાંભળીએ કેકેનો સ્વર. ફિલ્મ છે ફૂલ લમ્હે. નિલેશ મિશ્રાના શબ્દોને સંગીત આપ્યું છે પ્રીતમે.

આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. કાર્યક્રમમાં આગળ માણીએ ઝારો ફિલ્મનું ગીત આતિફના સ્વરમાં.

સારેગામા કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ માણીએ નિકલ ડિસોઝાનો સ્વર, ફિલ્મ છે ક્રોક, સંગીત આપ્યું છે પ્રીતમે.

સારેગામા કાર્યક્રમના અંતમાં સાંભળીએ સોનુ નિગમ તથા શ્રેયા ઘોષાલનો યુગલ સ્વર ફિલ્મ છે રાઝ 2. સંગીતથી સજાવ્યું છે રાજુ સિંગે, ત્યારે શબ્દો કુમારના.

આ ગીત સાથે જ સારેગામા કાર્યક્રમ અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં હિન્દીમાં તથા અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી સાંભળશો.

કાર્યક્રમના અંતમાં માણીએ તલત મહેમૂદનો સ્વર. કેસરી મિસ્રીના સંગીતમાં શબ્દો છે રમેશ ગુપ્તાના.

ગીત ગઝલોના કાર્યક્રમમાં આજે આપે માણી ગુજરાતી ગઝલો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારું હવે પછીનું પ્રસારણ દિલ્હી કેન્દ્રથી બસ થોડી જ વારમાં.

મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 થઈ ચૂકી છે. આ સાથે જ અમારી પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે પ્રથમ સભાના આરંભે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.